નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે અધિક જ્યેષ્ઠ વદ દશમ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 10 જૂન 2026 ને બુધવાર. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત શ્રી રામચરિત માનસ ગાન.

0: आप सुन रहे थे श्री रामचरित मानस कान भाग 215।
1: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ કૃષિ માહિતી અંતર્ગત પાણી બચાવ અને જમીન સુધારણાનું નવતર માધ્યમ રેતી આ વિશેની રજૂઆત કરશે વિરલ રાવલ.
2: શિરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ. આજે વાત કરવી છે પાણી બચાવ અને જમીન સુધારણાનું નવતર માધ્યમ રેતી. લગ્ન મંડપનું સ્થળ સોહામણું બનાવવા કે શાળા મંદિર બાગ બગીચાના મેદાનોને સ્વચ્છ સુઘડ અને રમણીય દેખાડવા રૂડી વેડુડી પથરાણી હોય તે કોઈ અચંબો પમાડે એવી વાત નથી. મકાન રોડ નાળા પુલ અગર નાના મોટા ચેક ડેમો કે વિશાળ મહાબંધોના ચણતરમાં સિમેન્ટ સાથે રેતીનો ભારે મોટો ઉપયોગ થાય કે રસ્તામાં ખૂબ કીચડ થયો હોય તેમાં જાડા દડે રેતી પાથરી માંદડું મટાડી રસ્તો કડક કરવામાં તેને વાપરી હોય એ પણ કંઈ નવતર વાત ન ગણાય. પણ રેતીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે અને એનું પરિણામ ઉડીને આંખે વળગે એવું લાભદાયી જોવા મળે ત્યારે તે વાત જરૂર અચરજ પમાડે તેવી ગણાય. જે જમીન ખૂબ ચીકણી હોય પછી તે કાળી ચીકણી હોય કે હોય ખારચ ચીકણી જે સુકાવાથી ખૂબ જ કઠણ અને કડક થઈ જતી હોય ખેડતા ખોદતા મોટા મોટા ઢેફા નીકળતા હોય તે જમીનમાં જેમ આપણે દેશી ખાતર ભરીએ છીએ એમ તેનાથી વધારે પ્રમાણમાં જો ઝીણી અને સાફ ચોખ્ખી રેતી ભરવામાં આવે ચરે તી કાળી ભૂરી લાલ ગમે તે હોય અને આડા ઊભા શાંતિની મદદથી જમીન સાથે ભેળવી દેવામાં આવે તો જીપ્સમ ભેળવીએ છીએ તેમ ચીકણી માટી પોતાનો ચીકણો સ્વભાવ છોડી દે છે. ચીકણી માટીના કણોની વચ્ચે રેતી ઘૂસી જવાથી તેણે ચીકણાપણું છોડ્યા વિના ચાલતું જ નથી. તેના કણોની એકબીજા સાથે ચુસ્તપણે ચોટી રહેવાની તાકાત નબળી પડી જાય છે. પરિણામે જમીન પોચી અને ખેડીએ તો ઢેફા રહિત ભરભરી બની ગયેલી માલુમ પડે છે. હવે ભરભરી જમીન બન્યા પછી તેમાં છિદ્રાવકાશ વધતા હવાની અવરજવર વધે છે એટલે જમીનની અંદર રહી કામ કરતા જીવાણુઓ અને છોડ ઝાડના મૂળને ઓક્સિજન પૂરતો મળવા માંડે છે જેથી ખોરાક બનાવવાનું અને લેવાનું કામ ઝડપથી થતા એની સીધી સારી અસર ઉત્પાદન પર પડે છે. હવે ચીકણી જમીનમાં નિતાર શક્તિ ઓછી હોવાથી વધારાના પાણીનું જમણ થઈ શકતું નથી તેથી મૂળ હવા અને ગરમી વિના મૂંઝારો અનુભવે છે. રેતી ભળવાથી જમીન છૂટી પડી જાય છે અને પકડ શક્તિ ઘટતા પાણીનું સહેલાઈથી જમણ થવા લાગે છે એટલે મૂળને હવા અને ગરમીનું ભેજની સાથે સંતુલન કરવામાં સરળતા ઊભી થાય છે જેની સારી અસર વનસ્પતિના વિકાસ અને તેના ઉત્પાદન પર ચોક્કસ રીતે પડતી હોય છે. હવે તેના પરિણામો જોઈએ. ટમેટી રીંગણી મરચી કોબી કે સુગરબીટ જેવા ઝીણા બીજનું ધરું બનાવતી વખતે ક્યારામાં રેતી ભેળવવામાં આવે અગર બીજને જમીનમાં મૂક્યા પછી ઝીણી રેતીનો આછો થર પાથરવામાં આવે તો તેનું સ્ફુરણ 90% પણ વધુ મળવા પામે છે. સાગનું 7 થરા આવરણવાળું કઠણ બીજ જો સીધું જમીનમાં વાવવામાં આવે તો બરાબર અંકુરણ બતાવી શકતું નથી પણ

0: આ ક્યારામાં રેતી ભેળવી, તેમાં ઝીણા ચાસ દોરી, બીજ થાણી, તેના પર રેતીનું પાતળું પડ કરવામાં આવે તો સાગના બીજ પણ અસાધારણ ઉગાવો દેખાડી શકે છે. લસણ, ડુંગળી, મૂળા, ગાજર, બટેટા, શક્કરિયા, હળદર, આદુ, સુરણ, મૂસળી જેવા જમીનમાં રહીને વિકસનારા ખેતી પાકોને જ્યાં જમીન ચીકણી હોય તેવા વિસ્તારોમાં જમીનમાં રેતી ભેળવવામાં આવે તો આશ્ચર્યચકિત થઈ જવાય તેવું ધીંગું ઉત્પાદન મળે છે. કંદમૂળનો વિકાસ તો વધારે થાય જ, ઉપરાંત જમીનમાંથી બહાર કાઢતી વખતે આખે આખી ગાંઠો ખેંચવામાં સહેજ ઇશારો કરતા ફટાક દેતી હસતા હસતા બહાર નીકળી પડે છે. તો આજે આપણે માહિતી મેળવી પાણી બચાવ અને જમીન સુધારણાનું નવતર માધ્યમ રેતી. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળીએ, પણ ત્યાં સુધી સૌને જાજા કરીને રામ રામ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી અંતર્ગત પાણી બચાવ અને જમીન સુધારણાનું નવતર માધ્યમ રેતી. આ વિશેની રજૂઆત કરી વિરલ રાવલે, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે જોઈએ હવામાન સમાચાર. આગામી 24 કલાક માટેની હવામાન મથકની આગાહી જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી અને આ વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર તેમજ દક્ષિણ કાંઠાના સાગરખેડુ ભાઈઓ માટે આગામી 24 કલાક દરમિયાન હવામાન મથક તરફથી તકેદારીની કોઈ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

7:20 રજૂ કરીશું ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે સાંભળશો શાસ્ત્રીય સંગીત અંતર્ગત દેવાંશી ભટ્ટનું ગાયન રાગ બિલાસ ખાની તોડી. 7:55 પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટમાં સાંભળશો બાગાયત વિશે માહિતી પ્રસ્તુતિ રૂપલ ઓઝા. 8:30 વાગે ભજનોના દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત ભજનોની સરવાણી વહાવશે ગીતાબેન ચુડાસમા. 8:50 સાંભળશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ડૉક્ટર જીતેન્દ્ર સિંઘનો અંગ્રેજી વાર્તાલાપ. 9:15 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 વાગે લોકસંગીત અંતર્ગત સાંભળશો શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો અને નિરંજન રાજ્યગુરુના કંઠે દુહા છંદ માનવ જીવનનો મર્મ. અગિયાર વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમ આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી, જે અંતર્ગત 11:02 રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીત. 11:30 વાગે હિન્દી ગેરફિલ્મી ગીતો અને 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો.

બપોરે 12 વાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું. 1:10 દીપાલી સોમૈયા અને હેતલ રાવલના કંઠે સુગમ રચનાઓ માણી શકશો. 1:15 ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સાંભળશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

અમારી સાંધ્યકાલીન સભામાં સાંજે 5:10 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. સાંજે 6 ચિરાગ મહેતાના સ્વરમાં હવેલી સંગીત રજૂ કરીશું. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી અને 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી થશે. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામાં પ્રસારિત કરીશું. 9:15 સાંભળશો દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. 9:30 થી 11 સુધીના વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત 9:30 સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:55 સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

0: U.S. response to Iran downing a U.S. helicopter is very strong, very powerful. External Affairs Minister Dr. S. Jayashankar will be on a two-day official visit to Bulgaria and Finland starting today. The Ministry of External Affairs said that during his visit to Bulgaria, Dr. Jayashankar will meet the Bulgarian leadership and hold discussions with his counterpart. In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in a close contest in the opening clash of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka yesterday. Opting to bat first, India scored 277 for 6 in stipulated 50 overs, riding in Rituraj Gaikwad's 101 runs. Skipper Tilak Varma also scored 60 runs. Fast bowler Mohammad Siraj has been withdrawn from India's squads for the upcoming T20 international series against Ireland and England. The men's selection committee has named Prasidh Krishna as Siraj's replacement for both T20I series. And IMD has forecast heatwave conditions today over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Uttar Pradesh and West Rajasthan. And that is the end of this news bulletin.
1: ગુજરાતીમાં સમાચાર અપાશે. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલસેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. વિશ્વના અનેક દેશોના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી થશે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અનેક કાર્યક્રમનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂણ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: રાજ્યમાં આવતીકાલથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે. ખેડૂતોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્ય અને સંસદોએ સિંચાઈ માટે વહેલું પાણી છોડવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી. મુખ્યમંત્રીએ આ રજૂઆતોને ધ્યાને લઈને નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓને એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શ્રી પટેલે ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને આયોજન કરતા વહેલા પાણી છોડવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાતે છે. પ્રધાનમંત્રી તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ નિમિત્તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાન

0: મંત્રીને મળશે. આ ઉપરાંત નીતિ આયોગની બેઠકમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જેને કારણે આજના દિવસે યોજાનારી રાજ્ય મંત્રીમંડળની બેઠક રદ કરવામાં આવી છે. પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવી એ સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું સૌથી મોટું હથિયાર હોવાનું આરોગ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 2 દ્વારકા હોલ ખાતે આયોજિત આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાની અધ્યક્ષતામાં સિકલ સેલ એનિમિયા દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્યમંત્રીએ કહ્યું કે વર્ષ 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવાના મહાઅભિયાનમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.
1: પહેલી જાગૃતતા, પહેલા આપણે કુંડળી મેળવતા, એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. તો આપણે આ મેડિકલ કુંડળી મેળવી જે વિસ્તારની અંદર વધુ છે જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને, આપણા સંતાન, એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ના આપવો જોઈએ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ફોલો કરશો. અરવલ્લી જિલ્લાના વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિ પથ યાત્રા યોજવામાં આવી રહી છે, જે અનુસંધાને ધનસુરા તાલુકાના શિણોલ ગામે પણ આ યાત્રા યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા સાંસદ શોભના બારૈયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા દરમિયાન લોકોને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામાં આવી રહી હોવાનું સાંસદ શોભના બારૈયાએ જણાવ્યું હતું.
2: પ્રગતિપથ કાર્યક્રમ અંતર્ગત અમે મોડાસા વિધાનસભામાં પુસ્તકાલય તથા શિણોલ ગામે પણ આવીને તમામ આયુષ્યમાન મંદિરનું પણ મુલાકાત લીધી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારે જે યોજનાઓ બનાવી છે એનો સૌ લાભ લે છે અને એ લાભ લેવા માટે ગામના સરપંચશ્રીઓ વધુમાં વધુ લાભ લેવા માટે પ્રયત્નશીલ છે.
0: પ્રધાનમંત્રી મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં જલાલપોર તાલુકામાં પ્રગતિ પથયાત્રાનો પ્રારંભ કરાયો છે. સીમળ ગામ સ્થિત વન કવચ ખાતેથી આરંભાયેલી પ્રગતિ પથયાત્રામાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તથા જલાલપોરના ધારાસભ્ય RC પટેલ સહિતના લોકોએ પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને હરિત આવરણ વધારવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો મેળવી હતી. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય અમિતા પટેલે આ અંગે વધુ માહિતી આપી.
3: આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. તો 8 ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી, સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે, એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે.
0: જામનગરમાં LCB અને CTA ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓટો રિક્ષાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અભિયાન દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ વાહનના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવા રહે તે હેતુથી વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. અમદાવાદ શહેરના વિવિધ 3 સ્થળોએથી શંકાસ્પદ બનાવટી ઘી મળી આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે કરેલી આ કાર્યવાહીમાં 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. આ મામલે કુલ 31,81,000 રૂપિયાનો જથ્થો કબજે કરી નમૂના તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે. 13 જૂનથી સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. ચોમાસુ આગળ વધવા તરફ અનુકૂળ સ્થિતિ છે. અમદાવાદ, ગાંધીનગર સહિત વાદળછાયું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસે આગાહી કરી છે.
4: अगले 7 दिन के लिए इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली अधिकतम सबसे ज्यादा अधिकतम तापमान रिकॉर्ड हुआ अहमदाबाद में 42.2 डिग्री सेंटीग्रेड, उसके आगे भावनगर 41.4 डिग्री सेंटीग्रेड, सुरेंद्रनगर में 41.2 डिग्री सेंटीग्रेड, बीबी नगर में 40.9 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 40.8 डिग्री सेंटीग्रेड. बारिश का जो कारण है अभी देखिए जो विंड पैटर्न है साउथ

0: वेस्टर्ली टू वेस्टर्ली विंड चल रहा है और मॉइस्चर इनकर्सन भी है, इसके कारण बारिश हो रहा है।
1: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જૂને 1 વર્ષ પૂર્ણ થશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેમના વિચારોને પૂર્ણ કરવા વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા સેવા પ્રવૃત્તિઓ કરાશે, જે અંતર્ગત 13 અને 14 જૂને રાજકોટમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. તેમણે આ ઘટનામાં અવસાન પામેલા તમામને શ્રદ્ધાંજલિ પાઠવી. રાજ્ય ઉર્જા અને કાયદા વિભાગ મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમરેલી શહેરના પોલીસ ક્વાર્ટર ખાતે 385 લાખથી વધુના ખર્ચે આધુનિક માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કુલ 21 આંગણવાડીમાં કમ્પાઉન્ડ દિવાલનું નિર્માણ કાર્ય પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ નિમિત્તે આજે તેમના વતન વડનગરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ઉજવણી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવી દિલ્હી ખાતે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. કેબિનેટની બેઠક રદ. સિકલ સેલ જેવા આનુવંશિક રોગોને નાબૂદ કરવાનું પરંપરાગત કુંડળીની જેમ મેડિકલ કુંડળી મેળવવાની હિમાયત કરતા આરોગ્યમંત્રી અને અમદાવાદમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે સાંભળશો પૂજારીન ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે મહેન્દ્ર કપૂર અને સાથીઓએ.

ફિલ્મી ભક્તિ સંગીતમાં હવે સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં સાવન ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે હંસરાજ બહેલ અને શબ્દરચના છે પ્રેમ ધવનની.

આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ શાસ્ત્રીય સંગીત અંતર્ગત દેવાંશી ભટ્ટનું ગાયન રાગ બિલાસખાની તોડી.

શાસ્ત્રીય સંગીત અંતર્ગત દેવાંશી ભટ્ટનું ગાયન રાગ બિલાસ ખાની તોડી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 7:45 મિનિટે સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડ સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારત એ શ્રીલંકા એને 8 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનાર બનાવ્યા છે. વિશ્વના નેતાઓએ ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રીના પરિવર્તનશીલ શાસન, વિકાસલક્ષી દેશો માટેના તેમના પ્રયાસો અને સમાવેશી અને આર્થિક રીતે ગતિશીલ ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે એક પત્રમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં વારંવાર મૂકેલા વિશ્વાસનો પણ પુરાવો છે. પાપુઆ ન્યૂગિનીના મંત્રી જેમ્સ મારાપેક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રી મોદીને રોલ મોડેલ અને નેતૃત્વનું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક બાબતોમાં એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે તેની ઉજવણી કરવામાં આવશે. શ્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત આ બેઠકમાં એનડીએ શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટક નેતાઓ પણ હાજરી આપશે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન ગુજરાતના વડનગરમાં આજે તેમના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિકસિત ભારતના વિઝનને સમર્થન આપવા માટે જનભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાંભળીએ અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी के गृहनगर वडनगर में उनकी 12 वर्षों के सफल शासन के उपलक्ष्य में आज कई विशेष कार्यक्रमों का आयोजन किया जा रहा है. इस अवसर को यादगार बनाने के लिए जिला प्रशासन द्वारा आज शाम 7 बजे ऐतिहासिक शर्मिष्ठा झील पर एक भव्य महाआरती और 10,000 दीपक जलाने की विशेष व्यवस्था की गई है. इसी के साथ प्रदेश भाजपा द्वारा प्राचीन हाटकेश्वर मंदिर में भी कई कार्यक्रमों का आयोजन किया गया है, जिसकी शुरुआत शाम 4:30 बजे स्वच्छ भारत अभियान और स्वच्छता कर्मियों के सम्मान समारोह के साथ होगी. भारतीय जनता पार्टी द्वारा राज्य भर के 18 अलग अलग धार्मिक स्थलों पर एक साथ स्वच्छता अभियान और महाआरती का आयोजन किया जा रहा है. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા એનએચઆરસીના અધ્યક્ષ ન્યાયાધીશ વી રામસુબ્રમણ્યમે સાયબર છેતરપિંડીના વધતા જોખમ અને નાગરિકોના અધિકારો અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી રામસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં ભારતીયોએ સાયબર છેતરપિંડીને કારણે 52,000

0: 900 કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ગુમાવ્યા છે, જેમાંથી લગભગ 8% નુકસાન ડિજિટલ છેતરપિંડીના કારણે થયું છે. તેમણે આવા ગુનાઓને રોકવા અને પીડિતો માટે નાણાં પરત મેળવવાની વ્યવસ્થામાં સુધારો કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 2 દિવસની સત્તાવાર મુલાકાતે બલ્ગેરિયા અને ફિનલેન્ડ જશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બલ્ગેરિયાની તેમની આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ટોચના બલ્ગેરિયન નેતાઓ અને વિદેશમંત્રી સાથે ચર્ચા કરશે. બીજા તબક્કામાં ડોક્ટર જયશંકર ફિનલેન્ડમાં 14મા કુલ તરંતા સંવાદમાં ભાગ લેશે. આ સંવાદનો વિષય બદલતું વિશ્વ, વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક દ્રષ્ટિકોણ છે. ડોક્ટર જયશંકર ફિનલેન્ડના વિદેશમંત્રી અને અન્ય નેતાઓને પણ મળશે. ઓમાનના દરિયાકાંઠે એક અમેરિકન અપાચી હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા છે. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટરને ઈરાનની ડ્રોન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને આ હુમલામાં 2 પાયલોટને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકન હુમલા બાદ હોર્મુઝ સમુદ્ર ધુની નડીને આવેલા ઈરાની શહેરો સિરિક, મિનાબ, બંદર અબ્બાસ અને કેશ્મા આઇલેન્ડમાં વિસ્ફોટો સંભળાયા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટરને તોડી પાડવાનો અમેરિકાનો જવાબ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી હતો. ઈરાને પણ આ ક્ષેત્રમાં અમેરિકન બેઝ પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. ઈરાની વિદેશમંત્રી અબ્બાસ રાગચીએ જણાવ્યું હતું કે અમેરિકનના દરેક હુમલાનો જવાબ આપવામાં આવશે. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાએ 8 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 277 રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડે 101 અને કેપ્ટન તિલક વર્માએ 60 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 7 બોલ બાકી રહેતા 279 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. ભારત તરફથી અરશદ ખાન, અનુકુલ રોય, આયુષ બદોની તેમજ વિપ્રજ નિગમે 2-2 વિકેટ લીધી. ઋતુરાજ ગાયકવાડને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. ભારત એ આગામી મેચ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે રમશે. બધી મેચ શ્રીલંકાના દાંબુલામાં રમાશે, જ્યારે ફાઇનલ 21 જૂને રમાશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગી સમિતિએ બંને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે સિરાજની જગ્યાએ કૃષ્ણાને ટીમમાં સ્થાન આપ્યું છે. BCCIએ જણાવ્યું હતું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટે સિરાજને આરામ કરવાની સલાહ આપી છે. બેંગલુરૂની સૃષ્ટિ કિરણ સતત 5 ITF જુનિયર ટાઇટલ જીતીને અને ITF વર્લ્ડ ટેનિસ ટૂર જુનિયર્સ J100 ગ્વાટીમાલામાં 2જા ક્રમે રહીને અંડર 13 ટેનિસમાં વિશ્વની નંબર 1 ખેલાડી બની ગઈ છે. આ 39 વર્ષીય ખેલાડીએ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ITF જુનિયર રેન્કિંગમાં 357મું સ્થાન મેળવ્યું છે, જે વૈશ્વિક સ્તરે અંડર 13 ખેલાડીઓમાં સૌથી વધુ છે. તેણે માત્ર 8 રેન્કિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે. કોંકણ, ગોવા અને ઓડિશાના કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. આ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના અખબારોમાં પ્રધાનમંત્રીના સૌથી લાંબા કાર્યકાળ અને POKની સ્થિતિ અંગેના સમાચાર છે. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને ફૂલછાપ લખે છે કે નવો ઇતિહાસ, મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા, નહેરુને પાછળ રાખ્યા. સંદેશ લખે છે કે POKમાં પાકિસ્તાનનું દમન, ગોળીબારમાં 120ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે જોજીલા ટનલ, શ્રીનગર લેહ આખું વર્ષ જઈ શકાશે. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો અમદાવાદમાં 3 સ્થળેથી ગાયનું 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, ED નો ઘટસ્ફોટ, સાયબર ફ્રોડ માટે કંબોડિયાના કોલ સેન્ટરોમાં 5,300 ભારતીય સીમકાર્ડ એક્ટિવ અને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. 4,399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બનતા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશોના વડાઓએ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદી દેશના સૌથી લાંબા સમય માટેના પ્રધાનમંત્રી બનતા દિલ્હીમાં એનડીએની બેઠક, જ્યારે વતન વડનગરમાં સફળ શાસનની ઉજવણી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે નવી દિલ્હીમાં ડિજિટલ ધરપકડ કૌભાંડો સામે માનવ અધિકારોના રક્ષણ માટે બેઠક યોજી. ઓમાના દરિયાકાંઠે એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવાના જવાબમાં

0: અમેરિકન સૈન્યએ ઈરાન પર હુમલા શરૂ કર્યા. પુરૂષ ક્રિકેટમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં ભારતીય શ્રીલંકા એ ને 8 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટમાં બાગાયત વિશે માહિતી આપશે રૂપલ ઓઝા.

પાંચ મિનિટમાં આજે વાત કરીશું હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત વિશે. ભારતની વૈવિધ્યસભર આબોહવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોર્ટિકલ્ચર એક મહત્વપૂર્ણ અને સારું ઉત્પાદન રળી આપતો પ્રયોગ બની ચૂક્યો છે. દેશની ખાદ્ય સુરક્ષા અને આર્થિક વિકાસમાં તેનું નોંધપાત્ર યોગદાન છે. હોર્ટ્સ એટલે કે બગીચો. હોર્ટ્સ શબ્દનો આ અર્થ લેટિન ભાષામાં થાય છે. હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત અને તેના વિવિધ પ્રકારોમાં વિવિધ પેદાશ ઉત્પન્ન કરવામાં આવે છે, જેમ કે ફળો, શાકભાજી, ફૂલો, મસાલા, વાવેતર પાકો અને ઔષધીય તેમજ સુગંધીય છોડ. ભારત ફળો અને શાકભાજી ઉત્પાદન કરતો બીજો સૌથી મોટો દેશ છે. ફળોની વાત કરીએ તો ભારતીય આબોહવામાં વિશાળ શ્રેણીના ફળોનું ઉત્પાદન થઈ શકે છે, જેમ કે કેરી, કેળા, મોસંબી, અનાનસ, પપૈયા, જામફળ, ચીકુ, જેકફ્રૂટ, લીચી, દ્રાક્ષ, સફરજન, નાસપતિ, પીચ, દાડમ, અંજીર, અખરોટ, બદામ, આલુ વગેરે. શાકભાજીમાં સૌથી વધુ ઉત્પાદન બટેટા અને ત્યારબાદ ટમેટાનું કરવામાં આવે છે. દેશમાં ઉગાડવામાં આવતા અન્ય શાકભાજીમાં છે મરચા, ગાજર, મૂળા, ભીંડા, રીંગણ, ફૂલગોબી વગેરે. ફૂલોના ઉત્પાદનની વાત કરીએ તો તમિલનાડુમાં સૌથી વધુ ફૂલોનું ઉત્પાદન થાય છે. દેશની અનુકૂળ આબોહવાને કારણે જુદા જુદા ભાગોમાં મહત્વપૂર્ણ ફૂલોનું ઉત્પાદન થતું જોવા મળે છે. મસાલામાં કાળા મરી, હળદર, એલચી, જીરું વગેરેનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. વાવેતર પાકોમાં નાળિયેર, સોપારી, ચા, કોફી, કોકો વગેરેનો સમાવેશ થાય છે. ઔષધીય ગુણધર્મો ધરાવતા છોડ જેમ કે અશ્વગંધા, લીમડો, કુવારપાઠું અને સુગંધિત છોડ જેમ કે ચંદન, જાસૂદ, જુઈ, ગલગોટો, ગુલાબ, લેમન ગ્રાસ વગેરેની માંગ કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ અને વેલનેસ ઉદ્યોગોમાં જોવા મળે છે. બાગાયતમાં આ તમામ પ્રકારના છોડની ખેતી થાય છે તેમ કહી શકાય. નર્સરી, ગ્રીનહાઉસ, બગીચાઓ અને ઉદ્યાનોમાં વિવિધ પ્રકારના છોડ ઉગાડવાની પ્રક્રિયાઓ હોર્ટિકલ્ચરનો એક ભાગ ગણી શકાય. લેન્ડસ્કેપિંગ પણ હોર્ટિકલ્ચરનો એક પ્રકાર છે, જે લેન્ડસ્કેપિંગ સૌંદર્યલક્ષી પરિવર્તન માટે કરવામાં આવે તેને ઓર્નામેન્ટલ લેન્ડસ્કેપિંગ કરવામાં અને કહેવામાં આવે છે. આ બધા પાકોની ખેતીને નિયમન કરતું નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ NHB 1984માં ભારતમાં સ્થાપિત કરવામાં આવેલ છે. આજે આપણે હોર્ટિકલ્ચર વિશે ટૂંકમાં માહિતી મેળવી. પાંચ મિનિટમાં આજે આટલું બસ.

તો આ હતી પર્યાવરણની દૈનિક શ્રેણી. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં બાગાયત વિશેની માહિતી પ્રસ્તુતિ રૂપલ ઓઝાની હતી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.

0: of Oman coast. And in cricket, Ruthuraj Gaikwad's century helps India A beat Sri Lanka A by 8 runs in tri-series opener in Bambola. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં.

નિરખને ગગનમાં કાર્યક્રમ અંતર્ગત આજે આપ ગીતાબેન ચુડાસમાના કંઠે ભજનો સાંભળી શકશો. તો પ્રથમ રચના સાંભળશો નરસિંહ મહેતાની.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ, પિઝા પાર્ટી.
0: યે,
1: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
1: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી

0: રાની સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, જેમાં આજે આપ ગીતાબેન ચુડાસમાના કંઠે ભજનો માણી રહ્યા છો. તો હવે સાંભળશો પ્રેમાનંદની આ રચના.

0: પ્રસ્તુત છે અંગ્રેજી વાર્તાલાપ અંતર્ગત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે ડોક્ટર જીતેન્દ્ર સિંહનો વાર્તાલાપ.
1: This is Akashvani Rajkot. In today's English program, we have Dr. Jitendra Singh, Regional Director, Indira Gandhi National Open University, Rajkot. He is talking to us on the subject of

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર.

0: તૈયાર રહો.
1: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
0: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
2: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
0: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
2: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલ સભા.
5: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.

0: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો.

0: राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

આકાશવાણી રાજકોટ શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ આજે પ્રસારિત થનારા અમારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા. નવ અને પંદર મિનિટે સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 વાગે લોકસંગીત અંતર્ગત રજૂ કરીશું શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો અને નિરંજન રાજગુરુના કંઠે દુહા છંદ માનવ જીવનનો મર્મ. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમ આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી, જે અંતર્ગત 11:30 વાગે હિન્દી ગેરફિલ્મી ગીતો અને 12:02 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો. બારવાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું. અમારી સાંધ્યકાલીન સભામાં 6:00 વાગે સાંભળશો ચિરાગ મહેતાના સ્વરમાં હવેલી સંગીત. 6:30 વાગે યુવાણી અને 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી થશે. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 9:30 વાગ્યાથી 11:00 વાગ્યા સુધીના વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત 9:30 વાગે રજૂ કરીશું કાર્યક્રમ આજ કે ફનકાર. 10:00 વાગે છાયાગીત અને 10:30 વાગે ઢલતી જાહેરાત. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા.

રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમના આરંભે સાંભળશો પારસમણી ફિલ્મનું લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલસ્વરમાં ગવાયેલું આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર અસદ ભોપાલી.

0: પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મોહમ્મદ રફી અને સુમન કલ્યાણપુરના યુગલસ્વરમાં સાંભળશો ફિલ્મ પાલકીનું આ ગીત. સંગીતકાર નૌશાદ, ગીતકાર શકીલ બદાયુની.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી.
1: યે,
0: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
1: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું ને? નો શેરિંગ.
1: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: હેમંત કુમારના અવાજમાં સાંભળશો ખામોશી ફિલ્મનું આ ગીત. શબ્દો છે ગુલઝારના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મનમોજી ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સુમધુર સ્વર.

મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળશો તાજમહલ ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે મોહમ્મદ રફી અને લતા મંગેશકરે. આ ગીત માટે સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે રોશને.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો અનુરાધા ફિલ્મનું ગીત, જેને ગાયું છે લતા મંગેશકરે. સંગીત પંડિત રવિશંકરનું અને શબ્દો છે શૈલેન્દ્રના.

હવે સાંભળશો નોનિહાલ ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે મોહમ્મદ રફીએ. સંગીત મદન મોહનનું, શબ્દરચના છે કૈફી આઝમીની.

લતા મંગેશકરના સ્વરમાં સાંભળશો અનપટ ફિલ્મનું આ સદાબહાર ગીત. સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજા મહેદી અલી ખાન.

તેરે ઘર કે સામને, આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલસ્વરમાં. સંગીત SD બર્મનનું અને શબ્દો છે હશરત જયપુરીના.

આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં વો કોનથી ફિલ્મનું ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે મદન મોહને અને શબ્દો છે રાજા મહેદી અલી ખાનના.

0: મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલસ્વરમાં સાંભળશો તલાશ ફિલ્મનું આ ગીત. સંગીતકાર એસ ડી બર્મન, ગીતકાર મજરૂ સુલતાનપુરી.
1: પલકો કે પીછે સે ક્યા તુમને કહે ડાલા.

0: से तो फरमाना।
1: લતા મંગેશકરના અવાજમાં સાંભળશો બહારો કે સપને, આ ફિલ્મનું ગીત. સંગીતકાર રાહુલ દેવબર્મન, ગીતકાર મજરૂ સુલતાનપુરી.
2: પાછા પિયા

મનોરંજન કાર્યક્રમના અંતે સાંભળશો ઇઝ્ઝત ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર સાહિર લુધિયાનવી.

આ ગીત સાથે જ મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ લોકસંગીત અંતર્ગત શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો. તો સાંભળશો આ પ્રથમ લોકગીત.

આપ સાંભળી રહ્યા છો શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો લોકસંગીત અંતર્ગત આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. તો સાંભળશો આ અંતિમ લોકગીત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાંતિલાલ રાણીંગાના કંઠે લોકગીતો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે. હવે સાંભળશો નિરંજન રાજ્યગુરુના કંઠે દુહા છંદ, માનવ જીવનનો મર્મ.
1: આ મનુષ્ય દેહ છોડી અને આપણે ધણીના દરબારમાં ક્યારે જવાનું છે એની કોઈને ખબર નથી, અને એટલા માટે જ આપણા સંતો, આપણા ભક્તો, આપણા કવિઓએ માનવ જીવનનો મર્મ સમજાવતી અનેક દુહા, છંદ, કવિત, રેખતા, સવૈયા, કુંડળિયા એવી રચનાઓ આપી છે અને આપણને ઉપદેશ આપ્યો છે કે ભાઈ કેમ જીવી લેવું. ગળે જો ને ગળે નગારા કૂચકાને છીન ભર છાના નાય, કોઈ આજ કોઈ કાલ એ તો પાઓ પલક કે માય, પાઓ પલક કે માય સમજ રે.

मेंडे राम कहे दीन दरवेश जतन कर जीत जियारा छिन भर छाना नाई कुछ का गड़े नगारा आ कुछ ना नगारा એટલે કે વિદાયની વાજિંત્રો વાગી રહ્યા છે અને એટલા માટે હરિનામનો વેપાર કરી લેજો. ત્યાગ યોગ અને તપસ્યાથી સદગુરુની હારે હાચી પ્રીત કરી લેજો ભાઈ, તો જીવતર તમારું સફળ થઈ જાય. કે રામ રૂપૈયા રોકડા અને ખર્ચા ખૂટે નાય, સાહેબ સરખા શેઠી.

વેપાર કરી લેજો. ત્યાગ, યોગ અને તપસ્યાથી સદગુરુની હારે હાચી પ્રીત કરી લેજો ભાઈ, તો જીવતર તમારું સફળ થઈ જાય. કે રામ રૂપૈયા રોકડા અને ખર્ચા ખૂટે નાય, સાહેબ સરખા શેઠિયાન બસે નગર કી માય, બસે નગર કી માય, હુંડિયા ફિરે ન પાછી, ક્યાં પૈસે કી પ્રીત, પ્રીત સદગુરુ કી સાચી. કહે દીન દરવેશ ત્યાગ બૈરાગ તપસ્યા, ખર્ચા ખૂટે નાય, રામ હે રોકડ રૂપિયા. રામના નામના જો રૂપિયા હોય ને ભાઈ, તો એ ક્યારેય ખર્ચી ખૂટતી નથી. અને એવી રીતે માણસને આખરે જોઈએ છે શું? રોટી ચાદર ચાહીએ અને કહાં દામ સે કામ, સોહી દીન ફકીર હું ભજે નિરંજન નામ, ભજે નિરંજન નામ, બ્રહ્મ સાગર મે ઝૂલે, માનવેદ વા કિસાન આન કમલ નહીં ભૂલે. કહે દીન દરવેશ, કહે દીન દરવેશ, ખરી કહેવે ના ખોટી, કહાં દામ સે કામ, ચાહીએ ચાદર રોટી. મનુષ્યને શું જોઈએ છે ભાઈ? જીવવાને માટે એક અનાજ મળી જતું હોય, ખોરાક મળતો હોય, પહેરવાને માટે વસ્ત્રો મળી જતા હોય, ભોજનને માટે રોટી મળી જતી હોય અને રહેવાને માટે મકાન મળી જતું હોય. આટલું હોય પછી શું જરૂર છે? અને એટલે જ જો પરમાત્માનું અલખ નિરંજનનું નામ આપણા હૃદયમાં જો આવી જાય, અને આ બાજી તો આ સંસાર તો ખોટો છે ભાઈ. અને કોણ અહીંયા રહ્યું છે? બંદા જો ને બંદા, બાજી જૂઠ હૈ જ રે, બંદા બાજી જૂઠ હૈ, અને મત કર સાચી માન, કહાં વો બિરબલ ગંગ હૈ ને કહાં યે અકબર ખાન, કહાં યે અકબર ખાન, ભલે કી રહે ભલાઈ, કહે દીન દરવેશ સુન બે ગાફિલ ગંદા, મત કર સાચી માન, જાન સબ જૂઠ હે બંદા. આ આખું જગત આપણને સંસાર સાચો લાગે છે, પણ આપણા સંતો એમ કહેતા હોય, આદ્ય શંકરાચાર્ય જે એમ કહેતા હોય, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, તો આપણે ફૂલી ફૂલીને શું કરીએ છીએ ભાઈ? શું લઈ જવું છે? બંદા બંદા બોટ ન ફૂલીએ.

मरत लोक के माई, मरत लोक के माई तजर्बा तुरत बतावे। जो नर करे गुमान सो नर खत्ता खावे, कहे दीन दरवेश भूल मत गाफिल बंदा, खुदा खमेंगा नाई मौत मत फूलो बंदा। आपने आवी रीते पोताना हुंकार मा, पोतानी सत्ता मा, पोताना संपत्ति मा અને પોતાના સૌંદર્યમાં અભિમાન કરતા હોય અને કેમ કહેતા હોય કે હું કરું એ જ સાચું, અને ત્યારે આપણા સંતો એમ કહેતા હોય, બંદા કહેતા મેં કરું પણ કરણ હાર કીર્તાર, તેરા કહેશો ના હોવે હોશી હોવણહાર, હોશી હોવણહાર ભાર નર યું હી લેવે, અપજશ કરે અપાર નાર ના નામ નારાયણ ખોવે। કહે દીન દરવેશ હુકમ સે પાન હલંદા, કરણ હાર કીર્તાર તુહી ક્યાં કરસી મંદા। કરણી આપણી સાચી હોય, આપણી રહેણી સાચી હોય, આપણું જીવન સાચું હોય, અને આજના સમયમાં મોટા મોટી જો ભાઈ સમસ્યા હોય ને તો એ જ છે કે માણસ વિચારે છે કાંઈ, પછી બોલે છે કાંઈ, અને જીવે છે ત્રીજું। એક સરખું જો જીવન હોય, જેવો વિચાર હોય, એવું જ બોલવાનું હોય, અને જેવું બોલવાનું હોય એવું જ જો જીવવાનું હોય, તો પછી કે માયા માયા કરત હે અને ખર્ચા ખાયા નાય, સોનર યેસે જાયેંગે જ્યું બાદલ કી છાય, જ્યું બાદલ કી છાય ગયા નર આયા એસા, જાયા નહીં જુગદીશ પ્રીત કર જોયા પૈસા, કહત દીન દરવેશ કાયકું ધરી।

नहीं काया, खर्चा खाया नाई, करत नर माया माया माया माया माया। एनी पाछळ જ્યારે મનુષ્ય ગાંડો થાય છે અને ત્યારે આપણા સંતો એમ કહેતા હોય કે ગયો રાજ વિક્રમ ગયા બળરાય માંધાતા, બજે પાળતે ગયા ભોજ સરી ખાંધાતા, ગયા કરણ ફૂલ મેઘ સવા ભાર સુવર્ણ ના દાતા, ગયા રઘુવંશી રામ રામ રાવણ જોદ જાણ્યા, એટલા મોટા મહિપતિ અને વો તો ગયા જગત સે, અસાઈત મુખ ઉચરે જશને દાન અમર રહ્યા। કોનું અમર નામ રહી જાય છે કે જેણે યશ મેળવો છે, કીર્તિ મેળવી છે, જેણે દાન કર્યા છે, જેણે સેવા કરી છે, જેણે સત્સંગ કર્યો છે, જેણે સાધના કરી છે, એના નામ રહી જાય છે। આ જગત ઉપર અનેક અનેક રાજા મહારાજાઓ શ્રીમંતો એ બધા થયા છે, પણ કોઈનું નામ નથી રહ્યું। નામ તો એના જ રહ્યા છે કે જેણે પરમાત્માની ભક્તિ કરી છે, જેણે સાધના કરી છે, જેણે સાહિત્યનું સર્જન કર્યું છે। દિન દેખ સંસાર વિચાર કિયા, સંસાર તો રે ન કા સપના હૈ, જાલ જંજાલ મે કોન પડે ત્રહુ તાપ કિ જાલ સે તપના હૈ, અબૂધ જીવ સાહેબ ભૂલ રિયા ઇસ જુગ મે કોઈ નહીં અપના હૈ, સાઈ દીન કહે કહા માન મેરા જુગ જુગ જીયો તો એક અપના હૈ। કોઈ પણ આયુષ્ય, કોઈનું આયુષ્ય 50 હોય, કોઈનું 60 હોય, કોઈનું 70 આયુષ્ય હોય, પણ એકવાર તો ખપી જવાનું છે। અને એટલે જ કબીર સાહેબ એમ ગાતા હોય કે ખાખ મે ખપી જાના બંદા, હવે માટી સે મિલ જાના, મત કરો રે અભિમાના, એક દિન પવન સે ઉડી જાના, એ ઝીણા રે પેરો તમે જાડા, પેરો ભાઈ પેરો ને મલ મલ યાછા, રૂપીએ ગજની મશરૂ પેરો તોય મરણ ની આશા। અને એટલે જ અંધા ધંધ કે ફંદ મે ફંદા રહા શિર મોત, શિર મોત નિશાન ગગડતા હૈ, સંત કે સોબત નાહી કરે જૂઠ મોહબત મે મન ધરતા હૈ, ગર્ભવાસ કા કોલ તું ભૂલ ગયા, ગર્ભવાસ કા કોલ તું ભૂલ ગયા, બેઈમાની કા કામ તું કરતા હૈ, સાઈ દીન કહે કહા માન મેરા જુગ જુગ જીયો તોય ખપના હૈ। ગમે એટલું આયુષ્ય હોય પણ એકવાર તો ખપી જવાનું છે। અને એટલે જ આપણને વારંવાર સંતો ચેતવણી આપે છે ભાઈ। અને ચેતવણી કેવી આપે છે કે યાદિ અક્ષર એક હે અને મતા સોમાયા જાન, મતા મિટાવે સો મહદ હવે ધર લે એક કુંડિયાન, મતા મિલા જબ એક મે સો હમ શબ્દ સુજાન, શબ્દ બિના સો સુન હે મામદ મન સે માન, શૂન્ય માહી શબ્દ સમે જબ હી જગાવે જ્યોત, જ્યોતિ મે મોતી મિલે હરિ ગુરુ કૃપા જો હોત, જાકી ધન ધરતી હરિ ન તાહી ન લીજે રાંગ, જો ચહે લે તો બને કરી ડારુ નિપાંગ, અપંગ બનાવી દે મનુષ્યને તો ડારુ નિપાંગ, ભૂલી પરતી તન કીજે સો સો ગંદે ખાઈ ચિત્ત મે એક ન લીજે, કહે ગિરધર કવિરાય ખટકે જે હે નહીં તાકી, અરી સમાન પરિહરી હરી ધન જર ધન કી જાકી। બીજાનું ધન હરણ કરનારા હોય ને ભાઈ, અને એ ક્યારેય સુખી નથી થતા, પોતાના સ્વાર્થનું પોતાના જ અંગત સ્વાર્થનો વિચાર કરી અને બીજાને છેતરી લેતા એવા મનુષ્યો ક્યારેય સુખી થતા નથી। અને એટલે જ આપણને વારંવાર સંતો એમ કહેતા હોય, ગિરધર કવિરાય નામના આપણા સંત, અને એમ કહેતા હોય કે બિના વિચારે જો કરે સો પીછે પછતાય, કામ બિગારે આપરો જગત મે હોત હંસાય, જગ મે હોત હંસાય ચિત્ત મે ચૈન।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વૈશ્વિક શેરબજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 462 અને નિફ્ટીમાં 170 પોઇન્ટ્સનો ઉછાળો. એક્સપર્ટ સુભાષિત શેર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનસેવાની વ્યાખ્યા રેખાંકિત કરતા સ્પષ્ટ કર્યું કે સમર્પણ અને કર્તવ્યના પથ પર ચાલનારી વ્યક્તિ જ જનવિશ્વાસ મેળવી શકે છે. 4399 દિવસનું દીર્ઘકાલીન શાસન કરનાર દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી. વિશ્વના અનેક દેશના નેતાઓએ અભિનંદન પાઠવ્યા. સૌથી લાંબા સમય સુધી દેશના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળનારા શ્રી નરેન્દ્ર મોદીનું આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે સન્માન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબો સમય સેવારત રહેવાના વિક્રમ માટે ગુજરાતના સૌ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા. વર્ષ 2014માં દેશમાં ફક્ત 74 કાર્યરત એરપોર્ટ હતા, જે હવે વધીને 164 થઈ ગયા છે. આનાથી દરેક ક્ષેત્રમાં નવી તકો આવી છે. ડીબીટી ટ્રાન્સફર 2014માં 7000 કરોડ રૂપિયાથી વધીને ચાલુ નાણાકીય વર્ષમાં 7.51 લાખ કરોડ રૂપિયાથી વધુ થયા. ઇરાન અમેરિકાની લડાઈ બહેરીન સુધી પહોંચી. મનામામાં અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો. સરકારે સોશિયલ મીડિયા પર ફરતા ખોટા સમાચારનું ખંડન કર્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો બંધ કરશે અને તેના સ્થાને પ્લાસ્ટિકની નોટો લાવશે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા આવતીકાલથી

0: 20 જૂન સુધી યોજાશે. સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર ખાતે નવનિર્મિત જિલ્લા પુસ્તકાલય ભવનની મુલાકાત લીધી. સોમવતી અમાસના દિવસે યાત્રાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેના જમ્મુ રેલવે વિભાગે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હરિદ્વાર વચ્ચે એક ખાસ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો. ફિલિપાઇન્સમાં આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપના એક દિવસ પછી 37 લોકોના મોત, 500 ઘાયલ અને 32,000થી વધુ લોકો વિસ્થાપિત થયા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા ઘર ફિલ્મના ગીતથી.

લતા મંગેશકરે ગાયેલું કિનારા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમમાં હવે સાંભળશો આશા ભોંસલેને ફિલ્મ હમ કિસી સે કમ નહીં.

આશા ભોંસલે અને મોહમ્મદ રફીએ ગાયેલું હમ કિસી સે કમ નહીં ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. અને હવે સાંભળીએ બાતો બાતો મેં ફિલ્મનું ગીત, જેને ગાયું છે આશા ભોંસલે અને અમિત કુમારે.

આશા ભોસલે અડી બર્મન અને સાથીઓએ ગાયેલું સનમ તેરી કસમ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાએ ગાયેલી સુદર્શન ફકીરની રચનાથી.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વૈશ્વિક શેરબજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 563 અને નિફટીમાં 153 પોઈન્ટ્સનો ઉછાળો. દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી બનવા અંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ સિદ્ધિ ભારતીય લોકશાહીની મજબૂતાઈ અને લોકોના વિશ્વાસનું પ્રતીક છે. શ્રી મોદીના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યાના પ્રસંગે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હીના મંત્રીઓએ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્ર નિર્માણના 4399 દિવસ પૂર્ણ થતાં અભિનંદન પાઠવ્યા. ભરૂચમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. દેશમાં વર્ષ 2014માં 2.3 ગીગાવોટ સૌર ઉત્પાદન ક્ષમતા હતી, જે 2026માં 172 ગીગાવોટ થઈ. આ સાથે જ સ્વચ્છ ઉર્જા ઇકોસિસ્ટમ અભૂતપૂર્વ ગતિએ વિસ્તરી છે. મનીલામાં આસિયાન પ્રાદેશિક મંચના વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં વિદેશ મંત્રાલયના સચિવ રુદ્રેન્દ્ર ટંડને ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં 114માં આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજેએ કર્યું. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકામા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગે બાળકો હતા. કોલીવુડના લોકપ્રિય દિગ્દર્શક ભારતી રાજાનું 84 વર્ષની વયે ચેન્નઈમાં નિધન. તાપીમાં નિઝરના સુલવાડા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, 1 યાત્રિક નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર ઝડપાયા. અને ચીખલીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું.

0: આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ.
2: વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ, આવો સાંભળીએ આ વિષય પર સામૂહિક ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા અને જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.
3: કેન્દ્ર સરકારના 12 વર્ષની જે લેખાજોખા છે એ લેખાજોખાની આપણે વાત કરી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને માળખાકીય વિકાસ જે થયો છે એના ઉપર આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. તો જયવંતભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કેન્દ્રની સરકાર, નરેન્દ્ર મોદી સરકાર, એણે 12 વર્ષમાં ઘણા બધા માળખાકીય ફેરફારો કર્યા. આમ તો એમ કહી શકાય કે ભારતની અંદર જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણાને જે માર્ગથી જોડ્યા હતા એ માર્ગ વિકાસ કર્યો, માળખાકીય વિકાસ કર્યો. કદાચ એવું જ એક દ્રષ્ટિબિંદુ એમણે કેન્દ્રમાં પણ અપનાવ્યું છે. અને આમ નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં પણ માળખાકીય વિકાસને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. શું કહેશો?
4: સૌ પ્રથમ તો આપણે ગુજરાતમાં વસીએ છીએ, ગુજરાતની આપણી શ્રોતાવર્ગ છે, એટલે ગુજરાતના સંદર્ભમાંથી જ વાતની શરૂઆત કરીએ તો મને લાગે છે કે યોગ્ય રહેશે. અને અત્યારે જે તાજેતરમાં જે આંતરમાળખાકીય એક જાહેરાત થઈ કે સરખેજ ધોરેરા વચ્ચે હાઈસ્પીડ રેલવેને અનુમતિ મળી છે,
3: બરાબર છે,
4: અને એ જ સાથે ધોરેરા એક્સપ્રેસ વે પણ ઉદ્ઘાટિત થયો. અને એને જો જોવામાં આવે તો ભાવનગર અને અમદાવાદ જે બે મહત્વના વ્યાપારિક રીતે અલંગ શિપયાર્ડની રીતે પણ જોઈએ, અને અમદાવાદ તો આર્થિક રાજધાની કહેવાય છે ગુજરાતની અને એક રીતે ગ્રોથ એન્જિન પણ છે ગુજરાત દેશનું, તો એ રીતે અમદાવાદ અને ભાવનગરનું અંતર છે એ ઘટવાની તૈયારીમાં છે, ઘટી ગયું છે ઓલરેડી. સાથોસાથ કલ્પસર પરિયોજના એની પણ કામ છે ચાલુ થઈ ગયું છે, એટલે એ પણ ભાવનગર અને મુંબઈ વચ્ચેનું અંતર ઘટાડી દેશે. ભાવનગર અને દહેજ વચ્ચે રો રો ફેરી સર્વિસ ચાલુ થઈ હતી, એમાં પણ ભાવનગર અને દહેજ વચ્ચેનું અંતર છે ઘટી ગયું છે. તો આવા મુખ્ય આપણે જો જોવામાં આવે તો આવું તો ઘણું બધું કહી શકાય એમ છે, પણ આપણે ગુજરાતના સંદર્ભમાં જ વાત કરી રહ્યા છીએ એટલે એના કારણે લોકોને પણ ધ્યાનમાં આવશે કે કેટલું એક મોટો પરિવર્તન આપણે એના સહભાગી સાક્ષી બની રહ્યા છીએ કે આપણે ગુજરાતના આજે કોઈ પણ ખૂણે જવું હોય, એક ખૂણેથી બીજા ખૂણે, એક શહેરથી બીજા શહેરમાં આપણે પાસે અનેક માર્ગ ઉપલબ્ધ છે. કે આપણે દાખલા તરીકે અમદાવાદથી બહુચરાજી જવું છે તો આપણી પાસે વિરમગામ થઈને જવાનો માર્ગ છે, આપણે મહેસાણા થઈને પણ જઈ શકીએ છીએ. એવી રીતે આપણે રાજકોટ જવું છે તો આપણી પાસે 6 લેન રોડ છે. એવી રીતે ભાવનગર જવું છે તો હવે આપણે વગોદરાથી પણ જઈ શકીએ છીએ, વલ્ભીપુરથી પણ જઈ શકીએ છીએ, અને જે તારાપુરથી ધોલેરા એક્સપ્રેસ વે બન્યો છે ત્યાંથી પણ જઈ શકાય છે. તો આવા અનેક માર્ગો, અનેક રેલવે નેટવર્ક, આપણે ખાલી અમદાવાદની જ વાત કરીએ, ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે ધમધોકાર ગતિએ ચાલી રહ્યો છે. એ આવનારા લગભગ 2029 કે પછીના 1-2 વર્ષમાં એ પૂરો થશે, તો એના કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનું અંતર ઘટી જશે. વંદે માતરમ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલે છે અને સોમનાથ સુધી પણ જાય છે, એના કારણે આપણું અંતર છે, ભૌગોલિક અંતર હવે એ રીતે નજીક આવી ગયા છે. આના કારણે વેપાર ધંધાને ખૂબ મોટું પ્રોત્સાહન મળ્યું છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો એક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર છે રેલવેનો, એટલે એ રીતે ઘણું બધું મોટું પરિવર્તન ખાલી ગુજરાતમાં જ, બાકી તો દેશની તો અલગ વાત કરી શકાય એમ છે.
3: યોગેશભાઈ, કોઈ પણ દેશનો વિકાસ જો આપણે કરવો હોય તો વિકાસમાં માળખું એ મોટામાં મોટી પહેલી જરૂરિયાત છે. એ કોઈ પણ રિમોટ એરિયાને મુખ્ય માર્ગોથી જોડે છે અને એમ ત્યાં ઘણું બધું માળખું ઉભું થાય, એ ચાહે એરપોર્ટ હોય, ચાહે રેલવે હોય, ચાહે હાઈવે હોય, અથવા તો એ સિવાય જુદી જુદી ટનલ ઊભી કરવી. આપણે જો જિલ્લા પાસ ઉપર એક ઊભી કરી છે

0: ના નદી ઉપર એક આખા બ્રિજ ઉભા કર્યા, અટલ ટનેલ ઉભી કરી, એમ રિમોટ એરિયાને દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં માળખાકીય વિકાસ એ ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. શું કહો છો તમે?
1: એટલે સાચી વાત છે હરીશભાઈ, જે માળખાકીય સુવિધા ઉપર જે કેન્દ્ર સરકારનું જે ફોકસ છે એનું મેઇન જે હેતુ છે કે ઉદ્દેશ્ય છે એ મલ્ટી મોડેલ કનેક્ટિવિટી છે. એટલે એમાં તમે જેમ વાત કરી, રોડનું એક્સપાન્શન, રેલ એક્સપાન્શન, જળમાર્ગનું એક્સપાન્શન, આ બધા ઉપર કેન્દ્ર સરકાર એક સાથે કામ કરી રહી છે. અને ખાલી એટલે ખાલી આજે લાંબા ગાળાનો જે આપણે માળખાકીય સુવિધાઓ ઊભી થાય છે એટલું જ નહીં, માળખાકીય સુવિધાઓને આધુનિક બનાવવા ઉપર, નવી માળખાકીય સુવિધા ઊભી કરવા ઉપર, અને એના દ્વારા જે લોકોને જે રોજગારી મળે, એટલે કઈ રોજગારી કે કાયમી સસ્ટેનેબલ રોજગારી દેશમાં ઉત્પન્ન થાય અને એક લાંબા ગાળાનો એક મૂળભૂત ઢાંચો ઊભો થાય, એના ઉપર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. એ મારી વાત બહુ સાચી છે કે આપણે જ્યારે એક થોડા વર્ષો પહેલાંની જ વાતો કરીએ, દાયકાઓ પહેલાંની, કે ભાઈ કશ્મીરમાં અમુક અંતર સુધી ટ્રેન અવેલેબલ નથી, કે નોર્થ ઇસ્ટમાં ટ્રેનનું નેટવર્ક બહુ નબળું હતું. આજે એ તમે કીધું છે ટનલથી કે એ ટ્રેન નેટવર્ક અત્યારે છેક આપણે દેશની સરહદો સુધી ટ્રેન નેટવર્ક પહોંચી રહ્યું છે, રોડ નેટવર્ક પહોંચી રહ્યું છે. જયવંતભાઈ જે વાત કરી ગુજરાત સ્પેસિફિક, તો આપણે એ પણ અત્યારે ખાસ યાદ કરવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી જે અત્યારે છેલ્લી મુલાકાતે ગુજરાતની આવ્યા, 18,800 કરોડના પ્રોજેક્ટ એણે જે સુરતમાં, હજીરામાં અને દમણમાં એણે જે 18,800 કરોડના પ્રોજેક્ટની ભેટ આપી છે એ બધા માળખાકીય સુવિધાના જ પ્રોજેક્ટ છે.
0: બરાબર છે.
1: જેમાં એક્સપ્રેસ વે ને એનો એક્સપાન્શનનો પ્રોજેક્ટ છે, રોડ પ્રોજેક્ટ છે, તો એ બધું એનો પાછળનો હેતુ એ જ છે કે કેમ કનેક્ટિવિટી દ્વારા એક લાંબા ગાળાનું કાયમી વિકાસનું મોડેલ ઊભું થાય અને એના દ્વારા લોકોને, યુવાનોને રોજગારી મળે.
0: વાત સાચી છે. દેશના ખાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ને તો જ્યારે નરેન્દ્ર મોદી સરકારે 2014માં પોતે સત્તા સંભાળી ત્યારે દેશમાં લગભગ 91,287 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ હતા. આજે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સંખ્યા લગભગ 1,60,000 કિલોમીટરથી પણ ઉપર ગઈ છે અને એમ લગભગ બધે 4 લેનના રાષ્ટ્રીય ધોરીમાર્ગ થયા છે.
1: દરરોજના 33 કિલોમીટરના ધોરીમાર્ગો એડ થાય છે.
0: હા, એટલે રોજના ધોરણે આટલું કામ એ થાય છે. એટલે એ રીતે જો જોવા જઈએ તો દેશમાં જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે રોજના માંડ 18 સમથિંગ કિલોમીટરનું કામ થતું હતું, રાઈટ. આજે એ કામ 33 કિલોમીટરથી પણ વધારે જ્યારે થઈ રહ્યું છે એમ એનો કહેવાય ને સ્કોપ એ બહુ વધી રહ્યો છે. આજે સ્કોપ વધે છે એના કારણોસર ઉદ્યોગોને લાભ થઈ રહ્યો છે, બંદરોને લાભ થયો. ખાસ કરીને તમે જુઓ આપણે ત્યાં મોટા ભાગે બધા જ બંદરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડી દીધા છે. આપણે ત્યાં જ વાત કરીએ કે ચાહે હજીરા હોય કે ચાહે કંડલા હોય કે એમ જે કંઈ બંદરો છે એ તમામ નાના મોટા તમામ બંદરોને આપણે મુખ્ય માર્ગોથી જોડ્યા છે. એટલે ઝડપથી એ સેવાઓ એ મળે છે. તો જયવંતભાઈ, જે આ માળખું છે એમાં ખાસ કરીને આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગના માળખાની જ વાત કરીએ તો એમાં જે પ્રગતિ થઈ છે એના વિશે વાત કરીએ.
2: સૌથી મહત્વનું માળખું હોય તો એ ધોરીમાર્ગનું માળખું છે, કારણ કે મોટાભાગની જનતા છે કાં તો રેલવે માર્ગ પસંદ કરે છે ને હવે થોડીક સુવિધાઓ લોકો પાસે પણ વધી છે. લોકોનો ઝોક બદલાયો છે કે પોતાની કાર રાખવી અને કારમાં મુસાફરી કરવી એટલે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે પ્રવાસ શરૂ કરી શકો અને જ્યાં પણ હોલ્ટ લેવો હોય ત્યાં લઈ શકો અને જ્યાં તમારે અંદર શહેરની અંદર પણ જવું હોય તો જઈ શકો. એ ઝોક બદલાવાના કારણે આજે આપણે પરેશભાઈ એ જોઈએ છીએ કે PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, PPP, એના આધારે જે એનો વિકાસ કરવામાં આવે છે એમાં ટોલ ટેક્સની એ અટલજીના સમયથી એ ચાલુ થયું, NDA સરકાર સમયથી, પહેલી NDA સરકાર હતી ત્યારથી.
0: બરાબર.
2: એને ધીમે ધીમે એ હદે લઈ આવ્યા કે હવે લોકોનો જો સમય ન બગડે એટલા માટે એ ઓનલાઈન જે ટેગ આવે છે, ફાસ્ટ ટેગ, એના દ્વારા એ કપાઈ જાય છે પૈસા. એટલે ટોલ ટેક્સ બુથ ઉપર પણ તમારે ઉભા ન રહેવું પડે ને હવે તો એમાં એક સ્ટેપ આગળ VIP કલ્ચર સમાપ્ત કરવાની દિશામાં આગળ વધતા જે અમુક સચિવો કે અધિકારીઓ કે એને જે સુવિધા મળતી હતી ને એ લોકોને મુક્તિ મળતી.

0: કરતી હતી એમાંથી અમને બાકાત રાખવા, એટલે એમનો પણ આમાં ફાળો આવે.
1: બરાબર.
0: અને એ રીતે આપણને સારી સુવિધા પણ મળે છે. તમે આજે સિક્સ લેન રોડ છે એ કલ્પના આપણે નહોતી કરી છેલ્લા કેટલાક વર્ષોમાં. ભાવનગરમાં જઈએ તો ત્યાં પણ ભાવનગરથી ધોલેરા સુધીનો પણ એક રોડ બની ગયો છે. એ રીતે જે માળખું છે એ ઊભું થઈ રહ્યું છે માર્ગનું. તમે જુઓ તો દિલ્હી મેરઠ હોય કે પછી મેરઠ પ્રયાગરાજ માળખું હોય, ગંગા એક્સપ્રેસ વે હોય, એવી રીતે મુંબઈ પુના વચ્ચેનો માર્ગ છે. આવી રીતે કેટલા બધા, તમે તમિલનાડુ, એવું નથી કે માત્ર મુખ્ય મુખ્ય રાજ્યો જે છે એમાં જ વિકાસ થઈ રહ્યો છે. પૂર્વોત્તર ભારત, જેને ઈશાન ભારત અથવા તો સેવન સિસ્ટર્સ કહે છે, એમાં પણ દુર્ગમ પહાડીઓમાંથી રસ્તાઓ કાઢવામાં આવી રહ્યા છે. અને દેવેગૌડા સરકાર વખતે 1996માં બનેલી દેવેગૌડા સરકાર વખતે જે પુલનું બોગી બેલ, એ પુલનું શિલાન્યાસ શરૂઆત કામની થઈ હતી ખાતમુહૂર્ત, એનું પૂર્ણાહુતિ છે મોદી સરકારના સમયમાંથી.
1: બરાબર.
0: અને એ કમ્પ્લીટ થયો તો દેવેગૌડાજીએ પણ સંતોષ ને આનંદ વ્યક્ત કર્યો હતો. એટલે આસામમાં આ કરવું, મિઝોરમમાં એરપોર્ટની સુવિધાઓ આપવી, કે મેઘાલયમાં આપવી, કે પછી અરુણાચલ પ્રદેશ તો સેન્સિટિવ વિસ્તાર કહેવાય ચીનની સરહદ આવતી હોવાથી, તો ત્યાં પણ અંદર રસ્તા વિકસાવવા. એટલું જ નહીં પણ જયારે કોરોના કાળ હતો અને કામકાજ બધું ઠપ હતું એવા સમયે બોર્ડર ડેવલપમેન્ટ જે કહે છે BDR કહે છે, એનો ઉપયોગ કરીને લડાખ એ બાજુ સરહદી વિસ્તારમાં આપણે રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું, જેથી ક્યારેક કોઈ પડકાર આવે તો એને આપણે પહોંચી શકીએ અને આપણો સૈન્યની રીતે લોજિસ્ટિક બધું સામાન પહોંચાડી શકીએ. તો આ પ્રકારનું એક દુર્ગમી દ્રષ્ટિકોણ સાથે આ કામ મોદી સરકારે, કેન્દ્ર સરકારે કર્યું છે.
1: રાઈટ રાઈટ.
2: હરેશભાઈ, તમે આજે 1,60,000 કિલોમીટરના જે રોડ નેટવર્કની વાત કરી દેશમાં જે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે, એમાં તમે આ જે ભારતમાલા જે પ્રોજેક્ટ છે એનો ઉલ્લેખ જરૂર કરવો જોઈએ, કે જેમાં 6 હાઈ સ્પીડ કોરિડોર છે 900 કિલોમીટરની લેન્થના,
1: રાઈટ,
2: કે જે દેશમાં કનેક્ટિવિટી માટે એક બહુ મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.
1: એ ઇવન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વાત કરો, ગ્રામ સડક યોજનામાં 2014 પછીની વાત કરીએ તો દેશમાં અંદાજે 4.5 લાખ કિલોમીટર જેટલા રોડ ડેવલપ થયા છે. ગ્રામ સડક યોજના શું છે તો ગ્રામીણ ભારતને શહેરી ભારત સાથે જોડતી એક યોજના, એમ જેને PMGSY તરીકે આપણે ઓળખીએ છીએ. તો એમ જે રૂરલ હેબિટેટ છે ત્યાં પણ ડેવલપમેન્ટ જાય, ત્યાં પણ વિકાસના ફળ મળે, અને એમ જેટલો શહેર તરફનું શહેરીકરણ ઘટે એ પ્રવાહને ઘટાડવા માટે આ આખી એ બાબત એ રીતે એ આગળ આવે.
2: કિસાનો માટે બહુ જરૂરી છે, કેમ કે કિસાનો એની પ્રોડક્ટ ત્યારે જ બહાર લાવી શકે કે જ્યારે એ લોકો રોડ કનેક્ટ, રોડથી એની કનેક્ટિવિટી શહેરો સુધી,
1: હા બરાબર છે,
2: અને બંદરો સુધી એની પહોંચી શકે.
1: હા, આમાં જો વાત કરીએ ને તો દાખલા તરીકે વંદે ભારત ટ્રેન, વંદે ભારત ટ્રેન એ રેલ કનેક્ટિવિટીમાં બહુ મોટું સીમાચિહ્ન બન્યું છે, કારણ કે આખી રેલ સ્પીડ અને એના બધા જ જે જૂના ધારાધોરણો બદલી અને જે નવીનીકરણ કરવામાં આવ્યું છે એ બહુ જ મહત્વનું એ બને છે. તો જયંતભાઈ, આપણે વંદે ભારત ટ્રેન વિશે તમે શું કહેશો એ સેવા વિશે?
0: એક અલગ પ્રકારનો અભિગમ અપનાવવામાં આવ્યો. પહેલા એક અભિગમ એવો હતો અગાઉની સરકારોમાં કે ભંગાર વેચવો અને એ રીતે ટિકિટ ભાડા ન વધારવા અને એ રીતે જે છે એને જાળવી રાખવા. પરંતુ જો તમે આજે વધારે સુવિધા આપવા માંગતા હો તો થોડોક ફ્લેક્સિબલ રેટ કરી અને નવી નવી ટ્રેનો, અને સાથે માત્ર ટ્રેનો નહીં, વંદે ભારત તો ખૂબ ઘણી બધી સુવિધાઓ સાથે, રિક્લાઇનિંગ સીટ હોય કે પછી તમારો મોબાઈલ ચાર્જ કરવો હોય, આવી બધી ઘણી બધી સુવિધાઓ,
1: અને મોબાઈલ ચાર્જિંગ સોકેટ,
0: હા, એટલે એક રીતે તમે જુઓ તો વિમાનમાં જે સુવિધાઓ મળે છે એ જ પ્રકારની સુવિધાઓ તમે ઓનલાઈન ટ્રેનોમાં તમે ભોજન છે એનો ઓર્ડર કરી શકો છો. તમને એટલું સામે આંતરમાળખાકીય સુવિધાઓ તો ઉભી કરી છે હરેશભાઈ, પણ સાથે વહીવટમાં સુધારાની પણ આપણે વાત કરવી જોઈએ કે તમે ટ્વીટ કરો રેલવેના સંદર્ભમાં ટ્રેનમાં બેઠા બેઠા અને તમે કોઈ ફરિયાદ કરો કે ભાઈ મારે બેડશીટ બરાબર નથી કે ઓઢવા માટેનું બરાબર નથી તો તરત એની નોંધ લેવાય છે. કુલિંગ બરાબર નથી તો તરત એની નોંધ લેવાય છે અને એના કારણે ત્યાંનો સ્ટાફ પણ એટલો નમ્ર હવે

0: છે કે તમને પૂછે છે કે કુલિંગ કેટલા ઉપર રાખવું છે અને તમને બેડશીટ આપી છે કે નહીં, બધું તપાસ કરવા આવી જાય છે. માર્ગમાં તમને અસુવિધા ઉભી થઈ, કોઈ હેરાન કરતું હોય તો તમે એને ટ્વીટ કરો છો તો એને તરત પોલીસ આવી જાય છે બીજા સ્ટેશને. આ પ્રકારની એક નવા જ પ્રકારની આપણે એક સુવિધાઓ જોઈ રહ્યા છે રેલવેમાં પણ. ઓનલાઈન હવે તત્કાળમાં જે કઈ ફેરફારો થયા કરે છે એના કારણે જે વચેટિયાઓ હતા ને બધા બુક કરી લેતા હતા એનું પણ હવે પ્રમાણ ઘટ્યું છે.
1: બરાબર.
0: તો આ બધી અને બીજું કે સેમી હાઈસ્પીડ ટ્રેન, તેજસ ટ્રેન કે પછી બુલેટ ટ્રેન,
1: બુલેટ
0: તો એનો પણ જે રીતે આપણે ખાલી ગુજરાતના સંદર્ભમાં ફરીવાર હું વાત કરીશ કે અમે કોલેજમાં હતા ત્યારથી એક માંગણી થતી હતી કે અમદાવાદ ભાવનગર બ્રોડગેજ ટ્રેન મળવી જોઈએ ને એના માટે કે જે પણ સાંસદ તરીકે ચૂંટણી લડતા હોય ભાવનગરમાં એ લોકો એની માંગણી કરતા હતા અને એ માંગણી છે 2022-23 આસપાસ એ પૂરી થઈ. અને આજે આપણે ભાવનગરથી અમદાવાદ જવું હોય તો એના માટે ટ્રેન સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન છે અને એના ટાઈમિંગ પણ તમે જુઓ તો એવી રીતે રહે કે અહીંથી 5-1 વાગે ઉપડે અને રાતના તમને ત્યાં પહોંચાડી દે. એટલે તમે અહીંથી ભાવનગર આવ્યા, ભાવનગરથી આવ્યા હો તો તમે અહીંયા કામ પતાવી દો અમદાવાદ ગાંધીનગરનું અને અહીંથી તમે 5 વાગે બેસી જાઓ તો તમે ત્યાં 10 વાગે પહોંચી જાઓ. ત્યાંથી તમારે વહેલા સવારે નીકળો 6 વાગે તો અહીંયા તમે 9-10 વાગે પહોંચી જાઓ અને તમારું કામ પતાવી શકો. અને સાબરમતી ટ્રેન સ્ટેશન, કાલુપુર સ્ટેશન, આ બધા સ્ટેશનોનો પણ એટલો વિકાસ કે આજે આપણે કાલુપુર સ્ટેશનની ખાલી વાત કરીએ તો એ સ્ટેશનને એવી રીતે બનાવવામાં આવે છે કે ત્યાંથી તમે ઉતરો એટલે તમને BRTSથી માંડીને મેટ્રો ટ્રેનથી માંડીને AMTSથી માંડીને અલગ અલગ તમારે જે કંઈ બીજે જવું હોય તો એના માટેની કનેક્ટિવિટી મળી રહે
1: પણ એમાંથી મળે છે. ઇવન રેલવેમાં જો આપણે વાત કરીએ ને તો જે ઇલેક્ટ્રિફિકેશન થયું છે એ ઘણા બધા રૂટમાં ઓલમોસ્ટ એમ કહેવાય લગભગ 70,000 ઉપરાંત કિલોમીટરના જે રૂટ છે એ આખું એનું ઇલેક્ટ્રિફિકેશન થયું. ઇવન ઘણા બધા જે સ્ટેશન છે લગભગ 1500 ઉપરાંત જે રેલવે સ્ટેશન છે એનું આખું રીડેવલપમેન્ટ થયું છે. ઇવન યોગેશભાઈ મેટ્રો રેલ નેટવર્ક પણ તમે જુઓ ને તો એમાં પણ ઘણું બધું એક્સપાન્શન થયું છે.
2: તમે જે વાત કરી આપણે જે માળખાકીય સુવિધાની વાત કરીએ છીએ તો શહેરના લોકો માટે જે ટ્રાન્સપોર્ટેશન છે એ બહુ જરૂરી પ્રશ્ન છે અને એના માટે જે મેટ્રોની સુવિધા છે જે એ એટલી ઉપયોગી છે અને એને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અત્યારે તમે જુઓ તો 21 શહેરોમાં દેશના 1,000 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક વિકસાવી રહી છે અત્યારે. તમારે એ જે 21 શહેરોમાં જેનો મેટ્રો પર જે ફોકસ છે, આપણે અમદાવાદમાં આપણે મેટ્રોનો જે આપણે અનુભવ કર્યો કે જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ હોય કે અને જ્યારે પીક અવર્સ હોય, જ્યારે છોકરાઓને ક્યારે દૂર જવાનું હોય કે ટ્રાફિકમાં જલ્દી નીકળવાનું હોય, મેટ્રો સુવિધા એટલી ઉપયોગી થાય છે મોટા મોટા ભાગના શહેરોમાં અને એક પછી એક શહેરોમાં મેટ્રો લાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, એ મેટ્રો સેવાનું એક્સપાન્શન થઈ રહ્યું છે.
1: એટલે વાત સાચી છે તમારી કે જેમ આપણે માર્ગ વ્યવહારની વાત કરી અને એમ વાહન વ્યવહારની જેટલી તેજી એમાં આવી છે એવી જ રેલવેમાં પણ આવી છે. રેલવેમાં પણ એટલું બધું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, એમ એટલું મોડર્નાઇઝેશન અદ્યતન બધું બન્યું છે. એટલે મેટ્રો રેલ નેટવર્ક તો ખરેખર બહુ સ્પીડમાં કામ કરી રહ્યું છે અને એના કારણોસર શું થયું છે, હમણાં જેમ પ્રધાનમંત્રીએ લોકોને આહવાન કર્યું કે તમે ડીઝલ ઓછું વાપરો, પેટ્રોલ ઓછું વાપરો અને એ એ એ માટે આપણે આખી આ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ શરૂ કરી છે અને એ માસ ટ્રાન્ઝિટ સિસ્ટમમાં જો તમે લાભ રહીએ તો એમાં આ બધા શહેરોમાં જો મેટ્રો રેલ નેટવર્કનો લોકો ઉપયોગ કરે તો એ લોકો પોતાના 3-વ્હીલર, 2-વ્હીલર, 4-વ્હીલરના ઉપયોગ ઘટાડે તો ખરેખર તો એ જ છે. એનાથી શું થાય કે શહેરી માળખામાં એક તો ટ્રાફિક ઘટે, કંજેશન ઘટે, એટલે ટ્રાફિકની વ્યવસ્થા હલ થાય, પેટ્રોલ ડીઝલ જે કંઈ આપણું એમ આપણે સ્વાવલંબન એમાં ઊભું થાય, ઓછું વપરાશ થાય. બીજું કે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું થાય, એમ પ્રદૂષણનો પણ ઘટાડો થાય, તમારો સમયનો વ્યય બગડે. આજે તમે મેટ્રો નેટવર્કની વાત કરો તો મેગા સિટીઝની અંદર મોટા મોટો પ્રોબ્લેમ આ છે, તમારું જે સમયબદ્ધ રીતે થવું જોઈએ પાલન એ ટાઈમ કનેક્ટિવિટી તમારી રહેતી નથી. તમે વિચારો કે હું આ જગ્યાએ અડધા કે પોણા કલાકમાં પહોંચી જઈશ, પણ જે ટ્રાફિક છે તમારા

ધારેમાં હોતો નથી અને એના કારણસર આ બધા ઘણા બધા ઇસ્યુઝ ઉભા થાય છે. નરેન્દ્ર મોદી સરકારે એવું જ બીજું આયોજન જે કર્યું છે એ છે હવાઈ યાત્રા માટેનું. હા, આપણે હાઈસ્પીડ રેલ નેટવર્ક ઉભું કર્યું છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણો બહુ જ સરસ રીતે ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં જ કદાચ એનું પ્રાયોગિક ટેસ્ટિંગ પણ થવાનું છે. અને એમ દક્ષિણ ગુજરાતમાં એ લગભગ ઘણા મોટા પાયે કામકાજ ચાલી રહ્યું છે અને હું માનું ત્યાં સુધી એ ટૂંક સમયમાં એનું ઉદઘાટન પણ થઈ જશે. ટોટલ નેટવર્ક એ અમદાવાદથી થતા વા લાગશે, પણ એ બુલેટ નેટવર્ક પણ છે. પણ એ ઉપરાંત દાખલા તરીકે વિદેશમાં આપણે કહીએ છીએ કે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે મોટાભાગે લોકો રોડ માર્ગે કે રેલ માર્ગે જવાના બદલે હવાઈ માર્ગ પસંદ કરતા હોય છે. તો એ હેતુસર નરેન્દ્ર મોદી સરકારે ઉડાન એક આવી યોજના મૂકી. રાઈટ, તો જયવંતભાઈ, એ ઉડાન યોજના શું છે અને એના શું લાભ થયા?

0: તમે જોશો કે પૂર્વોત્તર ભારતમાં પણ પહેલી વાર એરપોર્ટ મળ્યું છે,
1: બરાબર,
0: મિઝોરમ મેઘાલય બાજુ આસામમાં. એ જ રીતે ગુજરાતમાં રાજકોટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળ્યું, ધોલેરાને મળ્યું. એ રીતે અનેક એરપોર્ટ, એટલે માત્ર અમદાવાદ નહીં, એટલે લોકોને અમદાવાદ જ આવવું પડે અને અમદાવાદથી પછી એ ઉડાન ભરી શકે. એ જે આખું એના કારણે અમદાવાદ આવવા માટેનો પણ માર્ગ કાપવો પડતો હતો એ હવે બચી જશે. તો આવી રીતે દક્ષિણમાં પણ એરપોર્ટ ને બધું વિકસતું જાય છે. અને સાથોસાથ હું તો એ પણ કહેવા માંગીશ કે પુણે કે બાજુ BRTS નો પ્રોજેક્ટ ચાલુ થયો હતો, તો એ સફળ નહોતો થયો. અને જ્યારે અમદાવાદમાં BRTS આવ્યું ત્યારે લોકો કદાચ ટીકા કરતા હતા કે રસ્તા કાપી અને વચ્ચેથી BRTS કાઢી છે અને એને નથી ચાલશે ને નહીં ચાલે. પણ આજે તમે જોશો ને તો અમદાવાદમાં AMTS હોય, BRTS હોય, મેટ્રો હોય, આવા બધા જ જે જાહેર પરિવહનના સાધનો છે એનો મહત્તમ લોકો ઉપયોગ કરી રહ્યા છે. અને BRTS એવું છે કે એનું નામ જ રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ છે, એટલે તમને બહુ ટૂંકા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને એનું આખું અમદાવાદનું આખું બધા જ કનેક્ટિવિટી રીતે આપેલી છે કે એક ખૂણેથી તમે બીજા ખૂણે જઈ શકો, વચ્ચેથી તમે મેટ્રોમાં પણ બેસી શકો, એ પ્રકારનું આખું આયોજન. એટલે માત્ર તમે BRTS નું આનું સંકલન સૌથી મહત્વનું છે. તમે આજે એક વિભાગ છે BRTS બનાવે, એક વિભાગ છે મેટ્રો બનાવે, બંનેના વિભાગો અલગ અલગ છે, પણ એ બેનું સંકલન હોય તો BRTS માંથી તમે ગાંધીગ્રામ પહોંચી જાઓ, ગાંધીગ્રામથી રેલવે સ્ટેશન પકડી શકો, મેટ્રો પકડી શકો, એ થઈ શકે.
1: બરાબર.
0: તો એના માટે એક દૂરંદેશી હોવી જોઈએ જે આમાં આપણને જાણવા મળે છે, જોવા મળે છે.
1: મને તો ઉડાનનું નામ જ બહુ ગયું, ઉડે દેશ કા આમ નાગરિક. જે ઉડાનમાં એ જે કોન્સેપ્ટ આપ્યો છે, કારણ કે એક સમયે નાના માણસને વિમાનમાં બેસીને અમે સફર કરી
0: એ સપનો હતો,
1: થ્રીલ હતી એમ. કે એક સમય જેમ
2: હવાઈ ચપ્પલ વાળાને હવાઈ યાત્રા,
1: હવાઈ ચપ્પલ વાળાને હવાઈ
2: યાત્રા,
1: એટલે એ જે છે. આવું જ બીજું છે ને આપણા જળમાર્ગો પણ છે. જળમાર્ગ માટે પણ યોગેશભાઈ દેશમાં બહુ મહત્વનું કામ થયું છે, અને લગભગ એમ 111 જેટલા જળમાર્ગો પર નરેન્દ્ર મોદી સરકારે કનેક્ટિવિટી ઉભી કરી છે. એમાં શું કહેશો તમે
2: હરીભાઈ? આજે તમે આ વાત કરી ઉડે દેશ કા આમ નાગરિક, તો એમાં જે છેલ્લા 12 વર્ષમાં જ્યારે કેન્દ્ર સરકારે સત્તા સંભાળી, પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સત્તા સંભાળી ત્યારે જેટલા એરપોર્ટ હતા, લગભગ 74-75 એરપોર્ટ હતા, એની સંખ્યા બમણાથી પણ વધી ગઈ છે. 400થી વધુ નવા રૂટ ઉભા કરવામાં આવ્યા છે. અને એવી રીતે જે તમે વાત કરી કે સામાન્ય માણસો ને હવાઈ યાત્રા કરી શકે એની સુવિધા. હવે જળમાર્ગની જે વાત છે, એમાં જે કેન્દ્ર સરકારનો સાગરમાલા પ્રોજેક્ટ છે એને નીચે કામ કરી રહી છે. એમાં ખાલી સમુદ્ર રસ્તે નહીં પણ જે આપણા મોટી નદીઓમાં જે જળમાર્ગ છે એનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
1: બરાબર.
2: જે પોર્ટની આપણે પહેલા થોડી વાર પહેલા પોર્ટની વાત કરી દેશના બંદરોની, તો બંદરોમાં પણ કેન્દ્ર સરકારે એવું પગલું ભર્યું છે કે જ્યાં જે બંદર ઉપર કે 20 મીટરથી ઊંડી ઊંડાઈ હોય ત્યાં મોટા જહાજો આવી શકે અને માલસામાનનું પરિવહન થઈ શકે એ માટે એ બંદર ઉપર સરકાર મોટા પાયે ફોકસ કરી રહી છે.
1: રાઈટ, બરાબર છે. આ તો થઈ આની વાત. ઇવન એ જ રીતે જો બીજી વાત કરીએ તો પર્વતમાલા યોજના પણ સરકારે મૂકી છે, ખાસ કરીને રોપવેથી, અને રોપવે દ્વારા પણ લગભગ દેશમાં 132 કિલોમીટરના, એટલે લગભગ 32-35 જેટલા પ્રોજેક્ટને એમાં પણ આવરી લીધા છે. તો આમ આપણે જ્યારે ચર્ચા કરીએ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા, એટલે કે કેન્દ્રની સરકાર દ્વારા આ 12 વર્ષમાં જે કંઈ માળખાકીય વિકાસ ક્ષેત્રે કામ કરવામાં આવ્યું એ બદલ ખૂબ મોટી વિકાસ યાત્રા નરેન્દ્ર મોદી સરકારે આરંભી છે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષમાં ભારતમાં માળખાકીય વિકાસ આ વિષય પર સામૂહિક ચર્ચા. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા જાણીતા પત્રકાર અને લેખક જયંત પંડ્યા, સેવાનિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો યોગેશ પંડ્યા, જાણીતા રેડિયો જર્નાલિસ્ટ હરેશ પંડ્યા.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે વાહ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણી નો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: RBI કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સૈયર કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, અત્યારે ભૌતિક જગત આધુનિક જીવનશૈલીનો એ હદે પ્રચાર અને પ્રસાર થઈ ગયો છે કે મોટાભાગના લોકો એનાથી ખૂબ અંજાઈ જાય છે. સુવા ઉઠવાની અનિયમિતતા, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનર, આ બધું એટલું બધું વધી ગયું છે કે એના કારણે ઘણા બધા શારીરિક માનસિક પ્રોબ્લેમ્સ અનુભવાઈ રહ્યા છે.
5: પણ એક વસ્તુ છે જે આપણને આપે છે તણાવમુક્ત, શાંતિપૂર્ણ અને સ્વસ્થ જીવનની ચાવી, જે શીખવે છે કોઈ પણ દવાઓ વગર જીવન જીવવાની કળા, અને એ છે યોગ. સ્વાસ્થ્યની વ્યાખ્યા શું છે ખબર છે મિત્રો? સ્વાસ્થ્યની વ્યાખ્યા એમ કહે છે કે જેનું શરીર સ્વસ્થ છે, મન પ્રસન્ન છે, ઇન્દ્રિયો ઉપર પોતાનો કાબુ છે, તેમજ બધા દોષ, ધાતુઓ, મળ તથા અગ્નિ સમભાવમાં હોય, તેને જ સ્વસ્થ કહી શકાય.
4: અત્યારના સમયની વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા પણ શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને જ પૂર્ણ સ્વાસ્થ્ય માને છે. હવે વિચાર આવે કે આ રીતે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ પૂર્ણ સ્વસ્થ ના હોય, પરંતુ હા, એ માટે પ્રયાસ તો ચોક્કસ કરી શકાય ને. જેમનું શરીર સ્વસ્થ હોય તેમણે માનસિક અને ભાવનાત્મક સંતુલન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે ખુશહાલ જીવન માટે એ ખૂબ જ અગત્યનું છે.
5: ઘણા બધા રોગો હવેના સમયમાં એવા છે જે શારીરિક વિકારથી નહીં પણ માનસિક વિકારથી થાય છે. યોગ અને ધ્યાન એ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તે તણાવ ઘટાડવા

0: માં એકાગ્રતા વધારવામાં, મનને શાંત રાખવામાં તથા રોજિંદા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવવામાં મદદરૂપ થાય છે. આ માટેના કેટલાક આસનની વાત કરીએ તો આ આસનો છે. બાલાસન. આ આસન કરવાથી મનને શાંતિ મળે છે, થાક દૂર થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે.
1: ભુજંગાસન. આ આસન તણાવ ઓછો કરવામાં મદદરૂપ થાય છે તથા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સુધારે છે.
0: વક્રાસન. તે સ્પાઇનલ કોડની ફ્લેક્સિબિલિટી વધારે છે અને નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે.
1: તાડાસન. માનસિક એકાગ્રતા વધારવા અને સ્થિરતા લાવવા માટે આ આસન ખૂબ જ સુંદર પરિણામ આપે છે. આ ઉપરાંત મિત્રો, પ્રાણાયામ મનની શાંતિ માટે ખૂબ જ મદદરૂપ ભૂમિકા ભજવે છે, જેમ કે અનુલોમ વિલોમ, ભ્રામરી પ્રાણાયામ વગેરે. આ પ્રાણાયામ કરવાથી મગજમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સ્ટ્રેસ તથા ડિપ્રેશન જેવા સમયે રાહત મળે છે.
0: ધ્યાન એટલે કે મેડિટેશન કરવાથી આપણા સમગ્ર જીવન પર ખૂબ જ સકારાત્મક પ્રભાવ પડે છે. ધ્યાન દ્વારા આપણે સ્વને જાણી શકીએ છીએ. જો દૈનિક જીવનમાં ધ્યાન મેડિટેશનને સ્થાન આપવામાં આવે તો વ્યક્તિનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે. વ્યક્તિ માનસિક રીતે વધુ શાંત બને છે, જેથી કરીને જીવનને અને જીવનમાં ઉભી થતી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શકે છે.
1: તો ચાલો મિત્રો, જીવનમાં એક સારો બદલાવ લાવીએ. યોગ અને ધ્યાનને આપણા જીવનનો હિસ્સો બનાવીએ, વધુ સારું માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માણીએ. અને આ વાત સાથે જ હવે આગળ વધીએ આજના કાર્યક્રમમાં આપના ઈમેલ્સ અને પત્રોની સાથે. તો સૌથી પહેલો આ પત્ર છે. ઓહો, આ પત્ર તો કંઈક કોયડો લઈને આવ્યો છે ને. પત્ર લખનારે પોતાનું નામ અને શહેરનું નામ શોધવાનું ટાસ્ક આપણને આપ્યું છે. તો વાંચીએ પત્ર અને પછી અનુમાન લગાવીએ કે કોનો છે આ પત્ર. પત્રનું શીર્ષક છે, મેરે નામ કો ઢૂંઢો, ગામ કો ઢૂંઢો. આકાશવાણી કા હું મેં બચપન સે દીવાના, ઉસમે હર પ્રોગ્રામ કે ધર કો ઢૂંઢતા હું.
0: અલ્પા, આ પત્ર આગળ વાંચો ને પહેલા જ કહી દઉં કે આ પત્ર છે આપણા શાયર મિત્રનો.
1: બિલકુલ, ઉત્તર સંડા નડિયાદથી,
2: રમેશભાઈ એલ ભાટિયાનો.
1: જોયું ને રમેશભાઈ, આપકે નામ કો ઓર આપકે ગાંવ કો, દોનો કો હમને ઢૂંઢ લિયા. તો ચાલો એમની કવિતા આગળ વાંચું છું. હર મનોરંજન પે હૈ મેરા દિલ ફિદા, ઉસ મનોરંજન કે કદમ કો ઢૂંઢતા હું. ગુલ મહોર કા અનોખા ચમકતા હૈ સિતારા, ઉસ સિતારો મે ગીતો કી બહાર ઢૂંઢતા હું. ગલે લગાયા મેને સુગમ સંગીત કે ફૂલ કો, સૈયર મે દોનો બહેનો કી ખુશિયા ઢૂંઢતા હું. ઇસ આકાશવાણી કી સફર મે જીને કી રાહ ઢૂંઢતા હું. તો રમેશભાઈ, તમે તમારું નામ અને ગામ લખો કે ના લખો, અમે જ નહીં પણ દરેકે દરેક શ્રોતા મિત્ર પણ એ જાણી જ જશે અને સમજી જ જશે.
0: તો રમેશભાઈના પત્ર બાદ હવે આ પત્ર છે અમદાવાદથી આપણા વડીલ શ્રોતા મિત્ર અને ઘણા લાંબા સમયથી આકાશવાણી સાથે જોડાયેલા શ્રોતા મિત્ર બુદ્ધિધન દાદાનો. લખે છે કે આપ બંને વાલી બહેનો અને માવાણી સાહેબ, આપે સહિયરને 29 એપ્રિલના કાર્યક્રમ દ્વારા વિશ્વ વંદ્ય બનાવ્યું. આપે રૂપક ગાંધી દ્વારા આ કામ કર્યું છે અને જે ખૂબ ઉમદા છે. છેલ્લા લગભગ 65 વર્ષોથી હું ઓલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલો છું, બધા જ કાર્યક્રમો સાંભળું છું, પરંતુ આજના દિવસ અને સહિયર કાર્યક્રમ માટે શબ્દો નથી. આજના કાર્યક્રમ દ્વારા સહિયરને 4 ચાંદ લાગ્યા છે. હું ઘણા બધા વર્ષોથી લગભગ 2009 અને ત્યારબાદ પણ લગભગ 2019 સુધી અને ઘણા સમય સુધી આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યો છું અને મને આ સિવાય પણ અમદાવાદમાં ગાંધી આશ્રમમાં અચૂક હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પરંતુ આ કાર્યક્રમ સાંભળવા મળ્યો તેથી હું ખૂબ ખુશ થયો છું. આકાશવાણીની આખી ટીમને, સહિયરની ટીમને ધન્યવાદ આપું છું અને આવા સુંદર કાર્યક્રમો સંભળાવવા માટે સહિયર નિમિત્ત બને છે તે માટે હું વધારે ધન્ય થયો છું. બુદ્ધિધન દાદા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારે આપનો માનવો જોઈએ કે આપના જેવા વડીલ શ્રોતા મિત્ર પાસેથી અમને આટલો સુંદર અભિપ્રાય મળે એટલે એ અમારા માટે ખરેખર અહોભાગ્ય કહેવાય. થેન્ક યુ સો મચ.
1: અને હવે ઓપન કરીએ આજનું આપણું ઇમેલ બોક્સ. તો આમાં સૌથી પહેલો ઇમેલ મને દેખાઈ રહ્યો છે ગામ જાડિયા, અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગરથી માધુભાઈ લખમણભાઈનો. સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. લખે છે કે

0: વાઇસ હેયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. અમારા ઇમેલ અને પત્રો વાંચો છો તો ખૂબ જ ખુશી થાય છે. અત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી પડે છે, તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બને તો તમારા ઘરની આજુબાજુમાં ઠંડા પાણીના કુંડા મૂકજો, જેથી પશુ પંખી પાણી પીવે. આપણને માનવ જીવન મળ્યું છે તો આપણે બધા જીવનું ધ્યાન રાખવું જોઈએ. માણસ જેવું જીવન કોઈને મળ્યું નથી. માનવ સર્વશ્રેષ્ઠ છે, અને એટલે જ ખરાબ કામ કરતા પહેલા તમારી અંદર રહેલા આત્માને પૂછજો, કારણ આત્મા એ જ પરમાત્મા છે. ભગવાન ક્યાંય બહાર નથી, તમારી ભીતર જ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. જી માધુભાઈ, બિલકુલ વિચારવા જેવી અને અનુસરવા જેવી ખૂબ જ સુંદર વાત આજે આપે શેર કરી છે. થેન્ક યુ સો મચ. અને હવે આ ઇમેલ છે આપણા નિયમિત શ્રોતા મિત્ર હોસંગભાઈ બરડીનો, વલસાડથી. લખે છે કે હું છેલ્લા 4-5 મહિનાથી સહિયરનો નિયમિત શ્રોતા બન્યો છું. પ્રથમ વખત મેં જ્યારે વલસાડના સ્થળો વિશે લખેલું ત્યારે આપ લોકો મારું સ્વાગત કરવાનું ભૂલી ગયેલા. કઈ વાંધો નહીં, મોડેથી પણ કરી શકો છો. બેટર લેટ ધેન નેવર. જી હોસંગભાઈ, એકદમ સાચી વાત છે. જો કે અમારાથી આવું બને તો નહીં, પણ જો બન્યું હોય તો બંને કાન પકડીને સોરી બસ. અને હા, આપે જેમ કહ્યું તેમ સ્વાગત તો અમારા શ્રોતા મિત્રનું અમે હર હંમેશ કરી શકીએ છીએ. શ્રોતા મિત્રો, હોસંગભાઈ જેઓ ઘણા સમયથી આપણને નિયમિત અભિપ્રાયો આપે છે, સહિયર પરિવારમાં એમનું સ્વાગત થઈ જાય.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: હોસંગભાઈ, અમે આશા રાખીએ કે હવે આપની ફરિયાદ દૂર થઈ હશે. આગળ આપી ઇમેલમાં જણાવ્યું છે કે વલસાડ બે વસ્તુઓ માટે પ્રખ્યાત છે. એક તો ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ, અને બીજી કેરી. અત્યારે કેરીની સિઝન ચાલે છે અને વલસાડની હાફૂસ કેરી વિશ્વભરમાં પ્રખ્યાત છે. કહો તો થોડી તમારા માટે મોકલાવી આપું એમ. પણ આપ બંને બહેનો કેરીની મીઠાશ જેવી રીતે જ અમારા પત્રો અને ઇમેલ્સ વાંચો છો તે બદલ આભાર. હોસંગભાઈ હોસંગભાઈ, કેરીની મીઠાશ અમારા સુધી પહોંચી ગઈ, અને આપે આટલો સરસ અભિપ્રાય આપ્યો ને એટલે ધન્યવાદ અમારે આપનો માનવાનો રહ્યો. આપ આવી જ રીતે નિયમિત અમને આપના અભિપ્રાયો પહોંચાડતા રહેજો. અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકી તથા એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકીનો. લખે છે કે અસહ્ય ગરમીના સામ્રાજ્યની વચ્ચે મીઠો મધુર છાંયડો આપતો કાર્યક્રમ સહિયર અમારો પ્રિય કાર્યક્રમ છે. તારીખ 22 મે ના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં સમય અને ઋતુ અનુસાર તૃપ્તિબેન શાહની જે મુલાકાત રજૂ થઈ અને એમાં ગરમીથી બચવાના ઉપાયો વિશે ખૂબ જ ઝીણી ઝીણી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો તે અમને ખૂબ જ ગમ્યું. આટલી સરસ મુલાકાત માટે તૃપ્તિબેનને ફાલુદા સફર અભિનંદન.
2: અરે વાહ કિરીટભાઈ, યે હુઈ ના કિરીટભાઈ વાલી બાત. હું વિચારતી જ હતી કે થોડા સમયથી કિરીટભાઈએ વાનગીની કોઈ વાત નથી કરી, અને આજે તો તમે મોઢામાં પાણી લાવી દે એવું ફાલુદા યાદ કરાવી દીધું. ભાઈ વાહ, હવે તો અમારે પણ પીવું પડશે.
0: તો કિરીટભાઈના ઇમેલ બાદ હવે આ ઇમેલ છે મોચી બજાર ગામ પડદરી જિલ્લા રાજકોટથી આકાશવાણીના ખૂબ જ જૂના અને જાણીતા નિયમિત શ્રોતા અને પત્ર મિત્ર રૂપેશકુમાર ચુડાસમાનો. સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સભ્યો. સાથે સાથે નવા રણુજાના કરસનદાસ બાપુ અને આકાશવાણીના સર્વે શ્રોતા મિત્રો અને પત્ર મિત્રોને એમણે યાદ કર્યા છે. જણાવે છે કે 4 મે ના રોજ કચ્છ વિશે જે કાર્યક્રમમાં માહિતી આપી, કચ્છી ભાષા વિશે, કચ્છી ખાણીપીણી વિશે જે વાતો કરી તે ખૂબ સરસ રહી. આકાશવાણીએ 90 વર્ષ પૂર્ણ કર્યા આ વિશેની કિરીટભાઈ સોલંકીએ ખૂબ સરસ વાતો કરી, ખૂબ ગમી, ખૂબ ખૂબ અભિનંદન. તો 18 મે ના રોજ રજૂઆત સરસ રહી, આદિલ મંસૂરી સાહેબ વિશેની ખૂબ સરસ માહિતી મળી અને ગઝલ સાંભળવાની પણ ગમી. તો 20 મે ના રોજ બંને સખીઓએ મિત્રોના પત્રોના અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ સરસ અપાયો, આભાર. ધીરજભાઈ રબારીની વાતચીત ખૂબ સારી લાગી, અભિનંદન.
2: રૂપેશકુમારે ઇમેલમાં એમની ફરમાઈશનું ગીત પણ લખીને મોકલ્યું છે, તો ચાલો સાંભળીએ મહેન્દ્ર કપૂરના સ્વરમાં ફિલ્મ રાખના રમકડાનું આ ગીત.

0: અને લિપિ હવે એક નવા શ્રોતા મિત્ર સૈયર પરિવાર સાથે જોડાયા છે. આજે પ્રથમ વખત એમનો ઈમેલ આવ્યો છે.
1: કોણ છે
0: આ શ્રોતા? છે સેક્ટર 2B ગાંધીનગરથી જી કે પરમાર. તો ચાલો સૈયર પરિવારમાં એમને આવકારીએ.
1: બિલકુલ,
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: તેઓ જણાવે છે કે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન.
3: થેન્ક યુ પરમાર સાહેબ. અને આપ પણ વર્ષોથી આકાશવાણી સાથે એક શ્રોતા તરીકે સંકળાયેલા છો, તો આ અભિનંદનના હકદાર આપ પણ છો. આપને પણ અભિનંદન.
0: આગળ તેઓ લખે છે કે તારીખ 25 મે સોમવારના કાર્યક્રમમાં સુરતી બોલીના શબ્દો સાંભળવા ગમ્યા. સુરતની આજુબાજુના સ્થળો, તેની કલા અને સંસ્કૃતિ વિશે જાણકારી મળી. મહેશભાઈ શાહની મુલાકાત ગમી. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. રાવજી પટેલની રચના સાંભળવાની ખૂબ મજા આવી. આકાશવાણી સાથે ઘણા સમયથી જોડાયેલ છું. વાટેઘાટે મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ અને વિવિધ ભારતી અમદાવાદના તમામ કાર્યક્રમો સાંભળવા ગમતા હતા. અમદાવાદના શ્રોતા ધીરજભાઈ રબારીના કારણે આપની સાથે જોડાવાનું શક્ય બન્યું છે. વાહ. તો પરમાર સાહેબ, સૌથી પહેલા તો અમારે થેન્ક યુ કહેવું પડશે ધીરજભાઈને કે એમણે તમને અમારી સાથે જોડ્યા. અને આપ તો આકાશવાણી સાથે, વિવિધ ભારતી સાથે ઘણા બધા વર્ષોથી જોડાયેલા છો, તો આજ રીતે જોડાયેલા રહેજો અને સૈયર કાર્યક્રમ પણ સાંભળતા રહેજો.

0: આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા અને હિવા એમના ભાણિયા ભાણકીઓ અને નવા પધારેલા મહેમાન પત્રીજી રીવાબેન. તો ઇમેલમાં જણાવે છે કે 18મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શરૂઆતમાં આપેલ માહિતી તથા ગુજરાતી કવિ આદિલ મંસૂરી વિશે જે વાતો કરી તે સરસ હતી. બંને ગઝલ સાંભળવાની મજા આવી ગઈ. તે મારી પણ પસંદગીની ગઝલો હતી. અમિતભાઈ, ખરેખર જ્યારે આ કાર્યક્રમ બનાવતા હતા ને ત્યારે જ અમને ખબર હતી કે આ કાર્યક્રમ અમારા ગઝલ પ્રેમી શ્રોતા મિત્રને ખૂબ ગમવાનો છે. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત હતો. સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ આભાર તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. રેડિયો મિત્રો સાથે ફોનમાં વાતચીત પણ થઈ તે ખૂબ જ સરસ રહી. તો આગળ આપ જણાવો છો કે 20મી મેનો કાર્યક્રમ ઇમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ હતો જે સરસ રહ્યો. મારા ઇમેલનો જવાબ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તથા આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે આપણા શ્રોતા મિત્ર ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ સરસ હતો. તો વળી 22મી મેનો કાર્યક્રમ ખૂબ સરસ. શરૂઆતની માહિતી સારી હતી. ડોક્ટર તૃપ્તિ શાહે ઉનાળામાં થતા રોગો વિશે, ચામડીની કાળજી વિશે, સારવાર વિશે સરસ માહિતી આપી. માધુભાઈની પસંદગીનું ગીત પણ સરસ હતું. તો શ્રોતા મિત્રો, અમિતભાઈનો બીજો પણ એક ઇમેલ છે જેમાં એમણે ઘણા બધા શ્રોતા મિત્રોને, પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને યાદ કર્યા છે. આ ઇમેલમાં એમણે યાદ કર્યા છે 1. અનિલભાઈ દેસાઈ, 2. બાબુભાઈ દરજીને, બુદ્ધિધન દાદાને, જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, આત્મારામભાઈ ગોંડલિયા, અલ્પા નિર્મળ, કલ્પા ઉપાધ્યાય, દીપકભાઈ પરમાર, કરસનદાસ બાપુ, અંકિતા સતાણી, અંજલી રાજ્યગુરુ, આશાબેન ચુડાસમા, કિરીટભાઈ સોલંકી, શાંતિલાલ માથુકિયા, ખોડુભાઈ ગઢવી, વિવેક માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ સુપેડા, ધીરજભાઈ રબારી, સચિન પરમાર, પ્રવીણચંદ્ર વાઘેલા, જેઠાભાઈ ભરવાડ, આરતીબા ગોહિલ, પ્રદીપ મહેતા, રમણીકભાઈ ઝાલા, રૂપેશભાઈ ચુડાસમા, આ બધા મિત્રોને એમણે યાદ આપી છે. વાને અમિતભાઈ, આપનો આ ઇમેલ તો એકદમ વિશેષ અને અલગ લાગ્યો. બધા જ પત્ર મિત્રોને, ઇમેલ્સ મોકલનાર મિત્રોને, શ્રોતા મિત્રોને આપે યાદ કર્યા. આઈ એમ શ્યોર કે એ લોકોને પણ આપના ઇમેલમાં પોતાના નામ સાંભળીને ખૂબ આનંદ થયો હશે. આપે ઇમેલમાં જણાવ્યું છે કે 25મી મે અને 27મી મેના રોજ મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણી સરની મુલાકાત માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી. લાજવાબ કાર્યક્રમ. થેન્ક યુ સો મચ અમિતભાઈ આપના આ રિવ્યુ માટે. અને હવે આ ઇમેલ છે ગામ કોટડા ચકાર ભુજથી વાંઝા દરજી હિરેન સુપેડા અને દયા સુપેડાનો. જણાવે છે કે તારીખ 22મી મે શુક્રવારના આપ બંને બહેનોએ જૈવ વિવિધતા દિવસ વિશેની સરસ વાતો કરી. વાર્તા ટાઈમ મશીન અને ચર્મરોગ નિષ્ણાત તૃપ્તિબેન શાહની મુલાકાત પણ સરસ રહી. કારણ કે હાલ ગરમીના કારણે પરસેવાથી ફંગલ થઈ જાય છે, માટે સાવચેતી રાખવાની ખૂબ જરૂર છે. તૃપ્તિબેને ખૂબ જ સરસ માહિતી આપી. તો આટલા સરસ કાર્યક્રમ માટે અલ્પાબેન, લિપિબેન તેમજ હિતેશભાઈ માવાણીનો ખૂબ ખૂબ આભાર. તેમજ માધુભાઈની પસંદગીનું ગીત પણ ખૂબ જ ગમ્યું. હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબરવાળો. જી હિરેનભાઈ, જે રીતે આપને કાર્યક્રમ ગમ્યો, અમને પણ આપનો ઇમેલ ગમ્યો, તો બસ આ જ રીતે સરસ મજાના ઇમેલ્સ કરતા રહેજો અને કાર્યક્રમ વિશેના આપના અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો.
1: તો હવે આ એક ઇમેલ છે અમદાવાદથી. શ્રોતા સહેલી સહિયર છે નીલાબેન પટેલ, જેઓ સિંગર છે, ગાયિકા છે અને જણાવે છે કે 25મી મેનો કાર્યક્રમ સોમવારનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મહેશભાઈ શાહે જે વાતો કરી તે ખૂબ જ ગમી. સહિયર કાર્યક્રમ અને આકાશવાણી હું નિયમિત સાંભળું છું, મને ખૂબ ગમે છે. નીલાબેન, આપનો અભિપ્રાય આપે અમારા સુધી પહોંચાડ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સહિયર કાર્યક્રમમાં આપનો આ પ્રથમ ઇમેલ છે, તો સહિયરના પરિવારમાં, સહિયર શ્રોતા પરિવારમાં આપનું સ્વાગત છે.
2: સ્વાગત, સ્વાગત, સ્વાગત.
0: તો હવે આ ઇમેલ આવ્યો છે 7 સમુદર પારથી, એટલે કે અમેરિકાથી. લખનાર છે હરીશ શુક્લા. તેઓ લખે છે કે હું અમેરિકામાં રહું છું લાંબા સમયથી અને સહિયર કાર્યક્રમ સાંભળું છું અને મારી ઈચ્છા છે કે આ કાર્યક્રમ સાંભળવાનું હવે હું ચાલુ રાખીશ. અરે વાહ હરીશભાઈ, અમને ખૂબ જ ખુશી થઈ કે આપ અમેરિકા રહી

0: ને પણ સહિયર કાર્યક્રમ સાંભળો છો અને સરાહો છો, તો ચોક્કસથી આપ સહિયર કાર્યક્રમ સાંભળવાનું ચાલુ રાખજો. સહિયર કાર્યક્રમમાં આપે આ પ્રથમ વખત ઇમેલ કર્યો છે, તો સહિયર પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
1: સ્વાગત સ્વાગત સ્વાગત.
0: મિત્રો, ગામ ચરાડા, તાલુકા માણસા, ગાંધીનગરથી ગિરીશભાઈ મેસરિયા સહિયરના નિયમિત શ્રોતા અને પત્રમિત્ર છે. તેઓ અવારનવાર એમની સ્વરચિત કવિતા સહિયર કાર્યક્રમમાં લખીને મોકલતા હોય છે. ગયા બુધવારે એમના પત્રનું વાંચન કર્યું હતું, પરંતુ સમયના અભાવે એમણે લખીને મોકલેલ કવિતાનું પઠન નહોતા કરી શક્યા. તો ચાલો આજે માણીએ એમની સ્વરચિત કવિતા.
2: કવિતાનું શીર્ષક છે કવિતાનું અંતરપટ. કૌંચ પંખીના રક્તમાં મહેકાય કવિતા, બાંકે બિહારીની બંસરીમાં રેલાય કવિતા.
0: કવિતા તો કવિના ઉરમાં ભરાયેલ મહાસાગર, અષાઢી વાદળમાં વિરહી યક્ષની વંચાય કવિતા.
2: આધાર વિનાના આભમાં વાસ અવિનાશનો, મેઘધનુષના સપ્તરંગોમાં રંગાય કવિતા.
0: સોળ શણગાર સજી આ ઉભી વસુંધરા, વસંત વર્ષાના મહારાજમાં છલકાય કવિતા.
2: કોયલના ટહુકામાં મધહોશ થાય વનવગડો, કવિ કલાપીના કેકારવમાં ગહેકાય કવિતા.
0: સરિતાના વેગમાં પિયુ મિલનની ઝંખના, મહાસાગરની ભરતીમાં ગુગવાય કવિતા.
2: ડાયરાની મોજમાં હોકારા ભરે પાદરના પાડ્યા, રંગ કસુંબલ જોબનની આંખમાં ઉભરાય કવિતા.
0: દેવાલયોમાં દિનરાત ઝાલરનો ઘંટારવ ગાજે, આરતીની જ્યોતમાં ઝગમગ ઝબુકાય કવિતા.
2: ધબકતા લોકજીવનમાં આવે રૂડા અવસરો, નવવધુના ઘૂંઘટમાં લજામણી જેવી શરમાય કવિતા.
0: વીર માંગડાવાળાની અધૂરી પ્રીતનો ભેરુ વડલો, જંતરના તૂટેલા તારમાં પડઘાય કવિતા.
2: અઢી અક્ષરનો મહિમા જાણે કવિવરો, સ્નેહના બંધારણમાં આલેખાય કવિતા. વાહ ગિરીશભાઈ, ખૂબ સુંદર કવિતા લખીને મોકલાવી છે આપે, કવિતાનું અંતરપટ. આ કવિતા મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: અને હવે આ સંદેશ છે સહિયરના નિયમિત શ્રોતા જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. તેઓ જણાવે છે કે 5 જૂને શુક્રવારે તમે સ્ટુડિયોમાં મોગરાના ફૂલ લઈને આવ્યા અને એની સુગંધ છેક જામનગર સુધી અમે મહેસૂસ કરી શક્યા. ધર્મેન્દ્રસિંહજી કહે છે કે મોગરાનો છોડ અને મોગરાના ફૂલ તો મને પણ ખૂબ જ ગમે છે. ધર્મેન્દ્રસિંહજી, સાચું કહું, 5 જૂનના કાર્યક્રમ પછી તો મને ઘણા બધા લોકોએ એવું કીધું કે જો લિપિબેન માટે તમે મોગરાનો છોડ લાવવાના હો તો અમારા માટે પણ ચોક્કસ લાવજો, કારણ કે મોગરો તો અમને પણ ખૂબ જ ગમે છે. અને ત્યારબાદ તેમણે પોતાના વિસ્તારની વાત કરી છે કે અત્યારે ગરમીની ઋતુ ચાલી રહી છે અને સરકાર બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવાની સલાહ આપે છે, કારણ કે એ સમયે વાતાવરણમાં ગરમી ખૂબ હોય છે. પરંતુ અમારી વાત કરું તો અમે તો બપોરના 12 થી 4 દરમિયાન બહાર જ હોઈએ છીએ અને અમને જરાય ગરમી લાગતી નથી, કારણ કે અમે વૃક્ષના છાયામાં હોઈએ છીએ. અમારે ત્યાં ખૂબ બધા વૃક્ષો છે, પીપળો, વડ, કણજ જેવા વર્ષો જૂના વૃક્ષોનો છાંયો અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. અમારે ત્યાં વડનું ઝાડ છે જે 80 વર્ષ પહેલાનું ઝાડ છે, કણજનું વૃક્ષ છે જેને 45 વર્ષ થયા, અને એ વૃક્ષની ખાસિયત એ છે કે દાંત દુખતા હોય ત્યારે એની ડાળખી કાપી લેવાની અને ચાવવાની, એનું દાંતણ કરવાનું, જેનાથી દાંતનો દુખાવો મટી જાય છે, અને આનો મેં જાત અનુભવ કરેલો છે. અમારે ત્યાં પીપળાનું ઝાડ છે અને એની ખાસિયત એ છે કે પીપળાનું ઝાડ 24 કલાક ઓક્સિજન આપે છે. તો આ બધા જ વૃક્ષોના છાયામાં અમે આરામથી અમારો બપોરનો સમય પસાર કરીએ છીએ. વાહ ધર્મેન્દ્રસિંહજી, આ જ તો ખાસિયત છે વૃક્ષોની, અને એટલે જ તો વધુ ને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત ઉપર સરકાર ભાર મૂકી રહી છે. વિવિધ સંસ્થાઓ અને એનજીઓસ પણ આ જ કારણથી વધુ ને વધુ વૃક્ષો વાવી રહી છે, અને એટલી જ આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ વૃક્ષારોપણ જરૂરથી કરીએ અને જ્યાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો થતા હોય ત્યાં આપણી સેવા આપીએ, આપણે સહભાગી બનીએ. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહજી જણાવે છે કે ડોક્ટર એપી સિંહની માવાણી સાહેબે લીધેલી મુલાકાત સાંભળવાની ખૂબ જ મજા આવી. જૈવ વિવિધતા વિશેની, પર્યાવરણ વિશેની ખૂબ જ સરસ માહિતી મળી. પર્યાવરણ દિવસ વિભાગ, આકાશવાણી કેન્દ્ર. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahiyar@gmail.com.
3: આ આપ સાંભળી રહ્યા હતા મહિલા

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી તરીકેની સેવા આપનાર નરેન્દ્ર મોદી બન્યા દેશના પહેલા પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, તમામ કેન્દ્રીય મંત્રીઓ સહિત વિશ્વભરના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવ્યા અભિનંદન. એનડીએ દ્વારા આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરેલા હવાઈ હુમલામાં બાળકો સહિત 12ના મોત. અને સકારાત્મક વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે, જે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી યહ ઉપલબ્ધિ વિશેષ રૂપ સે ઉલ્લેખનીય હૈ ક્યુંકી ભારત જૈસે 140 કરોડ સે અધિક આબાદી વાલે દેશ કા શાસન પ્રશાસન અત્યંત વ્યાપક ઓર જટિલ હૈ. ભાષાઈ, સાંસ્કૃતિક, ધાર્મિક તથા ભૌગોલિક વિવિધતાઓ સે યુક્ત ઇસ રાષ્ટ્ર કા સફલ નેતૃત્વ ઓર સંચાલન અપને આપ મે એક બડી જિમ્મેદારી ઓર ચુનૌતી હૈ. યે વિશ્વ કે સબસે બડે લોકતંત્ર મે લગાતાર 3 બાર રાષ્ટ્ર જનાદેશો દ્વારા જનતા કા નિરંતર ભરોસા દર્શાતા હૈ. સાથ હી ઉન્હે અબ તક 30 સે અધિક દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સમ્માનોં સે ભી સમ્માનિત કિયા ગયા હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે કાર્યકાલ કે દૌરાન લગભગ 25 કરોડ ભારતીય બહુઆયામી ગરીબી સે બહાર નિકલે હૈ તથા વ્યાપક સામાજિક આર્થિક પ્રગતિ હુઈ હૈ. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ સીમાચિહ્નરૂપ પ્રસંગ દેશના લોકો દ્વારા તેમના નેતૃત્વમાં મૂકેલા સ્થાયી વિશ્વાસ અને વિશ્વાસનો પુરાવો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ ઐતિહાસિક સીમાચિહ્ન માત્ર સમયનું માપન નથી, પરંતુ આપણી રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં પરિવર્તન યુગનું પ્રતિબિંબ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે 12 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું, સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત કરી અને દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કર્યું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો

0: સાથે વાત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ જ કુશળતા, સંયમ અને દ્રઢ નિશ્ચય સાથે રાષ્ટ્રનું માર્ગદર્શન અને સંચાલન કર્યું છે.
1: આજ માન્ય પ્રધાનમંત્રીજી ભારત મેં ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી આજ હુએ હૈ. માન્ય પ્રધાનમંત્રીજી ઇસી તરીકે સે દેશ કી સેવા કરતે રહે ઓર દેશ કા જો ભવિષ્ય બનાને કા સંકલ્પ ઉન્હોને લિયા હૈ, જે ભારત બનાને કા સંકલ્પ જો ઉન્હોને લિયા હૈ, તો સંકલ્પ મેં હમ સભી 140 કરોડ દેશવાસી સંકલ્પ મેં જુડે એસે પ્રાર્થના.
0: કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારમણ અને રાજનાથસિંહ સહિતના નેતાઓએ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી પ્રધાનમંત્રી બનતા આજે મળેલી કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રીના સન્માનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય મંત્રીઓએ આજે મળેલી બેઠકમાં પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ રાષ્ટ્રીય લોકશાહી જોડાણની એક બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. એનડીએ સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા અંગેની ઉજવણી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી સરકારના અન્ય મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ નવી દિલ્હીના એક મંદિરમાં પ્રાર્થના કરી. પત્રકારો સાથે વાત કરતા નીતિન નવીને જણાવ્યું કે આ નોંધપાત્ર નેતૃત્વ હેઠળ 25 કરોડ પરિવારોને ગરીબીમાંથી ઉપર લાવવામાં આવ્યા છે. શ્રી નવીને કહ્યું કે છેલ્લા 12 વર્ષોમાં પ્રધાનમંત્રીએ સમાજના દરેક વર્ગના કલ્યાણ અને વિકાસ માટે સતત કાર્ય કર્યું છે.
2: पिछले 12 सालों में जो उन्होंने कई कीर्तिमान बनाए, तो सबसे बड़ा विषय आज हमारा गरीब हमारा परिवार की मुख्य धारा के साथ जोड़ कर काम कर रहा है, देश के विकास में काम कर रहा है. आज हमारा युवा पूरी तरह से उत्साह के वातावरण में, मैं मानता हूं कि 2013-14 का जो समय था एक निराशा का वातावरण में जो हमारा युवा था, आज हमारा युवा अपने आप को उत्साह और उम्मीद और आकांक्षाओं के साथ मोदी के साथ चलने पर तैयार.
0: પત્રકારો સાથે વાત કરતા રેખા ગુપ્તાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પોતાનું આખું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીઓ ઘરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ઘરે કહ્યું કે આ સિદ્ધિ શ્રી મોદીની દાયકાઓની સમર્પિત જાહેર સેવા અને નેતૃત્વનો એક સશક્ત પુરાવો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જાહેર સેવા એ સુશાસનનો સૌથી સાચો માપદંડ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંસ્કૃત સુભાષિતમ શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે જે વ્યક્તિ નમ્રતા, સમર્પણ અને ફરજની ભાવના સાથે સતત કામ કરે છે તે જ જનતાનો વિશ્વાસ મેળવે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે દેશમાં સીએનજીની કોઈ અછત નથી. તેમણે કહ્યું કે સરકાર ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજીનો પુરવઠો વધારી રહી છે. શ્રી પુરીએ કહ્યું કે એલપીજી કનેક્શનને પીએનજી કનેક્શનમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવીને વૈશ્વિક પરિસ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. સરકાર આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લઈ રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ આ મહિનાની 30મી તારીખથી કાગળની ચલણી નોટો પાછી ખેંચી લેશે તેવી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટનું સરકારે ખંડન કર્યું છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો કે ચલણી નોટોને પ્લાસ્ટિકને ચલણી નોટોમાં બદલાશે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે કે આરબીઆઈ અનુસાર આ મહિનાના અંત સુધીમાં કાગળની ચલણી નોટો પાછી ખેંચવાની કે તેને પ્લાસ્ટિકની ચલણી નોટોથી બદલવાની કોઈ યોજના નથી. અફઘાનિસ્તાનના કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં પાકિસ્તાની સૈન્યના હવાઈ હુમલામાં 13 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાની નિંદા કરતા કહ્યું કે ગઈકાલે રાત્રે નાગરિકોના ઘરોની નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈન્યએ ફરી એકવાર અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે, તેને માનવતાવાદી ગુનો અને આક્રમકતાનું કૃત્ય ગણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો.

છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકા આવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાયા બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે ક્રૂ તરીકે 3 અમેરિકા

જણાવ્યું છે. બંને દેશોએ એકબીજા પર અસ્થિરતા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે રાજદ્વારી અને સ્થાનિક મધ્યસ્થી પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પણ વૈશ્વિક સકારાત્મક સંકેતોના પગલે આજે શેરબજારમાં ઉછાળાનો માહોલ સર્જાયો છે. શેરબજાર પ્રારંભિક તબક્કે 500 અંક વધ્યું હતું અને વધારાનો દોર બપોર બાદ પણ યથાવત રહ્યો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે સેન્સેક્સ 620 અંક અને નિફ્ટીમાં 160 અંકનો વધારો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે ફારસી ખાડીમાં આવેલ બહેરીનની રાજધાની મનામા સુધી પહોંચી ગયો છે. ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો કે દક્ષિણ ઇરાન પર થયેલા અમેરિકી હુમલાના જવાબમાં બુધવારે મનામામાં સ્થિત અમેરિકી નૌકાદળની કેન્દ્રીય કમાન્ડના મુખ્યાલય પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. બીજી તરફ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે તેણે મંગળવારે આત્મરક્ષાના ભાગરૂપે દક્ષિણ ઇરાન પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી સોમવારે હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકાના અપાચે લડાકુ હેલિકોપ્ટરને તોડી પડાય બાદ કરવામાં આવી હતી. નાસાએ તેના આગામી આર્ટેમિસ 3 માટે

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો છે. શ્રી નહેરુએ 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો, જ્યારે 26 મે 2014 થી આજે 10 જૂન 2026 સુધી પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ હવે 4399 દિવસનો થઈ ગયો છે. આ કાર્યકાળે તેમને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપનારા બનાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સફળ અને સતત 12 વર્ષના સુશાસન બદલ પત્ર લખીને ગુજરાત વતી હાર્દિક અભિનંદન પાઠવ્યા. પત્રમાં શ્રી પટેલે તેમના કાર્યકાળ દરમિયાન હાંસલ થયેલી અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે દેશના 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. તેમણે ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઈઆર, ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બુલેટ ટ્રેન જેવા મેગા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રશંસા કરી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના પ્રથમ સેમીકન્ડક્ટર હબ તરીકે ધોલેરા અને સાણંદ ખાતે 6 જેટલા પ્લાન્ટ સાથે ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે. શ્રી પટેલે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, પીએમ આવાસ અને જલ જીવન મિશન જેવી યોજનાઓથી સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં ગુણાત્મક પરિવર્તનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે તેમના વતન વડનગરમાં વિવિધ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટીતંત્ર અને જાહેર સંગઠનોએ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન આપવા માટે જનભાગીદારી પર કેન્દ્રિત અને કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી માટે આજે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાંજે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે એક ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાજ્યભરમાં 18 અલગ અલગ ધાર્મિક સ્થળો પર એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની શરૂઆત વડનગરના પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતેથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અડાલજના ત્રિમંદિર ખાતે આરતીમાં ભાગ લેશે, જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાંજે ભવ્ય મહાઆરતીનું વડનગરના હાટકેશ્વર મંદિર ખાતેથી મહાઆરતીનું નેતૃત્વ કરશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો, પક્ષના કાર્યકર્તા અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. અપર્ણા ખૂન, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની અધ્યક્ષતામાં

0: યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને નગરપાલિકાના સભ્યોએ સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી રાઠવાએ સ્વચ્છતા અંગે વિશેષ સંદેશ આપ્યો.
1: વધારે પ્રધાન રહેવાનો આજે એમનો રેકોર્ડ થયો છે. 4399 દિવસ એટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાના આદરણીય નરેન્દ્રજી અવધી સાહેબ ને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગ ની સામે પૂજ્ય મહાત્મા ગાંધી ની પ્રતિમા ખાતે આજે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા.
0: ગુજરાત પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ એક મહિનામાં 1470 ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢ્યા. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 852 મહિલાઓ, 342 પુરૂષો, 42 સગીર અને 234 સગીરાઓને છોકરીઓનો સમાવેશ શોધી કાઢવામાં આવી છે. આ વિશેષ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસે સૌથી વધુ 341 વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. આ અંગે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે જણાવ્યું, ગુમ થયેલા વ્યક્તિઓને શોધવા માટેનું વિશેષ અભિયાન પૂર્ણ થયું હોવા છતાં અમારા પ્રયાસો અહીં અટકવાના નથી. પોલીસ અધિકારીઓને નિયમિત પોલીસ કામગીરીની સાથે ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાં સતત કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર નદીમાં નહાવા પડેલા બે યુવાનોના મોત થયા છે. બંને યુવક લુણાવાડાથી લીંબોદરા ગામ પાસે નહાવા ગયા હતા, જ્યાં પાણીના પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગે શોધખોળ દરમિયાન એક યુવકને મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. બે દિવસ બાદ શોધખોળ દરમિયાન બીજા યુવકનો મૃતદેહ પણ કોલવણ ગામ પાસેથી મળી આવ્યો. વલસાડ જિલ્લાના પારડીના સરોદી ગામમાંથી માદક પદાર્થના છોડ મળી આવ્યા છે. પોલીસે ખેતરમાંથી 37 લાખથી વધુની કિંમતના માદક પદાર્થના છોડનું વાવેતર ઝડપી પાડ્યું. એસઓજીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાંથી અંદાજે 74 કિલોગ્રામ માદક પદાર્થના લીલા છોડ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધારને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગે ગેરકાયદે ખેતી રેતી ખનન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં સુલવાળા વ્યાવલ નદીપટ વિસ્તારમાં બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, એક યાત્રિક નાવડી, એક મશીન અને એક ટ્રેક્ટર કબજે કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની અંદાજીત કુલ કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABD ને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હેમાંગ પટણી. કચ્છમાં વિતેલા માસ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમનો ધમધમાટ જોવા મળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છની સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી, તો કચ્છની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નવા હોદ્દેદારો મળ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર સ્થિત G7 બોર્ડર આઉટપોસ્ટ પર કર્મચારીઓ સાથે વાતચીત કરી અને G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું ઉદઘાટન કર્યું હતું. શ્રી શાહે કહ્યું કે -45 થી +45 ડિગ્રી સુધી BSF પ્રથમ સંરક્ષણ રેખા તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યું છે. 2000થી વધુ શહીદોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એન્જિનિયરિંગના નોંધપાત્ર ઉદાહરણો તરીકે ઉભા છે, જ્યાં BSF એ કઠોર અને દુર્ગમ ભૂપ્રદેશમાં એક મજબૂત સુરક્ષા માળખાની સ્થાપના કરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિક વહીવટી, લશ્કરી અને BSF એકસાથે ઉભા રહેશે. હવે તે ફક્ત સીમા સુરક્ષા નહીં પરંતુ વ્યાપક પ્રાદેશિક સુરક્ષા હશે. ચોકી ટાવર, કનેક્ટિંગ રોડ, પીવાનું પાણી, તબીબી સુવિધાઓ અને આધુનિક વાર્ડ મોદી સરકાર સરહદ સુરક્ષાના લેન્ડસ્કેપને બદલી રહી છે. કચ્છ જિલ્લાની બેન્કો દ્વારા વર્ષ 2026-27 નવા ધિરાણ પ્લાનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અધિક નિવાસી કલેક્ટર, DRDA નિયામક, RBI તેમજ બેન્કો તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા ક્રેડિટ પ્લાનનું લોન્ચિંગ કરાયું હતું. 2025-26 નાણાકીય વર્ષની તુલનાએ 33.10% વધારા સાથે 2026-27 નાણાકીય વર્ષમાં કચ્છની બેન્કો 242.18 અબજનું ધિરાણ આપશે તેવો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો. દર વર્ષની જેમ આ નવા ધિરાણ લક્ષ્યાંક પ્લાનમાં 25.84% હિસ્સો કૃષિ ક્ષેત્રનો રખાયો છે. લઘુ મધ્યમ ઉદ્યોગો અને માળખાકીય સુવિધાના વિકાસને અગ્રતા આપતો દર જળવાયેલો રખાયો છે. ભુજ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી

0: ટી સંચાલિત અમરબાઈ ભીમજી કરશન રાઘવાણી બ્લડ સેન્ટરને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સની માન્યતા પ્રાપ્ત થતાં કચ્છ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. સંસ્થાના ચેરમેન ધવલ આચાર્યએ જણાવ્યું હતું કે રક્તની અછતના કારણે કોઈ દર્દીને જીવ ગુમાવવો ન પડે તે હેતુસર રેડક્રોસ દ્વારા બ્લડ બેંક કાર્યરત છે. અહીં દર્દીઓને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ વિના જ રક્ત ઉપલબ્ધ કરાવાય છે. તેમજ એનએબીએચની માન્યતા મળવી એ કોઈપણ બ્લડ સેન્ટર માટે ગુણવત્તા અને સલામતીનું સર્વોચ્ચ પ્રમાણપત્ર છે, જેના લીધે સંસ્થા તેમજ સામાન્ય લોકોને ફાયદો થશે. સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંજાર તાલુકાના સતાપર ગામમાં ગોવર્ધન પર્વત ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંકાના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ત્રિકમ છાંકાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર્યાવરણના સંરક્ષણ માટે સતત ચિંતિત છે. તેઓ દ્વારા શરૂ કરવામાં આવેલું એક પેડ માં કે નામ સાથે દરેક નાગરિક જોડાઈને પોતાની સામાજિક જવાબદારી નિભાવે તે જરૂરી છે. ગુજરાતના સૌથી જૂના અને ઐતિહાસિક કચ્છ સંગ્રહાલય ભુજ ખાતે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અને કચ્છ સંગ્રહાલય વિષય પર વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કચ્છ મોરબી લોકસભા ક્ષેત્રના સાંસદ વિનોદ ચાવડાએ સંભાળ્યું હતું. કચ્છ જિલ્લામાં ઉજવવામાં આવનાર સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો ભુજ તાલુકાના સુખપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપેન્દ્રસિંહ ગાયેલી રાવજી પટેલની શબ્દરચનાથી.

હમણે જેમ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અમારી સાંજકાલીન પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. થોડી જ પળોમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર પ્રસારિત કરીશું.

0: छाया गीत कार्यक्रम जारी रहेगा इस छोटे से अंतराल के बाद।
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની। અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં।
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત।

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સમય થયો છે બરાબર 6 વાગ્યાનો. રજૂ કરીએ હવેલી સંગીત. આજના કલાકાર ચિરાગ મહેતા. પ્રથમ સાંભળીએ કૃષ્ણદાસની રચના.

देखत कौन अधार कमल मुख देख देखत है।

0: શું તમે તૈયારી કરી છે? હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ચિરાગ મહેતાના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો હવેલી સંગીત. હવે પછીની રચના કુંભણ દાસની.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન

અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના.

આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા હવેલી સંગીત. કલાકાર હતા ચિરાગ મહેતા. મીડિયમ વેવ 760.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલી માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફારની શક્યતા નથી. સર્વત્ર આબોહવા મુખ્યત્વે સૂકી રહેશે. ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે વસતા માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

આપ જોડાયેલા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે અમારા આજના શેષ તેમજ આવતીકાલના મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ આજના શેષ કાર્યક્રમોમાં 6:30 યુવા મિત્રો માટે યુવાણી અને 7:22 કાર્યક્રમ ગામનો ચોરો. બંને કાર્યક્રમો વડોદરા કેન્દ્રનું પ્રદાન રહેશે, જે રીલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 8 વાગે ફિલ્મ સંગીતની સારેગામાં, જેમાં એક જ ફિલ્મ દિલ હે કિ માનતા નહીંના ગીતો રજૂ કરીશું. 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી. 9:30 11 વાગ્યા સુધીના વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેતા જીવન પર. 10 વાગે છાયા ગીત. 10:30 ઢલતી જાય રાત. તો આ હતી રૂપરેખા આજના શેષ કાર્યક્રમોની. આવતીકાલ તારીખ 11 જૂન ગુરુવારના મુખ્ય કાર્યક્રમોમાં સભારંભે 6:10 રજૂ કરીશું ભક્તિ સંગીતની અર્ચના. 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. 6:45 કૃષિ માહિતી રજૂ કરશે વિરલ રાવલ. વિષય રહેશે મરચીની ખેતીમાં રોગ ત્રિકોણ એટલે શું. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 ચંદ્રસેન સેવકના સ્વરમાં રજૂ કરીશું સુગમ સંગીત. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આબોહવા પરિવર્તન અનુકૂલન એ વિશે માહિતી આપશે સ્તુતિ બુજ. 8:30 ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, જેમાં ગોવિંદજી બોરીચાના સ્વરમાં સાંભળશો ભજનો. આઠને 50 મિનિટે હિન્દી વાર્તાલાપ અંતર્ગત પુષ્કર રાય જોશી કા કાવ્યપાઠ. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં ફિલ્મી ગીતોમાં સૂફી અંદાજને રજૂ કરતા ગીતો માણશો. 10:30 ગુજરાતી ફિલ્મ સંગીત. 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જેમાં 11 વાગે ફિલ્મ સંગીત, 12 વાગે ગેરફિલ્મી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં આકાશવાણી રાજકોટના પ્રદાન અંતર્ગત સાંભળશો શ્રેણી વારસાનો વૈભવ, જેમાં આપણા વ્રતો એ વિશે સોનલ માકડની કાનન છાયાએ લીધેલી મુલાકાત રજૂ કરીશું. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. 1:10 સુગમ સંગીત જીતેન્દ્ર મોંધવાના સ્વરમાં સાંભળશો. 1:30 ફોજી સાથીઓ માટે જય ભારતી. 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંજેકાલીન સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને 5:30 કાર્યક્રમ તરાને નયે પુરાને. 6 વાગે અનંત વ્યાસના સ્વરમાં સાંભળશો સુગમ સંગીત. 6:30 યુવા મિત્રો માટે યુવાણી અમદાવાદ કેન્દ્રનું પ્રદાન, તેમજ 7:22 કાર્યક્રમ ગામનો ચોરો ભુજ કેન્દ્રનું પ્રદાન. બંને કાર્યક્રમો રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આઠ વાગે સારેગામાં. 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી. 9:30 11 વાગ્યા સુધીના વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે પાર્શ્વગાયક રૂપકુમાર રાઠોડ પર. 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી માહિતી આજના શેષ તેમજ આવતીકાલના મુખ્ય કાર્યક્રમોની. થોડી જ પળોમાં સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. નમસ્કાર યુવા મિત્રો, હું પૂર્ણા જોશી, આપની રેડિયો મિત્ર. આજના આપણા યુવાણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે મારે તમને એક સવાલ પૂછવો છે. જ્યારે સવાર સવારમાં ઉઠી ને ચા કે કોફીના પ્રથમ ઘૂંટડા સાથે બારીમાંથી ખુલ્લા આકાશ તરફ નજર નાખો છો, સુંદર મજાના પક્ષીઓને ઉડતા જુઓ છો કે પછી તેમનો મધુર કલરવ સાંભળો છો, ત્યારે કેટલાય નવા વિચારો મગજમાં આવે છે ને? જેમ કે હવે તો યોગા અભ્યાસ કરવો જ છે, પુસ્તકનું કમસે કમ એક પાનું તો વાંચવું જ છે, ઓછામાં ઓછું 2 કિલોમીટર તો ચાલવું જ છે, કે પછી ઘરનું જ સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવું છે. જ્યારે આવા વિચારો આવે છે ત્યારે આપણે મોટા ભાગે તેમને કાલેથી અમલમાં મૂકીશું એમ વિચારીએ છીએ. પરંતુ જો આપણે આજથી જ આ વિચારોને અમલમાં મૂકવા વિચારીએ તો આપણા સ્વપ્નોના તરફ નાના નાના ડગ આજથી જ ભરવાનું વિચારીએ તો? પેલું કહે છે ને, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મિત્રો, તમને પણ લાગે છે ને કે આ સમય ખૂબ મહત્વનો છે, તો આપણે આ સમયનો સદઉપયોગ કરીએ તો? સારા વિચારોને આજથી જ પૂર્ણ કરવા વિચારીએ તો? સમય આપણને ઘણું બધું શીખવે છે. જેમ કે સમય કોઈના માટે ઊભો નથી રહેતો, એ પોતાની નિરંતર અને સતત ગતિથી ચાલ્યા જ કરે છે. એમ જ આપણે પણ ક્યારેય ઊભા નથી રહેવાનું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે ને, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમ જ આપણે પણ આપણા ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાનું છે. આખી દુનિયામાં સૌથી નિષ્પક્ષ કોઈ હોય તો એ સમય છે, કારણ કે જુદા જુદા વ્યક્તિઓ પાસે સ્વાસ્થ્ય, સત્તા, પૈસા, ક્ષમતા, તક કે ભાગ્ય જુદા હોઈ શકે છે, પરંતુ સમય તો દરેકની પાસે 24 કલાકનો જ હોય છે. જે વ્યક્તિ આ સમયનું સાચું મૂલ્ય જાણી અને યોગ્ય મહેનત કરે છે ને, તે જીવનમાં ખરેખર આગળ વધે છે. જેના માટે અભ્યાસ ઘણો મહત્વનો છે, તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ એટલી જ મહત્વની છે. તો ચાલો મિત્રો, આપણે આપણી એક યુવા મિત્ર વૈદર્ભી ત્રિવેદીનો સહ અભ્યાસિક પ્રવૃત્તિના મહત્વ પરનો એક સરસ મજાનો વાર્તાલાપ સાંભળી લઈએ.
1: અરે રિયા, ઓય, તું અહીંયા?
2: આરવ, અરે તું, મને તો લાગ્યું કે સોશિયલ મીડિયા પર જ રહે છે હવે તું, વાસ્તવિક જીવનમાં તો દેખાતો જ નથી.
1: હા યાર, હવે તો મેં મારા બાયોમાં પેશનેટ પ્રોફેશનલ લખી દીધું, પણ અંદરથી તો એ જ બેકબેન્ચર અને ટાયર્ડ એમ્પ્લોયી જ છું.
2: સાચું કહ્યું યાર, સોમવાર આવે એટલે મગજ લોગ આઉટ થઈ જાય છે, અને હવે પાછલી પાટલીએ રહ્યા તો ત્રાહી મામ.
1: કેટલા દાંત બતાવીશ, આ તારું ખીખીખી બંધ રહેતું જ નહોતું, ને પેલા ચશ્મીશ સાહેબ મને ક્લાસની બહાર ઉભો રાખતા, અને પેલા.
2: બસ બસ, કોફી મંગાવીએ, કારણ કે જીવનમાં સ્કૂલ અને કોલેજ વાળો ઉત્સાહ તો નથી, કોફી જ છે.
1: ઓ ભાઈ, 2 કોફી સ્ટ્રોંગ બનાવજો. યાર ખરેખર આ કોર્પોરેટ લાઈફમાં આવીને સમજાયું કે સ્કૂલ લાઈફ બેસ્ટ હતી.
2: બેસ્ટ? સ્કૂલ તો સ્વર્ગ હતું. ત્યારે પ્રોબ્લેમ્સ એટલે બસ પ્રિન્સિપલ પાસે જવાનો વારો ન આવે, કે પછી હોમવર્ક ન કર્યું હોય, અને હવે હવે જીવન સમજાતું જ નથી.
1: તને યાદ છે, ગણિતનું હોમવર્ક ન કરીએ તો જોશી સર એવી રીતે જોતા કે લાગે આજે જીવનનો છેલ્લો દિવસ છે.
2: અરે હા, અને આપણે બધા બુક્સની નીચે કોમિક છુપાવીને વાંચતા, અને સર કહે બધાને પાઠ સમજાઈ ગયો છે, પણ આપણે આપણી મસ્તીમાં જ હોતા. પણ આરવ, આજકાલ તો શાળાઓમાં લાફિંગ પીરિયડ એટલે કે હાસ્ય માટે પણ જુદો સમય ફાળવ્યો છે, છોકરાઓ હસતા જ નથી.
1: અને પરીક્ષા પહેલા આ વખતે તો પૂરી તૈયારી છે, અને પેપર જોઈને આ તો આ અભ્યાસક્રમમાં જ નહોતું જ્યારે

0: એકચ્યુઅલમાં આપણે અભ્યાસક્રમ જ ન વાંચ્યો હોય અને પીટી પીરિયડ બેસ્ટ પીરિયડ ઓફ માય લાઈફ, મન મૂકીને રમતા અને કેટલાક કાચ ફોડતા, સામેવાળા ટીમને હરાવવા કેટલા ષડયંત્રો રચતા, પણ આજે ઓફિસ અને બોસના ષડયંત્રને ઝેલતા આ રમતો એ જ શીખવાડ્યું એમ લાગે.
1: ખરેખર અને વાર્ષિક ઉત્સવ જેમાં ડાન્સ માટે, સંચાલન માટે પ્રેક્ટિસ કરતા, એ જ આજે ઓફિસ ઇવેન્ટ સાચવવામાં મદદરૂપ છે. ચોપડીના પાઠ કરતા આ બધું વધારે કામ લાગે છે.
0: હા યાર, સાચી વાત. યાદ છે હું તો કાયમ ગુજરાતીના શિક્ષકની લડ ખાતો, સ ને શ ને શ ને સ જ કરતો, પણ એ શ અને સ આપણું વ્યક્તિત્વ બનાવે એ ઇન્ટરવ્યુમાં સમજાયું.
1: સાચી વાત. આરવ મને હજી પણ યાદ છે, ચંદાચમ કે ચમચમ ને તું શંદાચમ કે શમશમ ગાતો હતો.
0: પણ સિરિયસલી આ બધી મજા કેમ હતી ખબર છે?
1: કેમ?
0: કારણ કે શાળા માત્ર અભ્યાસ માટે નહોતી.
1: હા, શાળા એટલે રમતો, મસ્તી, નાટકો, સંગીત, મિત્રો અને અટ્ટહાસ્ય, એટલે જ કદાચ એટલું યાદગાર છે.
0: પણ તો સામાન્ય રીતે એ બધું શું કહેવાય જેને આપણા જેવા ઔરંગઝેબને રાજા ભોજ બનાવ્યા?
1: એક શબ્દમાં, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ.
0: સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, આ શબ્દ તો ઘણો સાંભળ્યો છે, પણ સાચું કહું સ્કૂલમાં તો આ બધું ફ્રી પીરિયડ લાગતું હતું.
1: ખરેખર રમતોનો તાસ એટલે બોનસ, સંગીતનો તાસ એટલે હાજરી માટે જવું, અને ડાન્સ પીરિયડ નવરાત્રિની ઉજવણી.
0: પણ સાચું કહું ત્યારે લાગતું હતું આ બધું ટાઈમ પાસ છે, સાચું મહત્વ તો ગુણોનું જ છે.
1: હા, 90% લાવીને હું આપણી શાળાની ટોપર બની, અને હવે નોકરીમાં ઉપરી કહે ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ જોઈએ, ટીમવર્ક આવડવું જોઈએ. અને હું એ જ વિચારતી કે 10મા પછી મારે આ પ્રવૃત્તિઓ છોડવાની નહોતી. માર્ક્સ ખાલી પરીક્ષાના 2-3 દિવસ સુધી પૂછ્યા લોકોએ મને, પણ આજે પરિણામ રૂપે આપણને આ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જ નોખા બનાવે છે. જો આરવ, એ જ તો પોઈન્ટ છે, સ્કૂલમાં જે આપણે ઇગ્નોર કરતા હતા એ જ સ્કિલ્સ આજે નોકરીની માંગ છે. ટીમવર્ક એ આપણે ગેમ્સમાંથી શીખ્યું, આત્મવિશ્વસનીયતા મંચ પર શીખ્યું, સર્જનાત્મકતા કળાથી શીખ્યું, પુસ્તકોમાંથી માત્ર જ્ઞાન મળે છે, પણ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓથી જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતા મળે.
0: એટલે હવે સમજાય છે કે શારીરિક શિક્ષણ સાચું મૂડી રોકાણ હતું, સમયનો દુરુપયોગ નહીં.
1: હા, અને આજે શિક્ષણ પ્રણાલી પણ એ જ સમજાવવા લાગ્યું છે.
0: એજ્યુકેશન સિસ્ટમ એટલે ગવર્નમેન્ટ પણ હવે સમજદાર થઈ ગઈ.
1: હા, બુદ્ધિ વિકાસ માટે તો ખરી જ. તને ખબર છે ભારતની શૈક્ષણિક નીતિ 2020 શું કહે છે?
0: મને તો ફક્ત એટલું ખબર છે કે અભ્યાસક્રમ બદલાયો, બાકી મારે શું લેવા દેવા. પણ હા, એચઆર તરીકે મને ફાયદો, 10મામાં લોજિસ્ટિક્સ પણ આવશે એક સબ્જેક્ટ તરીકે એમ સાંભળ્યું છે.
1: હા, ફક્ત લોજિસ્ટિક્સ નહીં, ઘણા બધા વિષયોને ભારતની શૈક્ષણિક નીતિ 2020 એ સમાવી લીધા છે. ચાલ સરળ ભાષામાં સમજાવું. નવી શૈક્ષણિક નીતિ કહે છે કે ભણતર ફક્ત રટ્ટા મારો અને માર્ક્સ લાવો નથી, ભણતર એટલે સર્વાંગી વિકાસ, માનસિક, શારીરિક બધું જ મહત્વપૂર્ણ છે.
0: એટલે હવે નૃત્ય પણ શિક્ષણ છે?
1: હા, તું જે ક્લાસમાંથી ભાગી જતો હતો અને નૃત્ય કરતા કરતા આજુબાજુવાળા લોકોને લાત મારતો હતો, એ પણ હવે સર્જનાત્મક અભિવ્યક્તિ છે.
0: નવી શૈક્ષણિક નીતિએ એક મોટો બદલ કર્યો. તે કહે છે કે એક્સ્ટ્રા કરિક્યુલર શબ્દ જ ખોટો છે, આ પ્રવૃત્તિઓ વધારાની નથી, આ તો અભ્યાસક્રમનો ભાગ છે.
1: ઓહો, એટલે હવે વિદ્યાર્થીઓ કહી શકે મમ્મી હું નૃત્યનો અભ્યાસ કરી રહી છું, એ પણ ભણતર જ છે.
0: હા, પણ મમ્મીનો જવાબ પણ તૈયાર છે.
1: અરે યાર આરવ, જો વિદ્યાર્થીઓ ફક્ત ભણે તો તે ચાલતી ફરતી ચોપડી જ બની જાય છે, પણ જે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્વ સમજે તે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે.
0: હા, ઓફિસમાં પણ ફેરફાર દેખાય છે. કેટલાક લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે પણ બોલી નથી શકતા, અને કેટલાક સામાન્ય હોય પણ વિશ્વાસથી વ્યક્ત કરે છે.
1: સાચી વાત. અને એ વિશ્વાસ ક્યાંથી આવે છે? મંચ પરથી, ચર્ચાઓ પરથી, પરસ્પર સંવાદ પરથી.
0: એટલે ટૂંકમાં કહું, શાળામાં જે લોકો નૃત્ય, નાટક, રમતોમાં સક્રિય હતા એ હવે જીવનમાં સક્રિય છે, અને જે ફક્ત ભણતા હતા એ હવે નેટ પર સર્ચ કરે છે કે વિશ્વાસથી કેમ બોલવું.
1: હા, અને નેટ કહે પહેલું પગથિયું પોતા પર વિશ્વાસ રાખો, અને એ વિચારે એ જ

0: નથી, બીજો ફોર્મ્યુલા આપો.
1: રિયા, એક વાતને ધ્યાન આપ્યું, શાળામાં જે બાળકો પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા ને, એ લોકો માત્ર ખુશ જ નહોતા, થોડા વધુ આત્મવિશ્વાસી અને ભાવનાત્મક રીતે મજબૂત પણ હતા.
0: એક્ઝેક્ટલી, કારણ કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ ફક્ત આવડત બતાવવા માટે નથી, એ આપણું મગજ, મન અને વ્યક્તિત્વ ત્રણેયને ઘડે છે. જો જ્યારે બાળક શતરંજ રમે છે તે આયોજન શીખે છે, જ્યારે સંગીત શીખે છે તે એકાગ્રતા અને યાદશક્તિને સત્તેજ કરે છે, અને જ્યારે રમત રમે છે ત્યારે નિર્ણય ક્ષમતા, સમન્વય અને સમસ્યાના નિવારણની ક્ષમતા પણ શીખે છે. આ બધું પુસ્તકોની બહારનો અભ્યાસક્રમ છે અને જીવનનો સૌથી વધુ કામ આવતો પાઠ છે. અને જ્યારે રમત રમે છે ત્યારે નિર્ણય ક્ષમતા, સમન્વય અને સમસ્યાના નિરાકરણની ક્ષમતા પણ શીખે છે. આ બધું પુસ્તકની બહારનો અભ્યાસક્રમ છે અને જીવનનો સૌથી વધુ કામ આવતો પાઠ.
1: એટલે પ્રવૃત્તિઓ માનસિક વિકાસ કરે?
0: હા, સાચી વાત. સંશોધન પણ એ જ કહે છે કે સર્જનાત્મકતા અને શારીરિક પ્રવૃત્તિઓ બાળકના માનસિક વિકાસમાં ખૂબ મોટો ફાળો ભજવે છે. એક બાળક જ્યારે સ્ટેજ પર બોલે છે ત્યારે તે ફક્ત સ્પીચ નથી આપતું, એ પોતાના વિચારોની ગોઠવણ શીખે છે. જ્યારે ટીમમાં કામ કરે છે તે સંવેદના અને સામાજિક સમજણ શીખે છે. અને સૌથી સુંદર વાત જણાવ શું છે? સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકને તુલનાઓમાંથી બહાર લાવે છે. કારણ કે દરેક બાળક ગણિત ટોપર નહીં બને, પણ કોઈ મધુર ગાયક હોઈ શકે, કોઈ સતેજ સરદાર હોઈ શકે, કોઈ દુનિયાને ચકાચોન કરે એવા કલાકાર હોઈ શકે. આ પ્રવૃત્તિઓ બાળકને સમજાવે છે કે તેમનું મૂલ્ય માત્ર માર્ક્સથી જ નક્કી નથી થતું.
1: એટલે કદાચ જે બાળકો વર્ગમાં સામાન્ય કહેવાતા હતા એ જ પછી જીવનમાં ઉત્તેજિત નીકળે છે.
0: હા આરવ, કારણ કે ભણતરનો સાચો હેતુ ફક્ત કારકિર્દી બનાવવાનો નથી, પણ ચરિત્ર બનાવવાનો છે. અને કદાચ એ જ માટે શાળામાં પરિણામ પત્ર કરતા વાર્ષિક ઉત્સવની યાદો વધારે સ્મરણ થાય છે. કારણ કે ગુણ મગજમાં રહે છે, પણ સુવર્ણ પળો દિલમાં રહે છે.
1: યાર, હવે સમજાઈ રહ્યું છે કે સ્કૂલમાં જે મસ્તીભરી યાદો લાગતી એ જ જીવનમાં મહત્વના પાઠ છે.
0: આપણી વાતોથી તો મને એમ લાગે છે કે મારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે મેં જે ફૂટબોલ રમવાનું છોડી દીધું હતું એ હવે મારે શરૂ કરવું જોઈએ.
1: વાહ વાહ કેપ્ટન રિયા, મારે પણ નૃત્ય શીખવું પડશે. મારે તો લગ્ન થવાના છે, ને આજકાલ લગ્નમાં ફક્ત ગરબાથી ન ચાલે, સ્ટાઇલમાં મારા મેડમ સાથે ડાન્સ કરવો પડે. હું પણ નૃત્ય શીખીશ.
0: શીખજે શીખજે,
1: ફક્ત સફળ નહીં પણ સંપૂર્ણ બનીએ.
0: અરે વાહ, ચાલો તો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને સહકર્મ પ્રવૃત્તિઓ બનાવીએ.
1: ફક્ત સફળ નહીં પણ સંપૂર્ણ બનીએ,
0: પુસ્તકો સાથે સાથે જીવનને પણ જીવી લઈએ.
2: તો ચાલો મિત્રો વિચારીએ કે આપણે સૌ સમયનો સદુપયોગ કરીએ, યોગ્ય કાર્યને પ્રાથમિકતા આપીએ, અને સૌથી મહત્વનું કે મહેનત કરીએ. સતત પડતી પાણીની ધાર જો પથ્થરને પણ તોડી તેમાંથી રસ્તો કાઢી શકે, તો આપણે પણ અથાગ મહેનત કરી કોઈ પણ સ્વપ્નને સાકાર કરી જ શકીએ. સફળતા એ સતત મહેનતનું જ પરિણામ છે, અને આ સતત મહેનત એ જ સફળતાના માર્ગ પરની યોગ્ય શરૂઆત છે. એવું લાગે છે ને મિત્રો? મહાન વૈજ્ઞાનિકો, બિઝનેસમેન કે દરેક સફળ વ્યક્તિની સફળતાનું મુખ્ય રહસ્ય મહેનત જ હોય છે. પેલી કહેવત છે ને મિત્રો, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. આમ આપણે કોઈ વિપત્તિના સમયને પણ એક તક ગણવાની છે, મહેનત કે ઉદ્યમ કરીને આગળ વધવાની તક, કંઈક ને કંઈક નવું શીખવાની તક, કે પછી વિપત્તિને જ અવસરમાં બદલવાની તક. થોમસ આલ્વા એડિશને પણ કહ્યું છે કે મહાન બનવા, સફળ થવા 1% પ્રેરણા અને 99% મહેનત લાગે છે. આમ આપણી પ્રતિભા કે હોશિયારી જેટલું જ મહત્વનું એ છે કે આપણે કેટલી મહેનત કરીએ છીએ. ખરું ને મિત્રો? વળી આપણે જો અસફળતા તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલીએ તો કેવું? અસફળતાને સફળતા તરફનું પ્રથમ પગલું ગણીએ તો આપણે એમ માનીએ કે અસફળતા એ આપણને સફળતાની વધુ નજીક લઈ જાય છે. ચાલો મિત્રો, હવે આપણે સાંભળીએ ફિલ્મ લુટેરાનું એક સરસ મજાનું ગીત, જેના ગાયક કલાકાર છે સ્વાનંદ કિરકિરે અને અમિતાભ ભટ્ટાચાર્ય, તથા સંગીત અમિત ત્રિવેદીનું છે.

બીજને ઘટાદાર વૃક્ષ બનવા માટે પોષણ, પાણી અને સૂર્યપ્રકાશ ત્રણેય જોઈએ. તેમજ સફળતા મેળવવા માટે પણ મહેનત, સમયની સૂઝ અને આત્મવિશ્વાસ ત્રણેય જરૂરી છે, ખરું ને મિત્રો? તો મિત્રો, આપણે આત્મવિશ્વાસની વાત કરીએ. આપણો પોતાના પરનો વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. આપણે જ્યારે પોતાની શક્તિઓને, હકારાત્મક પાસાઓને ઓળખી લઈએ છીએ અને નબળાઈઓને શક્તિમાં ફેરવવાના પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આત્મવિશ્વાસને ઓળખી જઈએ છીએ. આપણા હાથની આંગળીઓ જેમ જુદી જુદી છે, પરંતુ દરેક આંગળીનું એક આગવું મહત્વ છે. એમ જ આપણે સૌ જુદા જુદા છીએ. દુનિયામાં દરેક વ્યક્તિ અનન્ય છે. દરેકની મહેનત જુદી છે. દરેકની પરિસ્થિતિ અને ક્ષમતા પણ જુદી છે. આમ દરેકનું પરિણામ પણ જુદું જ હોવાનું. તો આપણે પોતાની જાતને બીજા સાથે સરખાવવી ન જોઈએ અને બીજા સાથે સ્પર્ધામાં પણ ન ઉતરવું જોઈએ, એવું લાગે છે ને મિત્રો? ખરેખર તો આગળ વધવા માટે આપણે આપણી જાત સાથે જ સ્પર્ધા કરવાની છે. દરેક દિવસે પોતાની જૂની આવૃત્તિ કરતા વધુ યોગ્ય કે સારા બનવાના પ્રયત્ન કરવાના છે. આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં આપણે આપણા વિચારો કરતા અન્યોના અભિપ્રાય ને વધુ મહત્વ આપીએ છીએ. આપણા કાર્યોને અન્યના પ્રતિભાવ દ્વારા મૂલવીએ છીએ. આપણે સૌએ આજથી જ નિર્ણય લેવો જોઈએ કે હવેથી આપણું મૂલ્યાંકન આપણે પોતે જ કરીશું અને જરૂર જણાય તો સુધારો પણ કરીશું. ભૂલો કરતા ગભરાઈશું નહીં, ખચકાઈશું પણ નહીં અને ભૂલોને સ્વીકારીશું અને સુધારીશું. સૌથી મહત્વનું તો એ છે કે કોઈ બીજાને આપણી ભૂલની ખબર પડે કે ના પડે, પણ આપણને તો પોતાની ભૂલ ખબર પડવી જ જોઈએ. આપણી ભૂલો એ જ આપણને નવા સુધારા તરફ લઈ જાય છે. આપણી નાની મોટી સફળતાને પણ મહત્વ આપીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. એક નવી શરૂઆત માટે આપણે પોતે જ પોતાનું પીઠબળ બનીએ. મિત્રો, હવે એક સરસ કામની શરૂઆત એક સરસ મજાના ગીતથી કરીએ તો.

શેઠનું આ ગીત જે આપે સાંભળ્યું તેના ગાયક કલાકાર ચિન્મય શ્રીપદા અને અરિજિત સિંહ, જેને શબ્દો આપ્યા અમિતાભ ભટ્ટાચાર્યએ તથા સંગીત આપ્યું શંકર એહસાન લોયે. તો ચાલો મિત્રો વિચારીએ કે આવી દરેક નવી શરૂઆતો સારી આદતો આજથી જ શરૂ કરીશું. પેલું કહે છે ને શુભસ્ય શીઘ્રમ, એટલે કે શુભ વસ્તુની શરૂઆત સૌ પ્રથમ કરવી જોઈએ. મિત્રો, કોઈ નવી શરૂઆત માટે આજનો આ સમય આ ક્ષણ સૌથી ઉત્તમ છે. આપણે કોઈ નવી શરૂઆત માટે યોગ્ય સમયની રાહ જોવાના સ્થાને નવી શરૂઆત કરીએ અને આ સમયને આપોઆપ જ યોગ્ય બનાવી દઈએ. રોજ નવી સવાર આપણી માટે એક તક લઈને આવે છે, નવી શરૂઆતની તક. એમાંથી કંઈક નવું શીખવાની તક, મહેનતમાં ખરી મજા ગોતવાની તક અને પોતાના પર ભરોસો કરીને નવી શરૂઆત કરવાની તક. મિત્રો, આપણે આપણી આવતીકાલને વધુ સારી બનાવવા માટે આજથી જ પગલાં ભરીએ. તો ગઈકાલે કરેલી ભૂલોમાંથી શીખી અને આજે એક અનોખા ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે મહેનતની શરૂઆત કરીએ અને પછી કાલની ચિંતા કરવી જ નહીં પડે. આ નવી શરૂઆતમાં એક ઉત્સાહ છે, એક ઉમંગ છે અને ક્યારેય હાર ન માનવાનો નિર્ણય છે. હવે આપણે એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ જેના ગાયક કલાકાર છે એ આર રહેમાન.

ચાલો મિત્રો, નવું નવું શીખીએ, સમયનો સદઉપયોગ કરીએ અને અથાગ મહેનત કરતા રહીએ. એક નવી શરૂઆતની આજથી જ શરૂઆત કરીએ.

આ સાથે આપ સૌ તમારી રેડિયો મિત્ર પૂર્ણા જોશીને આપશો રજા. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે.

0: અરવાગીએ,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
3: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
3: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
3: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો. થોડી જ પળોમાં પ્રાદેશિક સમાચાર રિલે કરીશું અમદાવાદ કેન્દ્ર પરથી.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો. જામનગરમાં રિલાયન્સ અને મેટા AI ડેટા સેન્ટર વિકસાવાશે અને વિવિધ રાજ્યોમાં 43

0: કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા ચાર આરોપીની કચ્છમાંથી ધરપકડ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. શ્રી મોદીએ 26 મે 2014 રોજ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. તેમણે પંડિત જવાહરલાલ નહેરુના રેકોર્ડને તોડી નાખ્યો હતો, જેમણે 13 મે 1952 રોજ ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા અને 27 મે 1964 સુધી સેવા આપી હતી. પંડિત નહેરુનો ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ 4398 દિવસનો હતો. હવે પ્રધાનમંત્રી મોદીનો સતત કાર્યકાળ 4399 દિવસનો છે. નવી દિલ્હી ખાતે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે પ્રધાનમંત્રી મોદીને બિરદાવતો ઠરાવ પણ પસાર કરાયો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને અભિનંદન પાઠવતો એક પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલ કામના કરી. દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પણ આજે રાજ્યભરના 18 વિવિધ ધાર્મિક સ્થળોએ એક સાથે સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીનું આયોજન કરી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, જેને અનુલક્ષીને રાજ્યમાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. દરમિયાન કચ્છ જિલ્લાના અંજાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં ખુલ્લામાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને સૂકા પાંદડાઓને એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાયો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના ભોલાવ વિસ્તારમાં અને નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહેસાણા જિલ્લામાં શરૂ થયેલું પ્રગતિ પથ યાત્રા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગર પહોંચી હતી, જેમાં સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સી જે ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડનગર ખાતે પ્રેરણા સ્કૂલ, હાટકેશ્વર મહાદેવ મંદિર અને મ્યુઝિયમ સહિત વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી હતી. દરમિયાન જામનગરમાં પણ પ્રગતિ પથ યાત્રામાં જિલ્લાના 13 જેટલા ઉત્કૃષ્ટ પ્રકલ્પોની નાગરિકોને ઝાંખી કરાવાઈ હતી. અમદાવાદ મેટ્રો રેલવે પરિયોજનાના ફેઝ 2A ને આજે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. 2169 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર આ પરિયોજના કોટેશ્વર અને અમદાવાદ હવાઈ મથકને જોડશે. કુલ 6 કિલોમીટરના આ કોરિડોરમાં 5 સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને 1 ભૂગર્ભ સ્ટેશન સામેલ છે. આ અંગે વધુ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ફેઝ 2A કાર્યરત થયા પછી અમદાવાદ ગાંધીનગરમાં મેટ્રો રેલનું સક્રિય માળખું 77 કિલોમીટરથી વધુનું થઈ જશે.
1: મેટ્રો का फेज 2A कोटेश्वर से लेके एयरपोर्ट तक का कॉरिडोर यानी आश्रम रोड, कोटेश्वर प्राचीन मंदिर, साबरमती और सरदार नगर एयरपोर्ट, इसमें 5 स्टेशन होंगे. 6 किलोमीटर का ये स्ट्रेच है और जो इम्पोर्टेंट इसमें पॉइंट है, सरदार पटेल स्पोर्ट्स एनक्लेव कॉमनवेल्थ गेम्स के लिए बन रहा है, उसको एयरपोर्ट से कनेक्टिविटी इस मेट्रो के माध्यम से मिलेगी. 4 साल में कम्प्लीट किया जाएगा इस प्रोजेक्ट को.
0: ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કરાયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જે અનુસાર હવે પ્રતિ ખેડૂત 3,500 કિલો બાજરીની, જ્યારે મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલોની ખરીદી થશે. શ્રી વાઘાણીએ કહ્યું, આ નિર્ણયથી હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે.
2: બાજરીની ખરીદી ખેડૂત દીઠ 2,000 કિલો થતી હતી, હવે નિર્ણય એ 3,500 કિલો ખરીદવાનો નિર્ણય કર્યો છે, એટલે કે 175 મણ એ ખેડૂતની બાજરી ખરીદવામાં આવશે. સાથે સાથે મકાઈ પણ 1,500 કિલો ખરીદી થતી હતી, એની 2,500 કિલો થશે, એટલે કે 125 મણ એ ખરીદવામાં આવશે. સાથે જુવાર 1,000 મણ ખરીદાતી હતી, એ 1,700 મણ એ ખરીદવામાં આવશે, એટલે કે 85 મણની ખેડૂત ખરીદી એ ખેડૂતોના હિતમાં એક વધારાનો નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે.
0: પીએમજે એટલે કે આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ

0: 80 લાખ કરોડ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અંગેની વિગતો આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું આ યોજના હેઠળ દર્દીઓને મહત્તમ સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી 2400થી વધુ મેડિકલ પ્રોસીજર સારવાર પદ્ધતિઓનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારે શરૂ કરેલી અનેક યોજનાઓથી મહિલાઓ પગભર થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરાયેલી મિશન મંગલમ યોજનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધર્યું છે. આ અંગે ડાંગ જિલ્લાના એક લાભાર્થીની પ્રતિક્રિયા સાંભળીએ.
1: દરેક સિઝનમાં અમે સિઝનરી વસ્તુ તૈયાર કરીને વેચાણ કરતા છે. અમે પહેલા તો 15,000 રિવોલ્ડિંગ ફંડ મળ્યા, ત્યારબાદ ઉત્કર્ષ યોજનાના 1 લાખ મળ્યા, ક્રેશ ક્રેડિટના 1 લાખ મળ્યા, ત્યારબાદ 2 લાખના ક્રેશ ક્રેડિટ લીધા, 3 લાખના ક્રેશ ક્રેડિટ લીધા, અત્યારે અમે 5 લાખના અપ્લાય કરેલા છે. તો અમે અમારા સખી મંડળમાં બહુ સારું કામ ચાલતા છે. વરિષ્ઠના અમે 4-5 લાખ સુધી અમારા વેચાણ થઈ જતા છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. જામનગરમાં રિલાયન્સ અને મેટા એઆઈ સક્ષમ ડેટા સેન્ટર વિકસાવાશે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RIL અને મેટાએ તે માટેના કરાર પર સંમત થયા છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ, ઉપયોગિતાના સંચાલન, પુનઃપ્રાપ્ય ઉર્જા, નેટવર્ક કનેક્ટિવિટી અને સંચાલિત સેવાઓ સહિતની સેવાઓ પૂરી પાડશે. 168 મેગાવોટ ક્ષમતા ધરાવતું આ ડેટા સેન્ટર 2 વર્ષમાં તૈયાર થશે. આ ડેટા સેન્ટર મેટાની વૈશ્વિક માળખાગત સુવિધાઓ અને સેવા પૂરી પાડશે, તેમજ તેના મુખ્ય વ્યવસાય અને એઆઈ કમ્પ્યુટરની જરૂરિયાતોને સહાયરૂપ થશે. આનાથી વિશ્વવ્યાપી ડિજિટલ અને એઆઈ ઇકોસિસ્ટમમાં ભારતની વધતી જતી ભૂમિકા વધુ મજબૂત બનશે. વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનાર ટોળકીના 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની છેતરપિંડી કરતા આ શખ્સોને ગાંધીધામમાંથી ઝડપ્યા છે. આરોપીઓએ 105 બેંક ખાતાઓ દ્વારા 43 કરોડ 93 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ બેંક ખાતાઓ સામે કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી છે. આ મ્યુલ એકાઉન્ટનું નેટવર્ક ગાંધીધામથી શ્રીલંકા સુધી ફેલાયેલું હોવાનું તપાસમાં ખુલ્યું છે. અમદાવાદના ગ્યાસપુર મેટ્રો સ્ટેશન નજીક આગ લાગતા 60 જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા છે. ફતેવાડી કેનાલની સમાંતર આવેલા 120-150 જેટલા ઝૂંપડાઓમાં આજે આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી. ઝૂંપડામાં આશરે 150-200 લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાની ટળી છે.
2: તાત્કાલિક જેટલા જે ઝુંપડાઓ છે મેટ્રો સ્ટેશન ની બાજુમાં એ બધા મજૂરી કામ કરવા વાળા માણસો છે, એ કામે ગયેલા છે. અહીં કોઈ હાજરમાં છે નહીં, પણ એમને જે આજુબાજુ રહેતા હોય એમને બધી મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો જેટલો હાથમાં આવ્યો એટલો લઈ લીધો છે અને સંપૂર્ણ આપણે આગ બુજાવી દીધી છે. અમારી જોડે અત્યારે 8-9 મોટા વ્હીકલો છે, 20,000 પાણી લીટર વાળા, 200 ની આસપાસના ઝુંપડા ગણી શકાય અંદાજે. આગનું કારણ અમને હજુ કઈ જાણવા મળ્યું નથી.
0: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષોભને કારણે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આજથી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું છે.
3: जो फोरकास्ट है अगले 7 दिन के लिए 8 से लेकर 14 जून तक, इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं है जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है वलसाड, दांग, दामन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा गुजरात का बारिश का स्थिति. हल्का से मध्यम बरसात रहेगा Day 5 से, इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा.
0: રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ NHRC એ સુરતમાં ટાંકી સાફ કરતી વખતે 4 કામદારોના મૃત્યુના અહેવાલોની સ્વત નોંધ લીધી છે. અહેવાલ અનુસાર પીડિતો સલામતીના નિયમોનું પાલન કર્યા વિના ટાંકીમાં પ્રવેશ્યા હતા, ત્યારે આયોગે રાજ્યના મુખ્ય સચિવ અને સુરત પોલીસ કમિશનરને નોટિસ પાઠવી 2 અઠવાડિયામાં ઘટનાની વિગતનો અહેવાલ માંગ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા. મહાઆરતી અને સ્વચ્છતા સહિતના કાર્યક્રમો દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી. અમદાવાદ મેટ્રો રેલવે

પરિયોજનાના ફેઝ ટુ એ ને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. અને વિવિધ રાજ્યોમાં 43 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી કરનારા 4 આરોપીની કચ્છમાંથી ધરપકડ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હું ડૉક્ટર શાહીના મીઠા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસાની ઋતુ હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે, ત્યારે સીમ આખી લીલીછમ થવાની તૈયારીમાં છે અને વાવણીના સુકનવંતા પાક હવામાં લહેરાવાની તૈયારી કરી રહ્યા છે. પણ હા મિત્રો, આ ચોમાસાની ભીની ઋતુ અને હવાનો ભેજ જેટલો પાક માટે સારો છે, એટલો જ એ રોગ અને જીવાત માટે પણ મોકળું મેદાન પૂરું પાડે છે. મિત્રો, આપની રાત દિવસની કાળી મજૂરી અને મોંઘા બિયારણ પર રોગનું ગ્રહણ ન લાગે એ જોવાની જવાબદારી હવે આપની છે. તો મિત્રો, આવા રોગ આવ્યા પછી મોંઘી દવાઓ પાછળ આંધળો ખર્ચ કરવાને બદલે શરૂઆતથી જ પાકને લોખંડી કવચ કેવી રીતે આપવું, બસ મિત્રો એ જ રામબાણ ઈલાજ લઈને આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે આ વિષયની માહિતી મેળવવાના છે મિત્રો. અને વિષય છે ચોમાસુ પાકમાં સંકલિત રોગ નિયંત્રણ વિશેની. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ટેલિફોનિક ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે ચોમાસુ પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ વિશેની.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, ગામના ચોરો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ચોમાસુ પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ વ્યવસ્થાપન. અને મિત્રો, આ વિષય ઉપર વાત કરવા માટે ઉપસ્થિત છે ડૉક્ટર મયુર ઠેસિયા, કે જેઓ મદદનીશ પ્રાધ્યાપક પ્લાન્ટ પેથોલોજી વિભાગ BACA આણંદ ખાતે પોતાની સેવાઓ આપે છે. સાહેબ, આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો આ ખરીફ પાકોમાં ખાસ કરીને કયા પ્રકારના રોગો જોવા મળે છે એ વિશે વાત કરશો?
2: ખેડૂત મિત્રો, ખરીફ ઋતુ દરમિયાન જે ગરમ તાપમાન, વધુ ભેજ અને વારંવાર થતા વરસાદને કારણે છે ને, પાન, ફળ, ફૂલ અને ડાળીઓ છે એના પર રોગનું આક્રમણ થવા માટેનું એક અનુકૂળ વાતાવરણ ઉભું થાય છે કુદરતી રીતે. તો એને કારણે ચોમાસા ઋતુની અંદર ખાસ કરીને ફૂગજન્ય રોગ, બેક્ટેરિયા જેને આપણે ગુજરાતીમાં જીવાણુ કહીએ છીએ, ત્યાર પછી વિષાણુ જેને આપણે વાયરસ કહીએ છીએ ઇંગ્લિશમાં, અને કૃમિ, આ અલગ અલગ કેટેગરીમાં જે રોગ છે જોવા મળે છે. તેને કારણે 30% સુધીનું જે ઉત્પાદન છે ઓછું જોવા મળે છે અલગ અલગ પાકો.
1: ફૂગજન્ય રોગો છે, રોગો વિશે માહિતી આપશો?
2: ફૂગજન્ય રોગોમાં ખાસ કરીને અલગ અલગ જે ફૂગથી થાય છે, તો એમાં અલગ અલગ કેટેગરી છે કે કઈ કઈ પ્રકારની ફૂગ છે અને કયા કયા પ્રકારના રોગ કરે છે. અને આપણે જે મુખ્ય પાક મધ્ય ગુજરાતમાં ખાસ કરીને વાત કરીએ તો એમાં સૌથી મોખરે જે ડાંગરનું સૌથી વધારે વાવેતર થાય છે. તો પેલું જે છે એમાં અલ્ટરનેરિયા નામની એક ફૂગ આવે છે જે પાનના ટપકાનો રોગ કરે છે, બદામી રંગના ટપકા જોવા મળે છે અને કેન્દ્રની બહાર ગોળ વલયાકારની રિંગ દેખાય છે. તો ખાસ કરીને મુખ્ય મગફળી, ટામેટા, કપાસમાં જોવા મળે છે. બીજા ફૂગજન્ય રોગોમાં જે ઇમ્પોર્ટન્ટ છે બળિયા ટપકા કહે છે, જે એક સર્કોસ્પોરા નામની ફૂગથી થાય છે અને જે એનું મુખ્યત્વે મગફળી, સોયાબીન, મરચા, ભીંડા એમાં જોવા મળે છે. ત્યાર પછી એક કલેટોટ્રિકમ નામની ફૂગ છે જેને આપણે એન્થ્રેક્નોઝ અથવા કાલ્ગ્રોન પણ કહેવામાં આવે છે. તો આ જે મુખ્ય છે મરચામાં જે સડો બેસે છે અને પછી માર્કેટમાં જ્યારે વેચવાવે ત્યારે એનો એક મુખ્ય પ્રશ્ન રહે છે કે મરચીનમાં એનો ફળનો સડો, એ ખાસ કરીને એ આ કલેટોટ્રિકમ નામની ફૂગથી થાય છે. ત્યાર પછી જે ડાંગરમાં મુખ્ય જે છે કે બધા બ્રાઉન કલરના પાન ઉપર ટપકા થાય છે અને મકાઈમાં પણ બંનેમાં થાય, તો હેલ્મિન્થોસ્પોરિયમ નામની ફૂગથી થાય છે. એમાં બદામી રંગના ધબ્બા જોવા મળે છે અને આખે આખું છેલ્લે પાનથી સુકાઈ જાય છે. ત્યાર પછી મગફળી, જુવારમાં, બાજરીમાં એક ખેડૂતને ગેરુ કહે છે જે પક્ષીનિયા

0: નામની જે ફૂગ છે એનાથી થાય છે. અને તમે એમાં હાથ આપણે બે આંગળી વચ્ચે હાથ આપણું પાન છે પાસ કરીએ તો એમાંથી ઉપસેલા આપણે ખીલ જેવા ટપકા ટપકા જોવા મળે છે. અને એક જે ચોમાસામાં જે મુખ્ય પ્રશ્ન જે છે ખાસ કરીને મકાઈ બાજરી અને જુવારમાં એ ડાઉની મિલ્યુ કહેવાય છે ગુજરાતીમાં અને તડછારો કહે છે. એનું મુખ્ય કારણ એમ છે કે એનું સૌથી અનુકૂળ હુંફાળું અને ગરમ વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ ત્યારે આ તડછારો જે ડાઉની મિલ્યુ કહેવાય છે તો એમાં પાનની ઉપર પીળા પટ્ટા જોવા મળે છે અને બિલકુલ પીળા પટ્ટાની નીચેની સપાટીએ સફેદ કલરની રૂવાટી સફેદ કલરની ફૂગનું એક આવરણ જોવા મળે છે તેનું મુખ્ય પ્રશ્ન છે. અને એક જે છેલ્લો એક ફૂગથી આપણે કહીએ કે અંગારીઓ ખેડૂત કહે છે જે ડાંગરમાં મુખ્ય પ્રશ્ન છે જ્યારે કંટી આવી જાય પછી તો એમાં કાળા કલરના ડાંગરના દાણા થઈ જાય છે અને એના સિવાય ડાંગર સિવાય પણ શેરડી જુવાર મકાઈ બાજરી બધામાં જે અંગારિયાનો પ્રશ્ન એક મુખ્ય છે. તો આ બધા જે છે એ મુખ્ય ફૂગથી થતા રોગો છે જે ચોમાસુ પાકોમાં જોવા મળે છે.
1: ડોક્ટર મયુર સાહેબ, ચોમાસુ ખેતી પાકોમાં ખાસ કરીને જોવા જઈએ તો ડાંગર મકાઈ મગફળી કપાસ બાજરી વગેરેમાં જે ફૂગજન્ય રોગોની વાત કરી તો આ બધા પાકોમાં એ ફૂગજન્ય રોગોમાંથી ખેડૂતો મુક્તિ કઈ રીતે મેળવી શકે એના માટે શું વ્યવસ્થાપન કરી શકાય એ વિશે વાત કરશો?
0: ખાલી માત્ર રાસાયણિક ઉપર નિર્ભરતા નહીં રાખતા, આપણે યાંત્રિક વ્યવસ્થા ભૌતિક વ્યવસ્થાપન કરશન આધારિત વ્યવસ્થાપન અને સૂક્ષ્મ જીવાણુ તો બધાનું આપણે એક સંયોજન કરીને આપણે કંટ્રોલ કરીએ તો એનાથી છે કે રોગનું દબાણ ઘટાડી શકાય, ઓછા ખર્ચે આપણે એનો કંટ્રોલ કરી શકીએ અને પર્યાવરણને સૌથી ઓછું નુકસાન થાય. તો વધુ પડતા રાસાયણિકને લીધે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જે કુદરતી જે નેચરલ જે હોય છે પાકના કંટ્રોલ કરવા માટેના નેચરમાં એનો પણ નાશ થાય છે. મધુમાખીને પણ વધારે પોલિનેશનમાં લઈને ડેથ થાય છે. આપણે એક સંકલિત રોગ વ્યવસ્થાપનનો એક જે કન્સેપ્ટ છે એમાં બધી જ જે તમારી પાસે ટેકનિક અવેલેબલ હોય છે એનો ઉપયોગ આપણે કરવાનો છે. તો આપણે પછી આપણે વન બાય વન આપણે જે છે જે મુખ્ય પાક જે છે એનું આપણે સંકલિત નિયંત્રણ આપણે કરીશું. જે મુખ્ય પાક છે આપણો મધ્ય ગુજરાતમાં એ ડાંગર છે. સંકલિત રોગ વ્યવસ્થાપન જરૂરી છે ડાંગરની અંદર. કરમોડી અથવા ખડખડિયાનો રોગ કહેવાય છે જેને ઇંગ્લિશમાં આમ બ્લાસ્ટ કહેવાય છે, એક સૌથી વધારે પ્રશ્ન છે. અને બીજો છે ફૂગજન્ય રોગ, એમાં આપણે અંગારીઓ કહે છે, જૂઠો અંગારીઓ અથવા ગલત અંજારીઓ કહેવામાં આવે છે. તો ડાંગરમાં આપણે સંકલિત વ્યવસ્થાપનમાં એવું કરશું કે આવતા વર્ષે આ વર્ષે અમે વાવેતર કરવું છે તો શરૂઆતથી જ આપણે ક્યાં ક્યાં પગલાં લેવા એ રોગને આપણે આવે એ પહેલા આપણે એને અટકાવી શકીએ તો એના માટે સંકલિત રોગ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલા તો આપણે જે રોગ પ્રતિકારક જાત છે કોઈ પણ પાકની અંદર સૌથી પહેલો જે મેનેજમેન્ટ છે નિયંત્રણ માટેનું છે કે એનું જે રોગ પ્રતિકારક અથવા સહનશીલ જાતનું બિયારણ ખેડૂતો એ પસંદગી કરવી જોઈએ. જેમ કે ડાંગરની અંદર છે આપણે આણંદ કૃષિ યુનિવર્સિટીનું નવાગામ 19 નંબર GR 104 GAR 13 નંબરની જે વેરાયટી છે તો એ રોગ પ્રતિકારક અથવા સહનશીલ જાતો છે તો એનું ખેડૂતોએ વાવણીમાં લેવું જોઈએ. પછી બિયારણ લેવા પછી એને હંમેશા બીજ માવજત આપી દેવી કે જેમાંથી કારણ કે ડાંગરમાં જે કરમોળીનો રોગ આવે છે બ્લાસ્ટનો એ બીજજન્ય રોગ છે એટલે બીજના મારફતથી ફેલાય છે. તો એમાં આપણે કાર્બેનિઝમ નામની ફૂગનાશક માર્કેટમાં મળે છે. 3 ગ્રામ 1 કિલો બિયારણના દર મુજબ આપણે એને પોટ આપીએ વાવેતર સમયે તો આપણે એનું નિયંત્રણ આવ્યા પહેલા પણ કરી શકીએ છીએ. અને એકવાર ખેતરમાં કરમોળી તો ખડખડિયો એકવાર આવી ગયો તો આવી ગયા પછી આપણી પાસે એક જ ઓપ્શન રહે છે કે એનું રાસાયણિક વ્યવસ્થાપન કરવું. તો એના માટે જે બે સારી ફૂગનાશકની ભલામણ છે યુનિવર્સિટી દ્વારા, એક ટ્રાયસાયક્લાઝોલ પ્લસ હેક્ઝાકોનાઝોલનું મિક્સચર આવે છે, એનું 10 ગ્રામ પ્રતિ 10 લિટરના પાણી સાથે મિક્સ કરીને સ્પ્રે કરવો અથવા એનાથી વધુ પ્રમાણમાં જે બ્લાસ્ટનો ખેતરમાં ઉપદ્રવ જોવા મળે તો આપણે ટેબ્યુકોનાઝોલ પ્લસ ટ્રાઇક્લોફિસ્ટ્રોબિન એટલે માર્કેટમાં નેટિવના નામથી મળે છે એનું 5 ગ્રામ પ્રતિ 10 લિટરનું મુજબ આપણે દ્રાવણ બનાવીને 400 લિટર 1 હેક્ટર દીઠ આપણે છંટકાવ કરવાથી એક સારામાં સારું સચોટ નિયંત્રણ મળી શકે છે. ત્યાં સિવાય આપણે કરસણ આધારિત એટલે કે ખેતી અંદર જે આપણે વ્યવસ્થાપન કરીએ છીએ ખાસ કરીને ખાતર વ્યવસ્થાપન, એની આસપાસ ચોખ્ખે રાખવી, એની આસપાસ કોઈ પણ આપણે જે વીડ કહીએ છીએ જેમ કે કોઈ પણ ઉગી નીકળેલ ખોળ હોય છે એને આપણે કંટ્રોલ કરવું જોશે. કારણ કે એને આપણે કંટ્રોલ નહીં કરીએ તો જે આ ફૂગ છે એ સેઢાપાળાની આસપાસ ઉગી નીકળેલ ખોળ જે છે ત્યાં જઈને એની સાયકલ ચાલુ રાખશે એટલે આસપાસનું ખર્ચ છે ને કંટ્રોલ કરવો જોશે, સીધા પડાનું ઘાસ છે દૂર કરવાનું, ખેતરની અંદર સ્વચ્છતા રાખવાની, અને યુનિવર્સિટીની જે ભલામણ છે એટલું જ રાસાયણિક ખાતર જે નાઇટ્રોજન છે એનાથી વધારે આપવું નહીં તો આપણે એનું સચોટ નિયંત્રણ મેળવી શકશું. અને સૂક્ષ્મ જીવાણુ જે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે તો એમાં કંટ્રોલ માટે જ દવાનો ઉપયોગ નહીં કરવાનો.

0: એમાં માટે ઓર્ગેનિક ફાર્મિંગમાં સ્યુડોમોનાસ ફ્લોરેસન્સ નામના બેક્ટેરિયા આવે છે, એનો 6 મિલી પ્રતિ 1 લિટર પાણીમાં મુજબ છંટકાવ કરવાનો છે જયારે રોગ આવી જાય એ સમયે, અને પછી કંટીના સમયે. એટલે જે ડાંગરમાં કરમોડી અથવા કલકળિયો જે રોગ આવે છે એનું આપણે આ સંકલિત આ રીતના નિયંત્રણ કરી શકીએ છીએ.
1: ડાંગરમાં થતા રોગોનું સંકલિત નિયંત્રણ વિશે સરસ મજાની માહિતી આપી. હવે એક અગત્યનો પાક છે, કપાસ છે, મગફળી છે, મકાઈ છે, તો એના પર બી જે રોગો થતા હોય ચોમાસું જે ખરીફ સિઝનમાં, તો એનું રોગ વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એ વિશે પણ વાત કરશો.
0: કપાસમાં ખાસ કરીને જે ફૂગજન્ય રોગમાં જે મૂળખાઈ અને સુકારાનું જનરલી આપણે પ્રશ્નો રહે છે, અને જે મૂળખાઈ અને સુકારાને જેને આપણે વિલ્ટ કહે છે, તો એમાં છોડ જે છે એ શરૂઆતની અવસ્થામાં જે નીચેના પાંદડા છે એ પીળા પડતા હોય છે, અને પછી ધીરે ધીરે છોડ છે લંગાઈ જાય છે અને છેલ્લે આખો સુકાઈને પડી જાય છે. તો આ જે લક્ષણ છે એ આપણે સુકારા કપાસમાં સુકારાના હોય છે, અને એ સુકારો અને મૂળખાઈ એટલે રૂટ રોટ કહેવાય છે કે મૂળનો સાળો, તો આ બંને રોગ છે એ જમીનજન્ય રોગ છે. તો જમીનજન્ય રોગ માટે આપણે ખાસ કરીને સૌથી પહેલા વાવણી કરીએ ત્યારે વાવેતર પહેલા, કારણ કે આ જે છે એના ફૂગ છે એ જમીનમાં જ રહેવાની છે, તો વાવેતર કરીએ એની પહેલા આપણે એનો કંટ્રોલ કઈ રીતે કરી શકીએ. તો વાવણીના 10 દિવસ પહેલા ટ્રાયકોડર્મા વિરિડી અથવા ટ્રાયકોડર્મા હર્ઝિયનમ નામની જૈવિક ફૂગ મળે છે માર્કેટમાં, તો આનો 1 કિલોગ્રામ ફૂગને 20 કિલો સારું એકદમ સડેલું કોહવાયેલું છાણિયું ખાતર લેવાનું અથવા દિવેલીનો ખોળ લેવાનું છે. તો 1 કિલો ટ્રાયકોડર્માને આ 200 કિલોગ્રામમાં મિક્સ કરીને થોડુંક એમાં પાણી છાંટી દેવાનું અને એક ઢગલો કરી દેવાનો છે. ઢગલો થઈ જાય પછી એની ઉપર આપણે ટર્પુલિન જે તાલપત્રી કહીએ છીએ એને વ્યવસ્થિત ઢાંકી દેવાનું છે, અને થોડુંક એવું એમાં હવા અવન જવન થાય એટલે નીચેથી છેડા થોડા ખુલ્લા રાખવાના છે. એટલે અને આમાં થોડું થોડું એકાંત દિવસે પાણી છાંટીને મિશ્ર અને હલાવતું રહેવાનું ઢગલાને, એમાં ટ્રાયકોડર્માના જીવાણું છે સ્પોર છે એ મલ્ટીપ્લાય થઈ જશે. હવે આ ટ્રાયકોડર્મા એનરિચ થઈ ગયું છે ખાતર, એને આપણે વાવણી સમયે ચાસમાં આપી દઈએ, એટલે જે જમીનની અંદર આ જે ટ્રાયકોડર્મા છે એ શું કરશે કે જમીનની અંદર જે આપણી રોગ કરવા વાળી જે ફૂગ છે એને મારી નાખશે. જમીનજન્ય રોગ છે તો લાંબા ગાળાની પાકની ફેરબદલી કરવાની, એટલે આ વર્ષે કપાસ વાવેલો તો આવતા વખતે મગફળી અથવા સોયાબીન અથવા મકાઈ બાજરી એ વાવેતર કરવાનું, એટલે કે જે ફૂગની જે સાયકલ છે એ તૂટી જાય અને નાઇટ્રોજન ફોસ્ફરસ અને સંતુલિત પ્રમાણમાં તમારે આપવાનું છે. હવે એકવાર ખેતરની અંદર સુકારો આવી ગયો અથવા મૂળનો સડો આવી ગયો છે, તો એના માટે આપણે થોડુંક મુશ્કેલ વાળું છે કે જમીનજન્ય રોગ છે, તો આપણે જેટલા ભાગમાં જો સુકારો હોય છે તો ખેતરમાં તમને અલગ અલગ જગ્યાએ સુકાતા પ્લાન જોવા મળશે, એની એક ઇન્ડિકેશન છે. જ્યારે મૂળનો સડો જમીનનો હોય ત્યારે એક રાઉન્ડ સર્કલની અંદર ખેતરમાં તમને છોડવા સુકાતા જોવા મળે, આ બીનું એક તફાવત છે. ખેતરમાં આપણે ટ્રાયકોડર્મા પણ નાખ્યું નાખતા ભૂલી ગયા, અને પછી આપણે પાછળથી સુકારો આવ્યો તો કાર્બેનેઝિમ નામની ફૂગનાશક દવા જે છે એને 40 ગ્રામ 10 લિટરમાં, અથવા કાર્બેનેઝિમ અવેલેબલ ન હોય તો પ્રોપિકોનાઝોલ જે માર્કેટમાં ટિલ્ટના નામે મળે છે એનું 10 ml/15 લિટરનું પાણીમાં ભેળવીને જ્યાં આગળની નોઝલ ખોલી નાખવાની અને નોઝલ ખોલીને થડ પાસે એને રેડવાનું, અને આપણે ડ્રેન્ચિંગ પણ કહેવાય છે ઇંગ્લિશમાં, થર્ડ પાસ આસપાસ રેડવાનું છે. એટલે શું છે કે ડાયરેક્ટ ફૂગનાશક છે જમીનની અંદર જતી રહે અને જમીનમાં જે ફૂગ છે સુકારો કર્યો છે એ મારી નાખશે, અને દવા આપ્યા પછી 4-5 દિવસ બાદ યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ આપવાથી કપાસના જે મૂળ અને સુકારાનું સંકલિત નિયંત્રણ છે. તો મગફળીમાં વાવેતર ટાઈમે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે મગફળીના બિયારણ લઈએ છીએ, કોઈ ખેડૂત પાસેથી આપણે બિયારણ લેતા હોઈએ, તો એમાં આપણે વાવેતર સમયે એક મોટી ભૂલ થાય છે કે એ બિયારણને આપણે કાર્બોક્સિન પ્લસ થાયરામ જે માર્કેટમાં વાઇટાવેક્સ પાવરના નામે દવા મળે છે એનો 2-3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બિયારણનો પોટ આપવાનો છે, જેથી કરીને થોડો વરસાદ થાય અથવા નીચે જમીનની અંદર બફારો થાય તો બફારો ગ્રો થશે ને, એટલે ખેડૂતને કાળી ફૂગ કહે છે, અને ઘણી જગ્યાએનું નામ છે ઉગ સુખ સૂકો કહે છે. આ સૂકોમાં એવું છે કે એકવાર આવી ગયો પછી એનો કંટ્રોલ બહુ જ મુશ્કેલ છે, એટલે આપણે એને પહેલેથી જ ધ્યાન રાખીએ બિયારણનો એક સારો પોટ આપીને મારીએ કાર્બોક્સિલ પ્લસ થાયરામનો, તો એનું એક આપણે સારામાં સારું નિયંત્રણ કરી શકીએ છીએ રોગ એવા પહેલા. તો એ કાળી ફૂગ અને સફેદ ફૂગ આ મગફળી મેઇન પ્રશ્ન છે. તો કાળી ફૂગ જે છે એ બીજ સડી જવાથી ઉગાવ ઓછો થાય છે, તો તેને છોડ હોય છે એની પાસે કાળા ધબ્બા જોવા મળે છે, તો આ જે કાળી ફૂગ છે એસ્પરજિલસ નામનો ની ફૂગ થી થાય છે, રોગ થાય છે. છોડ જમીન માંથી નીકળે, ડાયરેક્ટ મૂળ એના સડી જાય અને કાળી ફૂગ દેખાય અને ડાયરેક્ટ છોડ નીચે ઢળી પડે છે, એટલે ખેડૂત આને સૂકો કહે છે કે છોડ સુકાઈ ગયો. અને બીજો જે આવે છે એ થોડીક આગળની અવસ્થા એટલે દોઢ મહિના પછી આવે છે, એ થળનું કોહવારો કહેવાય છે. ખેડૂતને સફેદ

0: નામથી પણ ઓળખે છે. તેમાં થડીની આસપાસ જે જમીન ટચ થાય છે એમાં સફેદ કલરની ફૂગ આવી જાય છે. આ બંનેના રોગ માટે ખેડૂત મિત્રોએ વાવેતર પહેલા જે ધ્યાન રાખવાનું છે કે અત્યારે જે છે ઉનાળામાં ઊંડી ખેલ કરી લીધી છે, સડી ગયેલું જ ખાતર હંમેશા નાખવું, સડી ગયેલું કોહવાયેલું ખાતર ના નાખે તો એની અંદર ઊંધીનો પ્રશ્ન બહુ જ પ્રોબ્લેમ આવે છે. ખાસ કરીને અત્યારે 34 નંબરની મગફળીમાં પણ જોવા મળ્યો હતો કે જમીનમાં તમે સારું કોહવાયેલું ખાતર ના નાખો, સડેલું ખાતર ના નાખો અને થોડીક અંદર થોડાક પાનના અવશેષો અથવા પાકના અવશેષો ને બધું હોય તો એમાં સેલ્યુલોઝ ખાવા માટે ટર્માઇટ જે મગફળીના પાકને પણ નુકસાન કરે છે. એની અંદર મૂળમાં કટ મારી ગઈ એટલે ડંખ મારી ગઈ અને પછી એનાથી તૂટી જાય, મૂળ છે તૂટી જાય અને છોડ વાકો સુકાઈ જાય છે. અને બીજું છે કે આ રોગ માટે આપણે વિરુક્ષની ભલામણ છે કોડરમાનું 5 કિલો ટ્રાઇકોડરમા અને એની સાથે 250 કિલો દિવેલાનો ખોળ અથવા રાયડાનો ખોળ મિક્સ કરીને ચાસમાં આપી દેવું એટલે જમીનજન્ય જૂથનું ફૂગ છે મગફળીમાં રોગ કરે છે એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ.
1: મકાઈમાં ખાસ કરીને કયા ફૂગજન્ય રોગો થાય છે અને એનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરશો?
0: મકાઈમાં પ્રોબ્લેમ જે છે એ ફૂગજન્ય રોગનું વધારે છે. એમાં મેડિસ લીપ બ્લાઇટ છે, ટર્સિકમ પાનનો સુકારો છે, કર્બુલેરિયા પાનનો સુકારો પાનના ટપકા છે ને એક તડછારો જે આપણે વાત કરી હતી કે ખાસ કરીને ચોમાસામાં તડછારો જેને ડાઉની મિલી કહેવામાં આવે છે. તો આના માટે આપણે બધા રોગનું એક સાથે નિયંત્રણ કરી કઈ રીતના થાય કે એવી દવા કે જે બધા રોગમાંથી અસરકારક નીવડે તો આપણે એમાં સંકલિત વ્યવસ્થાપનમાં જોઈએ તો કરસન આધારિત વ્યવસ્થાપનમાં આપણે સૌથી પહેલા કે રોગમુક્ત અને પ્રમાણિત જે સર્ટિફાઈડ સીડ આવે છે હંમેશા એનો જ આગ્રહ રાખવાનો, પાકની ફેરબદલી કરવી, ખેતરની આસપાસ સ્વચ્છતા રાખવી, જે ખળ વગેરે હોય છે એને આપણે દવા છટી અથવા મેન્યુઅલી અને ખળને જે વીડિંગ કરી નાખવાનું અને સંતુલિત ખાતરમાં પાણીનો ભરાવો થશે તો અંદર જે છે જે ફૂગને અનુકૂળ તાપમાન જોઈએ છે એ મળી રહેશે એટલે એને ફૂગનું વધારે પ્રમાણ જોવા મળશે એટલે પાણીનો ભરાવો અટકાવવું જે હંમેશા રોગગ્રસ્ત જે છોડવો હોય છે એને ઉખેડીને હંમેશા દાટી દેવો અથવા એને બાળી નાખવો, એની સેડાની આસપાસ ક્યારેય ફેંકવો નહીં. બીજું કે આના માટે રોગ પ્રતિકારક અથવા સહનશીલ જાતો જે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ છે એનું નામ છે આણંદ સમ્રાટ. એ ગુજરાત મેઝ હાઇબ્રિડ 7 નંબરની છે અને ગુજરાત મેઝ હાઇબ્રિડ 5 નંબર જે પનમ ગોલ્ડ થી જે લેટેસ્ટ વેરાયટી છે મકાઈની. તો આ જે વેરાયટી છે એ રોગ પ્રતિકારક અથવા સહનશીલ જાતો છે તો આનો ઉપયોગ કરવો અને આ બિયારણ જે છે ખેડૂત મિત્રોને એ આપણે મકાઈનું મુખ્ય સંશોધન કેન્દ્ર ગોધરા છે ત્યાંથી મળી જશે. અને બીજું આપણે સૂક્ષ્મ જીવન આધારિતમાં વ્યવસ્થાપન કરીએ એમાં આપણે 10% ગૌમૂત્રનું દ્રાવણ અથવા લીમડાના પાનનો રસ છે 10% છાંટીએ તો પણ આપણે પ્રાકૃતિક ખેતીમાં જે લીમડાનો રસ 10% છાંટીએ તો પણ આપણે આ રોગથી નિયંત્રણ કરી શકીએ છીએ. અને એકવાર રોગ આવી ગયો ખેતરમાં જે અલગ અલગ આપણે વાત કરી તો એના માટે જે આપણે મેન શરૂઆતની અવસ્થા હોય તો મેન્કોઝે આપણે MP 45 કહે છે MP 45 એને 27 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં છંટકાવ કરવો અને રોગ જે વધારે હોય વધારે પ્રમાણમાં તમને દેખાય કે છોડવા સુકાવા માંડ્યા છે તો એમિસ્ટાગોપના નામે માર્કેટમાં દવા આવે છે જેની અંદર એઝોક્સિસ્ટોબિન અને ડાયફેનકોનાઝોલનું મિક્સર હોય છે એનું 10 ml પ્રતિ 10 લિટર પાણીમાં 10 થી 15 દિવસના અંતરે 2 થી 3 છંટકાવ કરશો એટલે આપણે એમાંથી આજે ફૂગજન્ય રોગ છે એનું નિયંત્રણ મળી શકે. અને એક આના સિવાય એક તડછારો રોગ છે કે મકાઈ બાજરી જુવાર બધામાં આવે છે અને ચોમાસુ ઋતુમાં એનો સૌથી વધારે ઉપદ્રવ જોવા મળે છે તડછારો જેને ડાઉની મીડી કહે છે. એના માટે બીજા કરતા અલગ દવા એમાં છે એ દવાનું નામ છે મેટાલેક્ઝિલ અને વેન્કોજેબનું મિક્સચર આવે છે. એ દવા આપણે 30 ગ્રામ પ્રતિ પંપે 2 થી 3 10 થી 15 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ તો આપણે તડછારો રોગ છે એનું આપણે નિયંત્રણ સારી રીતના કરી શકીએ.
1: ચોમાસુ પાકોમાં જે વિષાણુજન્ય રોગો આવતા હોય છે તો વિષાણુજન્ય રોગો સામાન્યપણે કયા પાકોમાં આવતા હોય છે અને એનું સંકલિત વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય એ વિશે માહિતી આપશો?
0: તો વિષાણુ અને વાયરસ બંને એક જ વસ્તુ છે અને ચોમાસુમાં ખાસ કરીને જે ચૂસિયા પ્રકારની જે વાત છે સફેદ માખી, તડતડિયા, મોલોમસી જે એને અફીટ કહેવાય છે તો આ જેટલા જે જીવાત છે એ વાયરસને ઝડપથી ફેલાવે છે. એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં વાયરસને જવું હોય તો એ આ જે જીવાતની મદદથી જાય છે. તો આ રોગોમાં દવા દ્વારા સીધો ઉપચાર શક્ય નહીં, વાયરસની કોઈ પણ દવા નથી. હું બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વાયરસનું આપણે ટીસ્યુ કલ્ચરની પ્લાન છે યુનિવર્સિટી વેચે છે અથવા આપણે આ જીવાત જે છે સફેદ માખી ફોલોમસી એને આપણે કંટ્રોલ કરવો પડશે, ખુદ વાયરસનો કંટ્રોલ નહીં થાય. તો એના માટે આપણે જે મુખ્ય રોગ જે છે આપણે ખાસ કરીને ચોમાસામાં આપણે જોવા મળશે એ પચરંગીઓ છે. પચરંગીઓ જેને મોઝેક રોગ કહે છે આ ખાસ કરીને જેટલા કઠોળ છે મગ છે અડદ છે સોયાબીન છે એમાં પચરંગીઓ જોવા મળે છે. પછી મરચીની અંદર ખાસ જે મેઇન પ્રોબ્લેમ છે એ છે લીફ કર્લ, કોકળ વાક્ય છે કે કોકળ આવી ગઈ, મરચીની અંદર કોકળ આવી ગઈ ખેડૂત એમ કે છે, તો એનો પ્રશ્ન વધારે છે. પછી એક ભીંડામાં પેડીનસનો રોગ છે, વેલાવાળા શાકભાજીમાં પણ પચરંગીઓ આવે છે. જે ગુજરાતની વાત કરીએ તો

0: કેળ અને પપૈયાનો જે દેવામાં આવે છે એમાં કેળમાં ઝુમુખિયા નો રોગ, વંશી ટોપ કહેવાય છે, અને બીજો છે પાનની લીટી અને મોઝેક રોગ. આ બે રોગ જે છે આવે છે એ વાયરસ થી થાય છે. કોકોળવા એટલે કે લીટકર અને રિંગ સ્પોટ એટલે નાના નાના રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ છે એ આપણે ટપકા જોવા મળે છે. અને પચરંગી રોગ નો મોઝેક એવું હોય છે કે પાન છે એ પીળા પડી જાય છે, લીલા કલર અને પીળા કલર ને એવી પટ્ટા જોવા મળે છે. આ જે તમને લક્ષણો દેખાય છે એ વિષાણુજન્ય થી થાય છે. તો આના માટે આપણે સફેદ જે માખી છે, તળિયા છે, જીવાતનું એમાં આપણે કંટ્રોલ કરશું તો વાયરસનું જે ફેલાવો છે એના માટે આપણે એ અટકાવી શકશું. તો વિષાણુજન્ય રોગનો આપણે એક ગમે વાયરસ ડિઝીઝ હોય એનું આપણે એક સંકલિત વ્યવસ્થાપન કરવું હોય તો સૌથી પહેલા હું ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે રોગ પ્રતિકારક જાતનો જ હંમેશા ઉપયોગ કરવો. તમને લાગે કે તમારા ઈ એરિયામાં વધારે વાયરસનું પ્રમાણ છે તો તમારે હંમેશા રોગ પ્રતિકારક જાતનું જ વેતર કરવું. મગ તમારે વાવો હોય તો ગુજરાત આણંદ મગ 5 નંબર, તો આજી મગની વેરાયટી છે એ વાયરસ સામે, પીડા પચંગડિયા સામે રેઝિસ્ટન્ટ વેરાયટી છે. મતલબ આની અંદર એ વાયરસનો રોગ આવશે જ નહીં. ત્યાર પછી આણંદ આપણે આણંદ મગ 8 છે જેનું હરામોતી છે એમાં પચરંગીઓ છે. તો અને બીજું છે ભીંડામાં, ભીંડામાં સૌથી એક સારામાં સારી વેરાયટી આપણે અત્યારે આણંદ યુનિવર્સિટીની રિલીઝ કરેલી છે આણંદ ક્રાંતિ. ત્યાં પીડી નસનો રોગ એક વાયરસથી થાય છે એ મુખ્ય પ્રશ્ન હોય છે. તો એના માટે આણંદ કૃષિની આણંદ ક્રાંતિ જે વેરાયટી છે એ હંમેશા વાપરવી. અને આ વેરાયટીનું બિયારણ છે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે શાકભાજી સંશોધન કેન્દ્રમાં ખેડૂત મિત્રોને મળી જાય. બીજું છે કે સૌથી વધારે કેળાનું વાવેતર થાય છે, પણ વધારે જે પ્રશ્ન છે વાયરસનું કેળાની અંદર હોય છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપણે G9 વેરાયટી, G9 ની આપણે ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ જે છે એ ખેડૂત મિત્રોને વેચવામાં આવે છે. યુનિવર્સિટીનો સંપર્ક કરીને એ વાવેતર સમયે હંમેશા સર્ટિફાઈડ અને એક વિશ્વાસપાત્ર પીલા કહેવાય છે એનું વાવેતર કરે અને સમયસર વાવણી કરે. સેઢાપાડાની આસપાસ ખાસ કરીને વાયરસ એવું છે કે જયારે તમારો મુખ્ય પાક ખેતરમાં ના હોય ત્યારે એની સેઢાપાડાની આસપાસ જે પણ ઉગી નીકળેલું ખડ છે એમાં વાયરસ જતો હોય. અને ત્યારે પાછું તમે જયારે પાછી કેળ વાવેતર કરો એટલે ત્યાંથી સેઢાપાડામાંથી પાછો તમારા પાકમાં આવી જાય એટલે હંમેશા સેઢાપાડામાં જે ખનીજ મળ છે એનો હંમેશા નાશ કરવો. પીળા કલરની એક ખેડૂતને સ્ટીકી ટ્રેપ કહેવાય છે, ટ્રેપ પીળા કલરની ટ્રેપ એટલે એમાં એવું હોય છે કે એ ટ્રેપ આપણે એક પુઠ્ઠું આવે છે, પુઠ્ઠાની ઉપર ગ્રીસ મારેલું હોય છે એટલે ગ્રીસ મારે હોય એટલે જે પણ હજી સફેદ માખી છે અથવા મોલો છે તો એ ઉડીને એમાં ચીપકી જાય. લાભને ખબર પડી જાય છે કે ખેતરમાં હવે આ જીવાત આવી ગઈ છે તો આપણે દવા ચાલુ કરી દેવી જોઈએ. તો એના માટે જૈવિક ખેતી કરે છે જે કેમિકલનો ઉપયોગ નથી કરવાનો એના માટે હું ભલામણ કરીશ કે બ્યુવેરિયા નામની ફૂગ આવે છે અથવા વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગ આવે છે, જૈવિક ફૂગ આવે છે જે જેટલા જીવાત છે એને આપણે અસરકારક કંટ્રોલ કરે છે. તો એના માટે 50 ગ્રામ 10 લિટરમાં પાણીમાં છાંટીને એનો છંટકાવ કરવો જોઈએ. પછી પ્રાકૃતિક ખેતી જે કરે છે ખેડૂત મિત્રો તેનામાં જો આ પ્રશ્ન હોય તો લીમડીનું તેલ, નીમ ઓઇલ આવે છે તો 1000 ml 1 એકરમાં ભલામણ પ્રમાણે એને છંટકાવ કરવો જોઈએ. અને રાસાયણિક જે ભલામણ છે દવાનો છંટકાવ ચૂસ્યા પ્રકારની જીવાત માટે તો એમાં આપણે ઉલાલા નામથી દવા આવે છે ક્લોનિકામિટ અથવા ડાયફેન્ચુરોન જે પોલોના નામે આવે છે, 200 ગ્રામ પ્રતિ એકર એ ભલામણ પ્રમાણે પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરશો તો જે વાયરસ ને જે ફેલાવો કરે છે આ જીવાત એનો આપણે એક સચોટ અને સટીક નિયંત્રણ આપણે કરી શકશું અને વાયરસને ફેલાતા અટકાવીશું.
1: સાહેબ, ખરીફ પાકોમાં મુખ્યત્વે કૃમિજન્ય રોગોનું સંકલિત વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય એ વિશે માહિતી આપશો?
0: તો કૃમિ જનરલી જમીનમાં રહેતા હોય છે અને જે સેન્ડી લોમ અને લોમ ટાઈપની જે ગોરાળુ જમીન કહેવાય છે ત્યાં વધુ પડતું કૃમિનું જે ઇન્ફેક્શન છે નુકસાન જોવા મળે છે. ખાસ કરીને શાકભાજી અને કઠોળ પાકમાં વધુ જોવા મળે છે. તો એમાં સૌથી વધુ જે છે એ મૂળ ગાંઠના કૃમિ છે, રૂટ નોડ નેમેટોડ કહેવાય છે. આમાં મૂળમાં નાની નાની ગાંઠો થઈ જાય છે એટલે તમે ઉપરથી છોડવો જોવો તો છોડોથી પીળા પડી જાય, નમળો થઈ જાય અને એની વૃદ્ધિ અટકી જાય છે. તો ટામેટા, ભીંડા, મરચા, જમરૂખ, વેલાવાળા શાકભાજી, તુવેર આમાં જોવા મળે છે. તો સંકલિત નિયંત્રણમાં આપણે વાત કરીએ કે કૃમિનું આપણે કરવામાં તો સૌથી પહેલા કે બિયારણ જે સર્ટિફાઈડ આપણે બિયારણ લેવાનું છે, કૃમિ મુક્ત બિયારણ લેવાનું છે. નેમેટોડ મુક્ત જે જમીન છે એમાં ધરવાળિયું કરવાનું, કારણ કે પહેલેથી જ નેમેટોડ એમાં ઇન્ફેક્શન જમીનમાં હોય તો આપણે એમાં નેમેટોડ છે એ આપણે મુખ્ય ફિલ્ડમાં મેઇન ફિલ્ડમાં પણ જશે. સજીવ ખાતર અને લીંબોળીનો ખોળનો ઉપયોગ કરવો. સેન્દ્રિય ખાતર જે છે, મરઘાનું ખાતર છે, છાણિયું ખાતર છે એ 10-15 ટન પ્રતિ હેક્ટર અથવા લીંબોળીનો ખોળ અથવા દિવેલીનો ખોળ છે આપણે 1-2 ટન પ્રતિ હેક્ટર આપણે જમીનમાં નાખશું જેને કારણે આપણે નેમેટોડનું ઇન્ફેક્શન થતા બચાવી શકશું. યાંત્રિક વ્યવસ્થાપનમાં આપણે વાત કરીએ તો ખેતરમાં જે પર નેમેટોડનું ઇન્ફેક્શન થઈ ગયું તો એ પ્લાન્ટને આપણે ઉખેડીને એનું આપણે બાળીને નાશ કરવો જોઈએ. ઉનાળામાં ઊંડી ખેડ કરીને ઉનાળામાં એને જમીનને તપાવી જેને કારણે જે કૃમિ જમીનની અંદર જ રહેલા છે એનો નાશ થાય. અને બીજું મુખ્ય આપણે સૂક્ષ્મ જીવન આધારિત વ્યવસ્થાપનમાં જેનું સારું નિયંત્રણ છે, રિઝલ્ટ છે એ પોતોનિયા ક્લેમેટોસ્પોરમ, ટ્રાઇકોડર્મા સ્પીસીસ અને સ્યુડોમોનાસ ફ્લોરેસન્સ ના બેક્ટેરિયા. આનું આપણે જમીનમાં આપણે 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના મુજબ ખેતરમાં આપીએ વાવેતર સમય પહેલા. તો આપણે એનું

0: અથવા તો નિયંત્રણ આપણે કૃમિનું કરી શકીએ છીએ. ઘણા ખેડૂત મિત્રો ખેતરની આસપાસ ગલગોટાનું વાવેતર કરવાનું, એટલે શું છે કે જે કૃમિ છે એ ગલગોટા તરફ વધારે આકર્ષાય છે. આપણે ગલગોટાનું ઉખેડીને એને ગલગોટાનો નાશ કરી દેવાનો, એટલે આપણે એને ટ્રેપ ક્રોપ પદ્ધતિ કહેવાય છે. રાસાયણિક ખતરમાં આપણે વાત કરીએ, રાસાયણિક વ્યવસ્થાપનમાં કૃમિની વાત કરીએ તો ફ્લુઓપાયરામ જે વેલમ પ્રાઇમ નામની માર્કેટમાં દવા આવે છે એનું 500 ml પ્રતિ હેક્ટરથી ડ્રેન્ચિંગ, એટલે નીચે થડ પાસે રેડવું અથવા ડ્રીપથી આપવું, તો આપણે એનો સરળતાથી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ કૃમિને.
1: ખેડૂત મિત્રો, ચોમાસુ પાકોમાં સંકલિત રોગ નિયંત્રણ વ્યવસ્થાપન એ વિષય પર ડોક્ટર મયુર ઠેસિયા સાહેબે ખૂબ સરસ ઉપયોગી માહિતી પૂરી પાડી, એ બદલ અમારા શ્રોતા મિત્રો અને અમારા ખેડૂત મિત્રો વતી સાહેબ આપનું ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર, ધન્યવાદ.
2: ખેડૂત મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો તથા દમણ અને દાદરાનગર હવેલી તેમજ સઘન ખેતી વિસ્તારના સુરત તથા વલસાડ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના તમામ સ્થળો, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ તથા દક્ષિણ ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. દરિયાકાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ રામ રામ.

ગામનો ચોરો, આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પરથી. બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ જામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય મંત્રીમંડળે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સતત 4,399 દિવસ સેવા આપીને શ્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો અગાઉનો રેકોર્ડ તોડ્યો. તેમણે સતત 4,398 દિવસ સેવા આપી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ઠરાવ શ્રી મોદીની રાષ્ટ્ર પ્રત્યેની સતત સેવામાં ઐતિહાસિક સીમાચિહ્નને માન્યતા આપે છે. શ્રી વૈષ્ણવે નોંધ્યું હતું કે 80 કરોડથી વધુ નાગરિકો મફત

0: જ્યારે 60 કરોડથી વધુ લોકો મફત તબીબી સારવાર મેળવી રહ્યા છે. ઠરાવ મુજબ આ પ્રયાસોએ દેશના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો છે અને 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે યુવાનો પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાથી ભારત વિશ્વનું 3જું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે.
1: प्रधानमंत्री जी युवा शक्ति को भारत की सबसे बड़ी पूंजी मानते हैं और इसीलिए प्रधानमंत्री जी ने कौशल विकास, स्टार्टअप इंडिया, इनोवेशन, डिजिटल इकोनॉमी, स्पोर्ट्स, उद्यमियता और फिटनेस को बहुत एक एम्फेसिस के साथ कई तरह के प्रोग्राम्स बनाए जिसमें भारत को एक बहुत बड़ी खेल शक्ति के रूप में उभरा है, वर्ल्ड के 3 लार्जेस्ट स्टार्टअप इकोसिस्टम्स के रूप में उभरा है. मिशन चंद्रयान और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है.
0: આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશન

0: और वैज्ञानिक क्षमता हमारी देश की इस कार्यकाल में बहुत बड़ी है।
1: આ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી આ પ્રોજેક્ટ 6 કિલોમીટરથી વધુ મેટ્રો કોરિડોર અને 5 સ્ટેશનોનો સમાવેશ કરે છે।
0: आज कैबिनेट में 3 फैसले लिए गए। एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए। अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में।
1: રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA આજે ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતો ઠરાવ અપનાવ્યો। નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NDAના સંમેલન દરમિયાન શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરતો એક ખાસ રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો। NDA સરકારના 12 વર્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપતા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા તેની ઉજવણી માટે આ બેઠક યોજાઈ। ઠરાવ રજૂ કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે શ્રી મોદી પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા માટે યોગ્ય સમયે યોગ્ય સ્થાને યોગ્ય નેતા છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ NDAના મુખ્યમંત્રીઓ અને નેતાઓનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર માન્યો। પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA રાષ્ટ્રની સેવામાં અને વિકાસ ભારતના વિઝનમાં નવા જોશ સાથે કામ કરવાનું ચાલુ રાખશે। પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના ટોચના નેતૃત્વ ઉપરાંત ગઠબંધનના તમામ ઘટકોએ બેઠકમાં હાજરી આપી। NDAની બેઠકમાં NDA શાસિત તમામ 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત ગઠબંધનના તમામ નેતાઓએ પણ હાજરી આપી હતી। આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, માળખાગત સુવિધાઓના કાર્યક્રમો અને 2047 સુધીમાં દેશને વિકસિત દેશમાં પરિવર્તિત કરવાના મોદી સરકારના વિઝનની સમીક્ષા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ શાસનની ઉજવણી અંતર્ગત આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં સહભાગી થઈ પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશના અવિરત વિકાસ માટે મંગલકામના કરી। આ દરમિયાન આજે વડનગરમાં પણ અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી અને 10,000 દીવા પ્રગટાવવામાં આવશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ આજે પ્રધાનમંત્રીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરે મહાઆરતીમાં જોડાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સેવા આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અશ્વિની વૈષ્ણવ, ડોક્ટર એસ જયશંકર, નિર્મલા સીતારામન સહિતના કેન્દ્રીય મંત્રીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા। મધ્યપ્રદેશના ભોપાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના કાર્યકાળની યાદમાં પ્રાર્થના સભા યોજાઈ, જેમાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ભાગ લીધો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। કાપડ ઉદ્યોગ માટે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન PLI યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારે 22 નવા અરજદારોને મંજૂરી આપી છે। કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે યોજનાના ત્રીજા તબક્કા હેઠળ કુલ 96 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે। આ કંપનીઓએ 12,822 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને અંદાજીત 58,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવે છે। પ્રોત્સાહન યોજના હેઠળ મંજૂર કરાયેલા અરજદારોમાં માનવસર્જિત ફાઇબર, વસ્ત્રો અને ટેકનિકલ કાપડનો સમાવેશ થાય છે। ફેસબુકની કંપની મેટાએ આજે જાહેરાત કરી છે કે તે ભારતમાં તેનું પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટર સ્થાપિત કરશે। કરાર હેઠળ મેટા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટનું ડેટા સેન્ટર બનાવશે। આ ડેટા સેન્ટર મેટાની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। વૈશ્વિક કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતનો વિશાળ વપરાશકર્તા આધાર અને ઝડપથી વિકસતી ડિજિટલ અર્થવ્યવસ્થાને કારણે તે રોકાણ માટે એક આદર્શ સ્થાન છે। સરકારે માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા આ વર્ષના 31 ઓગસ્ટ સુધી અથવા 20,000 કરોડ રૂપિયાની ગેરંટી લાગુ થાય ત્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આજની તારીખે યોજના હેઠળ કુલ 770 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે। આ યોજનાનો ઉદ્દેશ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને ધિરાણ મજબૂત બનાવવા અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓને 20,000 કરોડ રૂપિયા સુધીના

0: ક્રેડિટ પ્રવાહને સરળ બનાવવા માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે મોટા કદના એનબીએફસી, એમએફઆઈ અને એમએફઆઈને 20% એસેટ અંડર મેનેજમેન્ટની કુલ મર્યાદા હેઠળ મહત્તમ લોન રકમ 300 કરોડ રૂપિયાથી વધારીને 1000 કરોડ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 એ ભારત શિક્ષણ ક્ષેત્રમાં સૌથી પરિવર્તનશીલ સુધારાઓમાંનો એક અને મોદી સરકારના 12 વર્ષના સૌથી મોટા પાસાઓમાંનો એક છે. નવી દિલ્હીમાં સપ્તાહ શિક્ષણ સંમેલન 2026ને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે એનઈપીએ વિદ્યાર્થીઓને પૂર્વ નિર્ધારિત શૈક્ષણિક માર્ગો સુધી મર્યાદિત રહેવાને બદલે તેમની યોગ્યતા અને આકાંક્ષાઓ સાથે સુસંગત શિક્ષણ મેળવવા સક્ષમ બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે આજે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન ક્ષમતાવાળા ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જીએનએસએસ ઝામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમાં ઓછામાં ઓછા 75% સ્વદેશી સામગ્રી હશે. સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદન શ્રેણી હેઠળના આ કરાર પર સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની હાજરીમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ સિસ્ટમો સેટેલાઇટ સિગ્નલ સંપાદન અને ટ્રેકિંગમાં વિક્ષેપ પાડીને સિગ્નલ સ્ક્રૂપિંગ અને ભ્રામક જામિંગ દ્વારા દુશ્મન જીએનએસએસ રિસીવરોની કામગીરીને નબળી પાડવા સક્ષમ છે. આ સિસ્ટમોના સમાવેશથી ઉચ્ચ જોખમી વાતાવરણમાં ભારતીય નૌકાદળના જહાજોની કાર્યકારી સલામતી વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બુલ્ગેરિયાના સોફિયા ખાતે રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે હજારો વર્ષોની કલાકૃતિઓના નોંધપાત્ર સંગ્રહનું અવલોકન કર્યું અને બુલ્ગેરિયાએ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના અનેક પાસાઓને કેવી રીતે સાચવ્યા છે તેની ઊંડી સમજ મેળવી. વિદેશમંત્રી સોફિયાની મુલાકાતે છે, જ્યાં તેઓ બુલ્ગેરિયન વડા સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી મોદીને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ પ્રશંસા કરતો ઠરાવ પસાર કર્યો. મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ. કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના તબક્કા 2A ને મંજૂરી આપી. સરકારે ક્રેડિટ ગેરંટી યોજના 2.0ની માન્યતા લંબાવી અને સંરક્ષણ મંત્રાલયે 20 અદ્યતન ક્ષમતાવાળા જીએનએસએસ ઝામરની ખરીદી માટે 449 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 770.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સમય થયો છે બરાબર 8:19. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.

સારેગામા કાર્યક્રમમાં આજે સાંભળીએ વર્ષ 1991માં રજૂ થયેલી ખૂબ જ સફળ અને સંગીતમય ફિલ્મ દિલ હૈ કે માનતા નહીંના ગીતો. ફિલ્મના ગીતો સમીર, ફૈઝ અનવર, રાની મલિક અને અઝીઝ ખાને લખ્યા છે અને સંગીતબદ્ધ કર્યા છે નદીમ શ્રવણે. તો કાર્યક્રમના આરંભમાં સાંભળીએ અનુરાધા પોંડવાલ અને બાબલા મહેતાનો સ્વર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: ફિલ્મ દિલ હૈ કી માનતા નહીંના મુખ્ય કલાકારો હતા આમિર ખાન અને

પૂજા ભટ્ટ તેમજ અનુપમ ખેર, ટીકુ તલસાણિયા, રાકેશ બેદી જેવા કલાકારોએ સહાયક ભૂમિકા નિભાવી હતી. ફિલ્મના દિગ્દર્શક હતા મહેશ ભટ્ટ. ફિલ્મની સફળતાએ બંને મુખ્ય કલાકારોના ફિલ્મ કરિયરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાંભળીએ અનુરાધા પોડવાલનો સ્વર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા, જેમાં આજે આપ માણી રહ્યા છો એક જ ફિલ્મ દિલ હૈ કે માનતા નહીંના ગીતો. હવે પછીનો સ્વર અનુરાધા પોંડવાલ, બાબલા મહેતા અને સાથીઓનો.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટી.

0: થી દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 90ના દશકની મોટાભાગની ફિલ્મોની સફળતામાં મહત્વનો ફાળો તેના સંગીતનો પણ હતો. એવું જ ખૂબ જ સુમધુર સંગીત હતું ફિલ્મ દિલ હૈ કી માનતા નહીનું. મધુરતમ સંગીતમાં ઢાળવામાં આવેલા તેના યાદગાર ગીતો આજે પણ તેટલા જ લોકપ્રિય છે. આવું જ સુપ્રસિદ્ધ ગીત જે ફિલ્મનું શીર્ષક ગીત છે તે સાંભળીએ કુમાર સાનો અને અનુરાધા પોંડવાલના સ્વરમાં, જેના માટે અનુરાધા પોંડવાલને સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.

ફિલ્મ દિલ હૈ કી માનતા નહીં ના ગીતો આપ સાંભળી રહ્યા છો. ફિલ્મની કથાવસ્તુ એક શ્રીમંત નાયિકાની એક સાધારણ પરંતુ પ્રેમાળ નાયક સાથેની પ્રેમકથાને ખૂબ જ અસરકારક રીતે વર્ણવે છે. અભિનેતાઓના ખૂબ જ સહજ અને ઉત્તમ અભિનયની સાથે સુંદર દિગ્દર્શન પણ ફિલ્મને સફળ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. હવે પછીનું ગીત સાંભળીએ અનુરાધા પોંડવાલના સ્વરમાં.

ફિલ્મ દિલ હૈ કી માનતા નહીં ના ગીતો આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ અનુરાધા પૌડવાલ સાથે બાબલા મહેતાનો સ્વર.

ફિલ્મ દિલ હૈ કી માનતા નહીંને 6 ફિલ્મફેર એવોર્ડ નોમિનેશન પ્રાપ્ત થયા હતા અને સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. સરળ કથાનકને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતી ફિલ્મ દિલ હૈ કી માનતા નહીં તે વર્ષની સફળ ફિલ્મોમાંની તો એક હતી જ અને આજે પણ તે દર્શકોને હૃદયસ્થ છે. તો કાર્યક્રમના અંતમાં સાંભળીએ અનુરાધા પોંડવાલ સાથે બાબલા મહેતાનો સ્વર.

શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમ અંતર્ગત આજે આપ સાંભળી રહ્યા હતા વર્ષ 1991ની યાદગાર ફિલ્મ દિલ હૈ કી માનતા નહીંના સુમધુર ગીતો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ પળોમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર.

ये कार्यक्रम अब समाप्त होता है। આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર। બરાબર 11 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્રથી।

0: infrastructure, including station buildings, electrical installations, air conditioning and ventilation systems, emergency exits and firefighting equipment. In badminton, PV Sindhu and Tanvi Sharma today advanced to the second round of women's singles event at Australian Open tournament in Sydney. Two-time Olympic medalist Sindhu defeated Peru's world number 76, Inés Castillo, 21-13-21-11 in the first round clash of the tournament. Sindhu's pre-quarter final match will be played against compatriot and world number 39, Isharani Barua. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનો આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે બરાબર 5:55 આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.